નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહારની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર.

તમારા સંદેશાઓને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલ ના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: આહા, પાકો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો 0 આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખથી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમની અંદર આપણે 7મા અધ્યાયના આરંભમાં છીએ. 7મા અધ્યાયના આરંભમાં જ કૃષ્ણએ અર્જુનને કહ્યું છે કે હવે હું તને વિજ્ઞાન સહિતનું જ્ઞાન સમજાવું છું, તે તું સાંભળ. આ સાંભળવા માટેની યોગ્યતા પણ એમણે કહી છે કે સામાન્યનું કામ નથી. કારણ કે જ્ઞાન કહો કે વિજ્ઞાન કહો, એ માત્ર માહિતીના વિષય નથી. માત્ર માહિતીનો વિષય હોય તો આપણે લખી રાખીએ નોટમાં, ચોપડીમાં, અને એને જોઈ લઈએ એટલે આપણને ખબર પડી જાય. માહિતી હોય તે પર્યાપ્ત નથી, એનું જ્ઞાન હોવું જોઈએ. આ જે જ્ઞાન છે એ જ્ઞાન ત્યારે જ મળે કે જ્યારે એનો અધિકાર હોય, યોગ્યતા હોય. અને એ યોગ્યતાની વાત બિલકુલ શરૂઆતમાં કહી અને પછી એમણે કહ્યું કે હવે હું તને કહું છું તે તું સાંભળ. સાંભળવાથી એ જ્ઞાન નહીં થાય, એ વાત નક્કી છે. સાંભળ્યા પછી એનું મનન થવું જોઈએ, એનું નિરિધ્યાસન થવું જોઈએ અને એ પોતાના ચિત્તમાં ઉતરી જવું જોઈએ. પણ અત્યારે કહે છે કે આ સાંભળ, કૃષ્ણએ કહ્યું છે એટલે આપણે પણ એમ જ કહીએ. આમ તો વાંચવું એટલે પણ એક રીતે સાંભળવું એમ જ કહેવાય કે આપણે જોઈ લઈએ કે આ જગતનું સ્વરૂપ કૃષ્ણએ કેવું કહ્યું છે. શરૂઆતમાં જ કહ્યું

કે મારી બે પ્રકૃતિઓ છે, પરા અને અપરા. પરા પ્રકૃતિ અષ્ટધા છે, આઠ પ્રકારે છે, પંચમહાભૂત અને એ ઉપરાંત મન બુદ્ધિ અને અહંકાર. અને જીવ છે એ પરા પ્રકૃતિ છે, જે ચૈતન્યમય છે. અપરા પ્રકૃતિ સંપૂર્ણ અચેતન છે, પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશ આ બધા જે છે એ અચેતન છે, જડ છે. એની અંદર સર્જનની પ્રક્રિયા ન ચાલે. કેવળ જડ હોય તો સર્જનની પ્રક્રિયા, નવસર્જનની ક્રિયા ચાલે નહીં, કારણ કે તો જડ છે, જેમ છે તેમ પડ્યા રે. હકીકતમાં આપણા દર્શનો કોઈ પણ ચીજને નિતાંત જડ કહેતા નથી, એ વાત આપણે પછી જોઈશું, આમાં પણ આવવાની છે. આ જે જડ વસ્તુઓ છે, જડ પદાર્થો છે, જે આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ વગેરે વગેરે, આ બધા જગતના પદાર્થો અને પ્રાણી માત્રની અંદર રહેલી અભ્યંતર ઇન્દ્રિયો, મન બુદ્ધિ અને અહંકાર, એ પણ જડ છે. એને પણ ચૈતન્યના સ્પર્શની જરૂર છે. ચૈતન્ય હોય તો એ ચાલતી દેખાય આપણને. સાંખ્ય દર્શનમાં એક સરસ ઉદાહરણ છે. માનો કે એક બાજુ લોખંડનો ભૂકો પડ્યો છે અને બીજી બાજુ એક સરસ મજાનું લોહ ચુંબક, મેગ્નેટ પડ્યું છે. અયસ્કાંતમણી એમ કહે છે, ત્યાં એક મેગ્નેટ પડ્યું છે, પાવરફુલ. તો શું થશે કે પેલો જે લોખંડનો ભૂકો છે ને, એ પેલા મેગ્નેટ તરફ ચાલવા માંડશે, એટલે એની અંદર ગતિશક્તિ નો આવિર્ભાવ થયો. એનામાં ગતિશક્તિ આવી, એનામાં છે નહીં, પોતાનામાં નથી, પણ આવી. શેનાથી આવી? ત્યાં દૂર પડેલો કશું ન કરતો અયસ્કાંતમણી, એટલે મેગ્નેટનો ટુકડો, લોહ ચુંબક અહીંયા પડ્યું છે. એ કંઈ જ ન કરે, એનામાં શક્તિ છે. અને પેલો લોખંડનો ભૂકો, એનામાં ચાલવાની શક્તિ નથી, તો જડ છે પણ ચાલવા માંડે છે. આ શું થયું? જે પેલી શક્તિ છે, એ શક્તિ જ્યાં અશક્તિ છે, જ્યાં શક્તિનો અભાવ છે, એને શક્તિ આપે છે. ભ્રામક છે પણ આપે છે, એ ચાલવા માંડે છે. આપણા સાદા વ્યવહારમાં આપણા માથા ઉપર એક પંખો છે, પણ પંખાનામાં પોતાનામાં ચાલવાની તાકાત નથી. એમને એમ પંખો ચાલવા માંડે એવું ના બને, એની અંદર વિદ્યુત પ્રવાહ આવે પછી એ ચાલવા માંડે. આપણે સ્વિચ દબાવીએ એટલે વિદ્યુત પ્રવાહ આવે. વિદ્યુત પ્રવાહ એ શક્તિ છે, એનર્જી છે. અને પેલો પંખો છે એ જડ છે, પણ જ્યારે પેલો વિદ્યુત પ્રવાહ ત્યાં ગયો અને પ્રક્રિયા શરૂ થઈ, મોટર ચાલુ થઈ, અને મોટર ચાલુ થઈ એટલે પંખો ચાલવા માંડ્યો. એમાં જે અષ્ટધા પ્રકૃતિ કહી, એ અષ્ટધા પ્રકૃતિ સર્વથા અચેતન છે, સંપૂર્ણપણે અચેતન છે. એનામાં સહેજ પણ ચૈતન્ય નથી, પણ આપણને દેખાય છે કે હાથ ચાલે છે, પગ ચાલે છે, મન કામ કરે છે, બુદ્ધિ કામ કરે છે. કેવી રીતે કામ કરે છે? તો કે પેલા ચૈતન્ય હાની હાજરીને કારણે કામ કરે છે. આ ચૈતન્યની હાજરી ખસેડી લો એટલે એ બધા જડ. શરીર છે, આપણે જાણીએ છીએ કે શરીર છે, તો શરીર કામ કરે છે. આપણે શરીરને ઓળખીએ છીએ. શરીર છે, એમાં આંખ છે, જુએ છે, કાન છે, સાંભળે છે, નાક છે, સૂંઘે છે, હાથ છે, પકડે છે, પગ છે, ચાલે છે. આપણને લાગે કે આ તો ચેતન છે, હલતું, ચાલતું, સૂંઘતું, બોલતું. પણ એક વખત એવો આવે છે કે એની અંદરથી એ જે પેલો ચેતન ભાગ હતો એ ચાલી જાય છે, જીવાત્મા ચાલી જાય છે, પ્રાણ જતા રહે છે, એટલે પેલું ડેડ બોડી. પછી એ ચાલતો નથી, હાલતો નથી.

સમજતું નથી, કઈ કોઈ ક્રિયા કરતું નથી. તો બે થયા ને, જેના માટે આને કહ્યું કે પરા અને અપરા શક્તિઓ છે બે. પરાશક્તિ છે જીવ રૂપે છે, અપરાશક્તિ છે જડ જગત રૂપે છે. એના માટે શબ્દ વાપર્યો પ્રકૃતિ. હવે પ્રકૃતિનો અર્થ શું થાય? જેની અંદરથી બીજું સર્જન થાય છે તે. દૂધમાંથી દહીં બને તો દૂધને દહીંની પ્રકૃતિ કહેવાય, દહીંને દૂધની વિકૃતિ કહેવાય. તો આમ બંને પ્રકૃતિઓ છે જેને કારણે કંઈક નવું સર્જન થાય છે. ખાલી ભૂત એટલે પૃથ્વી, પાણી, તેજ, વાયુ એમના એમ રહેતા નથી, એમાંથી નવસર્જન થતું જાય છે. એમને એમ પ્રાણીઓ બને છે, માણસો બને છે. એમને એમ પ્રાણીઓ અને માણસો ક્રિયા કરે છે, કાર્ય કરે છે, કંઈક નવું બનાવે છે. એ પ્રકૃતિ છે. અષ્ટધા આઠ પ્રકારની છે અને એક પ્રકારની છે એ પરાપ્રકૃતિ, એ જીવાત્મા છે. પણ વાત એ છે કે આ બંને પરાપ્રકૃતિ અને અપરાપ્રકૃતિ એ બંને આખરે તો પરમેશ્વરની પ્રકૃતિઓ છે. પરમેશ્વરની પ્રકૃતિઓ છે. એટલે આપણે છઠ્ઠા શ્લોકમાં એમ જોયું હતું કે એતદ યોનિ ભૂતાનિ સર્વાણ્યુપધારય અહમ કૃષ્ણસ્ય જગતઃ પ્રભવઃ પ્રલયસ્તથા. આ બધી પ્રકૃતિ પરાને અપરા એતદ યોનિ ભૂતાનિ, જે કંઈ ઉત્પન્ન થયેલું આપણને જગતમાં દેખાય છે તે બધું આમાંથી ઉત્પન્ન થયું છે. પણ છતાં જગતનો પ્રભવ અને જગતનો પ્રલય એ તો પરમેશ્વર છે. આ વાત આપણે ગઈકાલ જોઈ હતી. પ્રલય એટલે કાર્યનો પોતાના કારણમાં લય થવો, એને પ્રલય કહેવાય છે. તો પ્રભવ અને પ્રલય, પ્રભવ એટલે આદિ ઉત્પત્તિ, પહેલું સર્જન. પ્રલય એટલે મૂળની અંદર લીન થઈ જવા પણ, એટલે ઉત્પત્તિ અને નાશ. નાશ શબ્દ અહીંયા લાગુ નહીં પડે, પણ આપણે સમજવા પૂરતો સમજીએ છીએ કે જે તે વસ્તુ જે સ્વરૂપમાં હતી તે સ્વરૂપમાં એનો નાશ થયો. ઘડો હતો તે ફૂટી ગયો એટલે માટી થઈ ગઈ. આપણે કહીએ ઘડાનો નાશ થયો. દાર્શનિકો કહે છે કે નાશ નથી થયો, ઘડાનું માટીમાં રૂપાંતર થયું. જે કહીએ આમ રૂપાંતર થતાં થતાં થતાં મૂળમાં ફરી પાછા પ્રવેશી જાય અને ઉત્પન્ન થતાં થતાં થતાં આજનું જે જગત છે તે આપણને દૃશ્યમાન થાય. તો પ્રભવ અને પ્રલય એ બંને હું જ છું એમ છઠ્ઠા શ્લોકમાં આપણને કહ્યું હતું અને ત્યાં સુધી આપણે ચાલ્યા હતા. તો કોણ? જગતનો સ્રષ્ટા કે જગત જેનામાં સમાઈ જાય છે તે. આ બંને આખરે પરમાત્મા છે, પરમેશ્વર છે, પરમ તત્વ છે. એને તમે જે નામે ઓળખવા માંગતા હો એ નામે ઓળખો. અહીંયા એના માટે શબ્દ વાપર્યો છે હું. અહમ કૃષ્ણસ્ય જગતઃ પ્રભવ પ્રલયસ્તથા. હું એટલે પરમેશ્વર. તો મત્તઃ પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય. સાતમો શ્લોક કહે છે કે મત્તઃ પરતરમ નાન્યત

અવિભક્ત છે એ મૂળ તત્વ પરમેશ્વર, એનાથી પર બીજું કઈ નથી, કારણ કે એ જ સમગ્ર છે, એ જ સર્વસ્વ છે, એ જ સર્વત્ર છે. ઈશ્વરથી, પરમેશ્વરથી પર, અલગ, જુદું એવું કઈ દુનિયામાં છે જ નહીં. મયિ સર્વમિદં પ્રોતમ, આ જે કઈ છે આપણને દેખાય છે એ મારામાં પરોવાયેલું છે. આપણને દેખાય કે ભાઈ એક હાર બનાવ્યો છે તો એમાં મોતીઓ છે, એમાં મણી છે, એમાં પેન્ડન્ટ છે. આ મણી, મોતી, પેન્ડન્ટ બધા જુદા દેખાય છે, પણ જુદા નથી. એ મળીને એક હાર છે, એ હાર છે, એમાં એક સૂત્ર છે, એ સૂત્ર છે, એ દોરો છે, અને એ દોરામાં જ બધું પરોવાયેલું છે. દોરાને કાઢી નાખો તો કહે છે કે મત્તઃ, ઈશ્વરથી પર એવું બીજું કઈ દુનિયામાં છે જ નહીં. મયિ સર્વમિદં પ્રોતમ, આ બધું મારી અંદર જ ગોથાયેલું છે, મારાથી અલગ છે એવું તું માનીશ નહીં. અલગ દેખાતું હોય તો પણ તે મારાથી જુદું નથી. અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. નરસિંહ મહેતાએ સરસ રીતે કહ્યું છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, એને હરિ કહે છે. જે કઈ નામ આપવું હોય તે અખિલ બ્રહ્માંડમાં એક, એટલે હું પણ એમ જ છું, હું પણ એનાથી અલગ છું એમ માનવાની જરૂરિયાત નથી. તમે જે છો, જીવ અને શરીર, એ પણ આખરે તો એની જ પ્રકૃતિઓ છે. તો એ જ જે છે તે સર્વસ્વ છે. નરસિંહ મહેતાએ બહુ સારી રીતે કહ્યું, અખિલ બ્રહ્માંડમાં એક શ્રી હરિ. મેં તું શબ્દ બોલવાનો મોકૂફ રાખ્યો. જુજવે રૂપે અનંત ભાસે, જુજવે રૂપે, અનેક રીતે, અનંત, જેનો કોઈ અંત નથી. આમ વિચાર કરવા માંડીએ એટલે અંતહીન દેખાય એવું આપણને ભાસે છે. પૃથ્વી, પાણી, તેજ, આકાશ એમ લઈએ એટલે એની અંદર એનું તત્વ પણ છે, તત્વ છે. જળ છે, શું છે? રસ જેનો ગુણ છે તે જળ છે. તો કે આ જળમાં, પાણીમાં રસ જે છે તે શું? હું સાદી રીતે વિચારવા માટેનો આ રસ્તો આપ્યો છે. આઠમો શ્લોક જુઓ, રસોહમ અપ્સુ કૌન્તેય પ્રભાસ્મિ શશિસૂર્યયોઃ પ્રણવઃ સર્વવેદેષુ શબ્દખે પૌરુષમ નૃષુ. બધી જે તમને દેખાતી વસ્તુઓ છે એમાં જે તત્વ છે એને શોધી કાઢો. તત્વ તે પણ માણસ, મનુષ્યત્વ, એ જે તત્વ છે એ તો ઈશ્વર છે. દાખલા તરીકે અહીંયા જે છે એ દાખલા તરીકે જ છે. પાણી છે તો પાણીની અંદર જે રસ છે તે રસ હું છું. પાણીમાંથી રસ લઈ લો એટલે પાણી પાણી નહીં રહે. સૂર્ય, ચંદ્ર પ્રકાશતા દેખાય છે આપણે. સૂર્ય પ્રચંડ પ્રકાશ વાળો, ચંદ્ર શીતલ પ્રકાશ વાળો. ચંદ્ર ઉગે એટલે ઉનાળામાં આપણને ગમે, અને સૂર્ય ઉગે એટલે શિયાળામાં આપણને ગમે, કારણ કે સૂર્ય

ગરમી આપે, ચંદ્ર શીતળતા આપે, વાવા દેખાય છે કે બે જુદા છે. પણ અહીંયા કહે છે કે તેજસ, હું ચંદ્ર અને સૂર્ય આ બંનેની અંદર, બંનેની અંદર સૂર્ય હોય કે તેજ હોય, પ્રભાસ્મિ શશિ સૂર્યયોહો, શશિ સૂર્યયોહો, ચંદ્ર અને સૂર્ય એ બેની અંદર જે પ્રભા છે, પ્રકાશ છે, તે હું છું. સૂર્ય અને ચંદ્રમાંથી ગરમ હોય કે ઠંડો હોય, પ્રકાશ લઈ લો તો એનું અસ્તિત્વ રહેશે. અમાવસ્યાની રાત્રે ચંદ્રની પાસે પ્રકાશ નથી તો ચંદ્ર દેખાતો નથી. બહુ સાદી ને સીધી વાત છે કે સૂર્ય અને ચંદ્રને નું અસ્તિત્વ એના પ્રકાશને કારણે છે. આ પ્રકાશ લઈ લો તો એમનું અસ્તિત્વ ખતમ, એને સૂર્ય ચંદ્ર તરીકે કોઈ ઓળખશે જ નહીં. આ પ્રકાશ શું છે? પ્રભા. પ્રભા શું છે? હું છું, એ પરમેશ્વર છે. એટલે એની અંદરનું જે તત્વ છે કે સત્વ છે તે ઈશ્વર છે, પરમેશ્વર છે. પ્રણવ સર્વ વેદેશુ, બધા વેદો, ચારે વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, આ વેદોના બધા ઉપનિષદો, એના બધા આરણ્યકો, એના બધા બ્રાહ્મણો, આ બધાને વેદ તરીકે ઓળખીએ. તો આ વેદનો સાર શું છે? પ્રણવ, પ્રણવ, ઓમકાર. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનો. ઓમકાર, ઓમને બધા વેદોનો સાર કયો છે? બધા વેદોનું સત્વ ક્યાં છે? તો કે ઓમકારમાં છે. ઓમ ઇત્યેકાક્ષરમ બ્રહ્મ, એકાક્ષર બ્રહ્મ. સમસ્ત જ્ઞાનનો સમુચ્ચય ઓમકાર છે. ઓમનું પઠન ચિત્તમાં સંપૂર્ણ શાંતિ રાખીને કરવામાં આવે તો સર્વ જ્ઞાનનું સત્વ ત્યાં આવી ગયું. વેદમાંથી ઓમકારને લઈ લો એટલે પતી ગયું. ઓમકાર એ માત્ર શબ્દ નથી, એકાક્ષર બ્રહ્મ છે. શબ્દ એટલે તો અવાજ, એકાક્ષર બ્રહ્મ છે. જ્ઞાન બ્રહ્મ એટલે જ્ઞાન શબ્દ હું અહીંયા વાપરીશ. તો બધા વેદો એની અંદર જે સત્વરૂપ છે, તત્વરૂપ છે ઓમકાર, તે હું છું. પછી તો બાકી શબ્દો રહ્યા, અને શબ્દોને સમજવા માટેનો પ્રયત્ન કરો, શબ્દ અને અર્થને જોડવાનો પ્રયત્ન કરો. શબ્દ અને અર્થ એવી જબરજસ્ત વસ્તુ છે કે હંમેશા જોડાતા નથી જ નથી. અર્થ શબ્દનો અર્થ કેવળ આપણે અંગ્રેજીમાં જેને મીનિંગ કહીએ એ નથી, અર્થનો શબ્દ જરા વધારે વિસ્તૃત છે. વિદ્યા જેનો અર્થ છે તે વિદ્યાર્થી. એટલે હવે અર્થનો અર્થ કરો. તાલીમ જેનો અર્થ છે તે તાલીમાર્થી. જેને ખાવું છે ને કોઈની પાસે ભિક્ષાનદેહી કરવા જાય છે તો તે ભિક્ષાર્થી. ભિક્ષા જેનો અર્થ છે, અર્થ એટલે કેવળ મીનિંગ નહીં, શબ્દને મીનિંગ કેવળ ના હોય. આપણે ખાલી શબ્દ બોલીએ માણસ એટલે તો એનો અર્થ માણસ. પણ ગુસ્સામાં કોઈને કહીએ કે માણસ થા આવે છે, એને બે પગ છે, બે હાથ છે, બે આંખો છે, બે કાન છે, નાક છે, પણ આપણે ક્યાંક માણસ થા, ત્યારે આપણે એ માણસ તો છે જ, માણસ થા. માણસ શબ્દનો અર્થ કેવળ આ આકૃતિ બે પગ બે હાથ વાળી એટલો લઈએ તો એ પર્યાપ્ત નથી બનતો. શબ્દને જે અર્થ છે એનું, એ શબ્દમાંથી અર્થ મળવો આજ તો બહુ મોટી વાત છે. શબ્દ અને અર્થનો સંયોગ થાય. વેદો ખાલી તમે વાંચી જાઓ, એનો કોઈ તમને કશું પ્રાપ્ત થતું નથી. કારણ કે શબ્દ થયો, અવાજ થયો. શબ્દનો અર્થ છે અવાજ. ખાલી અવાજમાં ના રહી જવાય,

માંથી પ્રગટવું જોઈએ છે તે અર્થ થાય, અને વેદો માંથી ઓમકાર નીકળી ગયો તો પછી એ ખાલી અવાજ રહી જશે, વેદ નહીં રહે. વિદ એટલે જાણવું, જ્ઞાન. વેદ એટલે જ્ઞાન. જ્ઞાનનો સાર જે છે તો પ્રણવ, હું પ્રણવ

જે ખાલી જગ્યા છે, આપણે જ્યાં બેઠા છીએ ત્યાં ચારે બાજુ જે ખાલી જગ્યા છે, આપણો કાન જે છે એની અંદર જે પોલાણ છે એ ખાલી જગ્યા છે, આપણી નાસિકાની અંદર જે પોલાણ છે તે ખાલી જગ્યા છે, આપણા પેટમાં જે પોલાણ છે તે આ જેટલા બધા પોલાણ કે ખાલી જગ્યા છે તે આકાશ ઉપર દેખાય છે, ભૂરું ભૂરું તે નહીં, આ આકાશ. અને આકાશ જે છે એ શબ્દ ગુણકમ, એનો ગુણ શબ્દ છે. શબ્દ એટલે અવાજ. આપણે હમણાં જ થોડી વાર પહેલા વાત કરી અવાજ. હું તાળી પાડું અને એમાં અવાજ થાય અને એ તમારા સુધી પહોંચે ક્યારે? જ્યારે વચ્ચે આકાશ હોય ત્યારે. કાનની અંદર આકાશ છે તો શબ્દ તમારા સુધી પહોંચે છે. કાનની અંદરનું જે આકાશ છે, પોલાણ છે, ખાલી જગ્યા છે, એને રૂ વડે પૂરી દો તો પછી જે બોલાય છે એ તમારા સુધી પહોંચતું નથી. બોલું છે તે બોલ્યું, એવી એક ગુજરાતી કવિતા છે. બોલું છે તે બોલ્યું, એમાં કરી તેસી કારીગરી, અથવા તો જાજુ ડબકે પોલો ઢોલ. આકાશ જો હોય તો શબ્દ હોય, શબ્દ ગુણકમ આકાશમ. આકાશ છે એ શબ્દનો ગુણ છે, અરે શબ્દ છે એ આકાશનો ગુણ છે. હવે શબ્દ નથી થતો તો આકાશ નથી. તો હું આકાશમાં શબ્દ છું. શબ્દ ખે, ખે એટલે આકાશમાં, કમ એટલે આકાશ, ખે શબ્દ. હવે બે જ લીધા ને, પાણી અને આકાશ. પણ એ જ વસ્તુ બધામાં જોઈ લો તમે, પાંચેય ભૂતોમાં એમનો એમનો જે ગુણ છે, એમનું એમના જે અસ્તિત્વનું કારણ છે, તે જેને સંખ્ય દર્શને સૂક્ષ્મ કહીને તન્માત્રાઓ કહી છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આકાશથી શરૂ કરીને શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ મૂળ વસ્તુ, આ જે તત્વ છે, એ તત્વ તમે એ ભૂતમાંથી લઈ લો તો એનું અસ્તિત્વ સમાપ્ત. તો જેમ જળમાં હું રસ છું કે જેમ આકાશમાં હું શબ્દ છું, સેજ વધારે આગળ વધીને કહ્યું કે સૂર્ય અને ચંદ્રની અંદર જેમ પ્રભા છે તે પ્રભા હું છું, અને મનુષ્યોમાં મનુષ્યત્વ હું છું. પૌરુષમ નૃષુ, મનુષ્યોમાં મનુષ્યત્વ એ હું છું. આ બંને આવી ગયા, જીવ અને અજીવ, પરા અને અપરા પ્રકૃતિઓ બધી આવી ગઈ. તો જે કઈ તત્વ, જે કઈ વસ્તુ આપણે, જે કઈ પદાર્થ આપણે, જે કઈ ઉત્પન્ન થયેલી વસ્તુ આપણે જોઈ રહ્યા, સાંભળી રહ્યા છીએ, એ બધાની અંદર મૂળ તત્વ જે છે એ તો પરમેશ્વર જ છે. જીવંત હોય કે જડ હોય, કારણ કે પેલી પરા અને અપરા બંને એ પરમેશ્વરની જ પ્રકૃતિઓ છે, એમાંથી ઉત્પન્ન થયું છે અને એમાં લય પામવાનું છે. જેમાંથી ઉત્પન્ન થયું છે તેનામાં લય પામશે. આપણે ઉત્પત્તિ સ્થિતિ અને લય તો પદાર્થોના જોઈએ છીએ ને, આપણને આપણે જે જોઈએ છીએ તો પરિવર્તનો જોઈએ છીએ. એ આખરે તો લીન થવાનું છે, તો એ જ પરમ તત્વની અંદર લીન થવાનું છે અને સર્જન પામવાનું છે, તો એ જ પરમ તત્વની અંદરથી ફરી સર્જન પામવાનું છે. પ્રલય અને સર્જન આ બંને પરમાત્મામાં છે. પરમ પુરુષ એ જ એનું સ્વરૂપ છે, એની અંદર છે એમ પણ નહીં, એ જ એ છે. એ જ પ્રમાણે પુણ્યો ગંધ પૃથ્વ્યામ ચ તેજશ્ચાસ્મિ વિભાવસુ જીવનમ સર્વભૂતેષુ તપશ્ચાસ્મિ તપસ્વીષુ. આ જ રીતે જે પેલા આગળના પંચભૂતમાંના તત્વો ગણાયા એમાં હવે આગળ ગણાવે છે કે પૃથ્વીની અંદર પવિત્ર એવી સુગંધ હું છું, તેજ હું વિભાવસુ, અગ્નિની અંદર જે તેજ છે તે હું જ છું, બધા પ્રાણીઓમાં જે જીવન છે તે હું જ છું, અને તપસ્વીઓમાં જે તપશ્ચર્યા છે તે પણ હું છું. એટલે આગળ કહ્યું તેમ હું પરમાત્મા, પરમ પુરુષ, ઈશ્વર, એનાથી પર
એનાથી

0: અલગ સૃષ્ટિમાં બીજું કંઈ છે જ નહીં, આ સમજવું એ વિજ્ઞાન સમજવા બરોબર છે. આપણે અત્યારે 9મા શ્લોક સુધી પહોંચ્યા છીએ 7મા અધ્યાયના. હવે પછી આપણે આની આ વાતને સમજીને 10મા શ્લોકથી આગળ વધીશું. ત્યાં સુધી આપણે બીજા આગળના અંકની રાહ જોઈશું.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત. સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

દીકરી વિશેની વાત કરવી એટલે નદીને પાનેતર પહેરાવા જેવી વાત. દરિયાનું પાણી વર્ષો પછી વાદળ થકી વરસાદ થઈને પર્વતને મળવા આવે છે અને ઝરણા થકી વહે છે, ત્યારે કુદરતને માણવી જેટલી રસપ્રદ બની જાય છે ને, એટલું જ રસપ્રદ જીવન બની જાય છે જ્યારે એક દીકરી, એક બહેન, સ્ત્રી, માતા, સાસુ, વહુ, દાદીમાં અથવા નાનીમાના સ્વરૂપમાં જ્યારે અનુભવવા મળે છે. તો દીકરીથી દાદીમાં સુધીની સાફલ્ય ગાથા, જેમાં તમે મળશો એવી ગૌરવવંતી દીકરીઓને કે જેમણે સમાજમાં પોતાની આગવી પ્રતિભા ઉભી કરી છે.

0: કાર્યક્રમના પ્રાયોજક છે મહિલા કલાનિધિ ટ્રસ્ટ બનાસકાંઠા.
1: હેલો પાલનપુર, રેડિયો પાલનપુર 90.4 FM અને હું રશ્મિ હાડા આજે દીકરીથી દાદીમાની સાફલ્ય ગાથામાં બનાસકાંઠાની સૌથી નાની લાડલી દીકરી એટલે કે દીતિ વિપુલભાઈ ત્રિવેદી આજે આપણી વચ્ચે છે. તો દીતિએ એક ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં આગવું સ્થાન મેળવ્યું છે, અને એ પણ એ રીતે કે શ્રીમદ ભગવદ્ ગીતાના 1-20 લોકોનું કંઠસ્થ કરીને 3 મિનિટ અને 47 સેકન્ડમાં એણે એક પણ ભૂલ વગર રેકોર્ડ કર્યો છે. તો હેલો દીતિ, કેમ છે? મજામાં. સરસ દીતિ, હવે તે જે રેકોર્ડ કર્યો છે ઇન્કા લિમ્કા બુકમાં, તો આજે તારે એના જે બોલી હતી તું ત્યાં કંઠસ્થ કર્યા હતા ને જે શ્લોકો, એ 1-20 લોકો અત્યારે બોલવાના છે, તો તું બોલીશ ને બેટા? બોલો.
2: શ્લોક નંબર 1, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવ મામકા પાંડવા ચેવ કિમ કુર્વત સંજય. શ્લોક નંબર 2, દ્રષ્ટવા તુ પાંડવાની કમ્યુટમ દુર્યોધનસ્વતા આચાર્ય ઉપસંગમ્ય રાજા વચનમ પ્રવિત્તમ. શ્લોક નંબર 3, પશ્યતા પાંડપુત્રાણ આચાર્ય મહતિ ચમુડામ દુપદ પુત્રેણ તવ શિષ્યેન ધીમતમ. શ્લોક નંબર 4, અત્ર સુરામહે સ્વાસ્થા ભીમજુન સમાયુધિ યુયુધાનો વિરાટશ્ય દ્રુપદ્રશ્ય મારથ. શ્લોક નંબર 5, દૃષ્ટકે દૃષ્ટકીતા ન કાશી રાજશ્ચ વીરવ પુરુજી કુંદીપો દશ શૈભ્યશ્ચ નર પુંગવ. શ્લોક નંબર 6, યુધામાન્યુચમી ક્રાંત ઉત્તમ મૌજશ્ચ વીરવ સૌભદ્રો દ્રૌપતે આશ શર્વ એવ મહારથ. શ્લોક નંબર 8, 7, અસ્માકં તુ વિશિષ્ટાય તાણિ ભોજંતિ જુત્તમ નાયકા મમ સૈનંશ શગ્નાથ તન પ્રવિવિતે. શ્લોક નંબર 8, ભવાન ભીષ્મ જ કર્ણ ચ કૃપ દ્રશ્યમિતિંજય અસ્મથા ભાવિ કર્ણ ચ સૌમદથિ તથૈવ જ. શ્લોક નંબર 9, અને ચ બહવ સુરા મદધેક્તંત દીવિતા નાના શસ્ત્ર પ્રહરણાઃ સર્વે યુત્ત વિશારદ. શ્લોક નંબર 10, અપરાક્રમ તદસ્માકં બલ્લં ભીષ્માભિરક્ષિતં પરાક્રમ તિદમે દેશા બલ્લં ભીષ્માભિરક્ષિતં. શ્લોક નંબર 11, અયને સુચ સર્વેષુ યથા ભાગમવસ્થિતં ભીષ્મમેવાભિરક્ષન્તુ ભવંતઃ સર્વ હેર્વહિ. શ્લોક નંબર 12, તશ સંજન અશ કુરુ વૃદ્ધ પિતામહ સિંહનાદં વિનોદ્યો ચય શંખમ દદ્મુ પ્રતાપવાન. શ્લોક નંબર 13, તથત સંગાષ્ટ ભૈરસ્ય પર્ણવાનક ગોમુખા સહસૈભ્યાધ્યણ્યંત સસદસ્તુ પુલ ભગવત. શ્લોક નંબર 14, તથત શ્વેતે હૈયે રૂપે મહાંતિ જંદને સ્વિત માધવ પાંડવ ચેવ દિવ્ય સંગો પ્રદંગમતુ

0: പഞ്ചചന്ദം കൃഷി കേശോദേവ ദന്തനഞ്ജയം പാണദദ്മോ മഹാസംഘം ഭീമാ കർമാരുകോദരം ശ്ലോകമസുര അനന്ത വിജയം രാജാ കുന്തി പുത്രോ യുധിഷ്ഠിരം നകുല സഹദേവ ശുഭോ ശൗമരേ പുഷ്പകം ശ്ലോക നമസ്തർക്കാശ പരമേശ്വാശ ശ്രീഖണ്ഡീ ച മഹാരഥ ദൃഷ്ടദുംനോ വിരാതശ്യ സാത്യകീ ച പരാജിതം ശ്ലോക നമ്പർ 18 ദ്രുപദോ ദ്രുപദേ ആശ സർവശ്ര പൃഥ്വീപതേ സൗഭദ്രശ്യ മഹാബാഹു ശംഖം ബദ്മു പൃഥക് പൃഥക് ശ്ലോക നമ്പർ 19 സഘോഷോ ദ്രഷ്ടനാഷ്ടാനാവ്രതയാ നിവ്രതാരയ നഭശ പൃഥ്വീ ചൈവ തുമൂലോ വ്യവനാദയ ശ്ലോക നമ്പർ 20 അഥ വ്യവസിദ്രാൻ ദ്രഷ്ടവദാത രാഷ്ട്രൻ കപി ധ്വജ പ്രഭൂതെ സന്ത സമ്പാദ്യ തനുരുദവ പാണ്ഡവ
1: વા વા દીદી તું તો બહુ નોનસ્ટોપ બોલી હા કોણે આ બધું શીખવાડ્યું તને
0: મમ્મી પપ્પાએ
1: અચ્છા અને તું અત્યારે જે કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે બેટા
0: સેકન્ડ
1: અને કઈ સ્કૂલમાં
0: વાત્સલ્ય કન્સેપ્ટ સ્કૂલ
1: તો સ્કૂલમાં પણ તને આ રીતે શ્લોક બોલાવડાવે છે ત્યાં
0: હા
1: અચ્છા તો આપણી વચ્ચે ઉર્વીબેન પણ છે દીદીના મમ્મી નમસ્તે આટલું બધું આને યાદ કઈ રીતે રહ્યું મને જ ખૂબ નવાઈ લાગે છે
2: એને નાનપણથી એમ કે મેમરી પાવર બહુ જ છે ભણવામાં બી ટોપર છે અને એને આગળથી મહેનત કરવાની પોતાની રીતે લગ્ન છે કે હું જાતે ને જાતે મહેનત કરું આગળ ને આગળ ભણીશ અને કે મારા સમાજનું અને કે દેશનું નામ રોશન કરીશ મારી સ્કૂલનું પણ અગત્યનું ભાગ ભજવે છે
1: ઘરમાં પણ આ રીતે
2: ઘરમાં બી મારા સાસુજી છે એ પણ ગીતાજી શ્લોકનું દરરોજ પઠન કરે છે અને અમાર ઘરનું બી વાતાવરણ પણ એ રીતે ધાર્મિક છે બધી રીતે
1: આ જે રેકોર્ડ કર્યો એને ઇન્ડિયા બુક ઓફ માં તો એ કઈ રીતે તમને જાણ થઈ એની
2: અમે એને સ્કૂલમાંથી એના પ્રિન્સિપલ શ્રી દર્શનભાઈ ઠક્કર એટલે નર્સરીથી 2.5 વર્ષની હતી ત્યારથી એને સ્કૂલમાં મૂકી હતી એટલે એને સ્કૂલમાં 300 વિદ્યાર્થી ગીતાજીના શ્લોક કરાવે છે એટલે એને સરને એમ થયું કે આવડી નાની બેબી 7 વર્ષની ઉંમરમાં કે અને સ્પ્લેન્ડિંગ મેમરી બહુ સરસ છે તો એ લોકો નેચરલી રેકોર્ડિંગ કરી અને ઇન્ડિયા બુક રેકોર્ડમાં એમને મૂક્યું ત્યાં આગળ એટલે એમને ત્યાંથી રિપ્લાય આવે કે નાની ઉંમરની દીકરી કે આટલું સરસ અભિગમ દાખવે છે તો એમણે પછી ત્યાંથી એને ટ્રોફી અને ગોલ્ડ મેડલ એને એનાયત કર્યો અને આખી કીટ આપી છે અને 2020ની હવે જે નવી બુક આવશે ને ઇન્ડિયા બુક રેકોર્ડમાં એમાં દીદીનું બી સ્થાન હશે
1: શું વાત છે દીદી તને કેવું લાગ્યું આ રેકોર્ડ કર્યા પછી
0: મસ્ત
1: મસ્ત લાગ્યું આગળ શું કરવું છે રેકોર્ડમાં
0: ગીતાજી વાંચું તો મમ્મી પપ્પા કે તું ગીતાજી વાંચ એટલે તારું બધું એટલે રેકોર્ડમાં નામ આવશે અને મેં ગીતાજી વાંચી તો મારું રેકોર્ડમાં નામ આવી ગયું
1: સરસ અને અત્યારે જે ખબર છે નાના નાના છોકરાઓ રોજ મોબાઈલ લઈને બેસતા હોય એમના મમ્મીનો પપ્પાનો અને મોબાઈલ અથવા ટીવી જોતા હોય તો તને આ શ્લોકમાં ઇન્ટરેસ્ટ છે એવો મોબાઈલમાં એમાં ખરો નથી બિલકુલ અને બીજો શેનો શોખ છે તને
0: મને ડાન્સિંગ અને સિંગનો
1: શું વાત છે સરસ તને ગાતા આવડે છે ગાને એક લીટી ગાને કઈક તને ગમતું હોય એવું એક લીટી ગા
0: હરિ તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોત્તરી રોજ રોજ બદલે મુકામ કયા નામે લખવી કંકોત્તરી
1: સરસ આપણી વચ્ચે વિપુલભાઈ છે દીતીના પપ્પા નમસ્કાર
3: નમસ્કાર
1: આપને દીતીનું ગૌરવ તો એ અનેરું સ્થાન મેળ્યું છે અને આપના માતા પિતા તરીકેનો રોલ પણ એની સાથે બહુ સારી રીતે જોડાયેલો છે તો સમાજને આપ શું કહેવા માંગશો કે અત્યારે જ બાળકને આટલા નાના બાળકને મોટું કરતા કરતામાં એના જે સંસ્કારનું સિંચન થઈ રહ્યું છે તો એ બાબતે સમાજને આપ શું કહેશો
3: હું એવું કહેવા માંગીશ કે છોકરાઓને નાનપણથી પણ સારા સંસ્કાર આપવા જોઈએ એમને ધાર્મિક ભાવનાઓ જે છે એમની આગળ વધારવી જોઈએ ઠીક છે મોબાઈલને બધું લે છે અત્યારના જમાનામાં લેવું જોઈએ પણ અત્યારે જે સ્કૂલમાંથી અમારે જે દીતીને શ્લોક ડાન કરાયા એના પછી અમે ઘરનું પણ વાતાવરણ સારું હતું અમારા ફેમિલીનું વાતાવરણ સારું હતું એના કારણે અમે શ્લોક કરાયા અને એ ભગવદ્ ગીતાના શ્લોક બોલી અને એનું કંઠસ્થ કર્યું એના જીવનમાં ઉતારે દરેક સમાજના છોકરાઓ આવું થોડું ઘણું આગળ વધે આ શ્લોકો દેખે ભગવદ્ ગીતાના શ્લોકો જો લેશે તો એના જીવનમાં ઉતારશે તો એ આગળ જઈને એ સારું થવાનું છે એમનું એટલે સમાજને એવું કહેવા માંગીશ કે થોડું પ્રત્યે આગળ વધે અને ધ્યાન રાખે એનું

0: બાળકો જે અત્યારે અલગ પ્રવાહ પર જઈ રહ્યા છે મોબાઈલ્સ, ટીવી ને આ બધાથી, તો આ વસ્તુ પણ એના માટે ઉપયોગી બની રહે. અને આપ જે વાત્સલ્ય સ્કૂલની વાત કરીએ, તો વાત્સલ્ય સ્કૂલમાં જ તમને આ અભિગમ મળ્યો શ્લોક બાબતે, તો સ્કૂલ માટે આપ શું કહેશો?
1: સ્કૂલનું પણ વાતાવરણ સારું છે, ત્યાંનું ટીચિંગ સારું છે, ત્યાંથી અમારે નર્સરીથી અમારી દીતી ત્યાં ભણે છે, ત્યાંથી ભગવદ્ ગીતાની આખી નાની બુક છે એ આપેલી છે, એટલે દીતી ત્યાં અમારે સ્કૂલમાં આવી રીતે શ્લોકો બોલતી, બધા છોકરાઓ કરતા એ ફટાફટ શ્લોકો બોલવા માંડી અને સ્પ્લેન્ડિંગ મેમરી અને સારા એવા કંઠસ્થ કરી નાખ્યા. અને તો સ્કૂલમાં બી વાત પ્રાર્થના સમય પ્રાર્થના કરવા છે, પછી દરેક છોકરાઓને આવી રીતે શ્લોક જ્ઞાનનો કરે છે, એટલે ત્યાં પણ વાતાવરણ સારું છે. ત્યાં
2: સ્કૂલનું એજ્યુકેશન બહુ સારી લેવલનું છે, આ લોકોને ઓક્સફર્ડ યુનિવર્સિટીનો કોર્સ આવે છે, અને સ્કૂલમાં ટીચિંગ બી એ રીતે પોતાનું વાત્સલ્ય સ્કૂલ પણ એ નામ છે, તો દરેક બાળકોને પણ વાત્સલ્ય રીતે પ્રેમથી જે લોકો સ્કૂલમાં ભણાવે અને નાના છોકરા ધ્યાન કેર બધી રીતે રાખે છે એ લોકો. આજની જનતાને એમ જ કહું છું કે દીકરી બચાવો દીકરી પઢાવો, એમ દીકરી બાબતે એમ કે દી લક્ષ્મી તો એક હોવી જ જોઈએ આપણે. અત્યારે નાનપણથી દીકરીને આપણે સારા સંસ્કાર આપો, દીકરો બી હોય પણ દીકરી દીકરો બે એક જ સમાન હોવું જોઈએ, એ દરખાસ્ત છે મારી.
0: આપણી વચ્ચે દીતીના દાદીમા પણ છે, દીકરીથી દાદીમાની સાફલ્ય ગાથામાં આજે એક નાની લાડલી દીકરી અને આ બાજુ દાદીમા. તો કેમ છો દાદીમા? નમસ્તે. તમે દીતીના સંસ્કારોનું સિંચન પણ કરી રહ્યા છો અત્યારે, તો બાળક નાનું છે અને તમારું અનુકરણ કરતું હોય છે, તો દિવસ દરમિયાન તમે પણ એવી ક્રિયાઓ કરતા હશો ધાર્મિક પ્રવૃત્તિમાં કે જેનાથી દીતી આ બધું શીખી છે, તો તમે શું કહેવા માંગો છો આ બાબતે?
3: તે મારી પુત્રી સારી કહેવાય, એને મારું જોઈને એને વોચ્યું કર્યું, પાકું કર્યું. એમ
0: તમે રોજ વાંચતા હશો ગીતાના શ્લોકો?
3: ગીતાના તો શ્લોક રોજ વાંચવાના.
0: હા, એટલે તમારું જોઈને એને
3: શીખ્યું,
0: તમને એનું ગૌરવ છે?
3: મને એનું ગૌરવ છે.
0: અને આગળ એ બહુ આગળ વધે
3: વધે એવી મારી
0: આશીર્વાદ છે.
3: આશીર્વાદ ખૂબ આગળ વધે, એના મા બાપ નું નામ આગળ રોશન કરે. સરસ. કરવાનું બધા એનું રોશન કરે.
0: અત્યારે જે જનરેશન છે મોબાઈલ ને ટીવી ને આ બધામાં જાય છે, અને એમાં દીતીએ કઈક અલગ જ સ્થાન મેળવ્યું છે, તો અત્યારના જનરેશન ને તો તમે શું કહેશો?
3: ખરી રીતે તો મોબાઈલ ને ટીવી ની ઓછા જોવાય ને આ બધું છોકરા કરે સારા માટે,
0: ધાર્મિક પ્રવૃત્તિમાં
3: જોડાય તો સારા માટે.
0: સાચી વાત છે, ખૂબ ખૂબ આભાર.
3: મોબાઈલ ઓન તો અમે એને ઓછો જોવા દે, નથી જોતી મોબાઈલ કે ટીવી, એને તો આખો દાડો ભણવું ભણવું ભણવું જોઈએ જ છે. સ્કૂલે થી આવે તો એ મારા ઉપર જતી રહે, મારે લેસન બાકી છે, મારે હોમ બાકી છે, મારે ભણવાનું બાકી છે, એમ પરીક્ષા ટાઈમ એન બીજે કરતી હોય. એને એને એના નોની છે એ પ્રમાણે એનામાં ગુણ ને સંસ્કાર ને એનામાં બુદ્ધિ હારી કહેવાય. નાનપણની દ્રષ્ટિએ એને જોવા દો, એના જાતે કરે છે, અમે કોઈ એને લાગુ નહીં પણ એની મેળ એ કરે જાય, એને ગડમથલ ગડમથલ એમ.
0: સાચી વાત છે. તો આ દીતીના દાદીમાં, દીતી સ્કૂલમાં અભ્યાસમાં તને કેવું મજા આવે છે ભણવાની? કેટલા સુધી આમ પહોંચવું છે અભ્યાસમાં પણ આગળ? શું બનવું છે મોટા થઈને? શું વાત છે, ડોક્ટર બનવું છે? ડોક્ટર બનીને શું કરીશ?
4: બધાને પેશન્ટને ઈલાજ કરીશ.
0: સરસ. અને એ વખતે તને આ શ્લોકોનું પણ જ્ઞાન વધી ગયું હશે ને, આગળ ધીમે ધીમે મોટી થઈશ એમ, બરાબર ને? સરસ. તો આ હતા દીતી ત્રિવેદી અને એમને મળીને ખૂબ જ આનંદ થયો. થેન્ક યુ દીતી.
1: થેન્ક યુ.

નમસ્તે શ્રોતા મિત્રો, આવતા એપિસોડમાં આપણે સંવાદ કરીશું પાલનપુરની એક એવી દીકરી સાથે કે જેને KBC એટલે કે કોણ બનેગા કરોડપતિની અંદર આ સદીના મહાનાયક શ્રી અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ ઉપર બેસી અને પ્રશ્નોના જવાબ આપેલા. તો એવી જ દીકરી ચાંદની મોદી સાથે આવતા એપિસોડમાં આપણે સંવાદ કરીશું. ત્યાં સુધી સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: जानते हैं कुवैत जैसे देश की जीडीपी से करीब 3 गुना पैसा तो हमने सिर्फ अपने देश के छोटे उद्यमियों को दिया है, वो भी गारंटी फ्री 40 लाख करोड़ से भी अधिक के मुद्रा लोन से।
1: करोड़ों छोटे उद्यमियों को मुद्रा योजना से लोन मिला, उन्हें आज महसूस होता है कि डेमोक्रेसी कैन डिलीवर।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: हेलो पालनपुर 90.4 MHz સમુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર આપ સૌ માટે લઈને આવે છે અવનવી ગુજરાતી સાહિત્યની વાતોને, જેમાં માહિતી પણ હોય, વાર્તાઓ પણ હોય, કેટલીક ઐતિહાસિક ધાર્મિક વાતો કે જેના આધાર પણ આપણી પાસે ઉપલબ્ધ છે, અને તેવી વાર્તાઓને લોકભોગ્ય ભાષામાં લઈ આવવાનું કામ રેડિયો પાલનપુર કરે છે। આવું જ એક પુસ્તક આપણા સૌના ડોક્ટર ગિરીશભાઈ ઠાકર એટલે કે ગુરુ, તેમણે પોતાના સોમનાથના OSD તરીકેના કાર્યકાળ દરમિયાન જે પણ આપણે વાર્તાઓને ઐતિહાસિક ધાર્મિક દંતકથાઓ અને કેમ દંતકથાઓ તરીકે ઓળખીએ છીએ, તે તમામ વાર્તાઓને લોકભોગ્ય ભાષામાં આધાર સાથે, પુરાણો સાથે, અને કેટલાય એવા પુરાણા ઐતિહાસિક સાહિત્યની સાથે સરખાવીને આપણા સૌ માટે રજૂ કરી છે। અને એ પુસ્તકનું નામ છે સૌમ્ય તેજસ્વીની। આ સૌમ્ય તેજસ્વીની પુસ્તકના મુંડકા વેરો માફ વાર્તાના અંશો લઈને હું આજે તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું। આ વાર્તા આપણે જ્યાં અટકાવી હતી ત્યાં, કે જ્યાં રાણીબા એટલે કે મહારાણી મયણલ દેવી, આ નામ સંસ્કૃતમાં છે પરંતુ એનો ઉલ્લેખ કરેલો છે પુસ્તકમાં જે ભાષામાં, એ ભાષામાં મેં આપ સૌને ઉલ્લેખિત કર્યું। આમ તો આપણે સૌ સિદ્ધરાજ જયસિંહના માતા એમને મીનળદેવી નામથી ઓળખીએ છીએ, અને મીનળદેવી જ્યારે યાત્રાએ હોય છે અને એક વટેમાર્ગુ જે ઉદાસ રડમસ ચહેરે મળે છે, અને એ સાધુ ભક્ત એમને કહે છે કે મુંડકા વેરા ઉઘરાવાની પ્રથાના લીધે હું હવે સોમનાથના દર્શન નહીં કરી શકું, તે પછી જે ઘટના બની તેનો ઉલ્લેખ આ પ્રકરણમાં છે। નાનકડા વિરામ બાદ આપણે આ વાતને આગળ વધારીશું। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz।

માતૃશ્રી, યાત્રા અટકી કેમ? મેં અટકાવી છે. આપે? આપને તો સોમેશ્વરના દર્શનના ખૂબ અભરખા હતા. 25 કરોડની પૂજા સામગ્રી સાથે લઈને આપ હોંશે હોંશે યાત્રાએ નીકળ્યા, અને હવે? આ પ્રશ્નનો જવાબ માણીશું આપણે આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હવે બધી જ હોશ વિલાઈ ગઈ. પણ કેમ? કઈ કારણ? સિદ્ધરાજ માતાને પૂછે છે. કારણ? તારા રાજ્યમાં ભગવાનના દર્શન પર પાબંદી છે. ભગવાનના દર્શન પર પાબંદી મારા રાજ્યમાં? બને જ કેમ છે? આ દીનહીન યાત્રાળુઓને જો, એમની પાસેથી કરવેરો ઉઘરાવાય છે. સોમનાથના દર્શનાર્થે મુંડકા વેરો? એ જાય ક્યાં? દર્શન વિના પાછા ફરે છે. અને સિદ્ધરાજ, હું પણ યાત્રાળુ તો ખરી જ ને, વેરો આપ્યા સિવાય મારાથી પણ તમારા નિયમ મુજબ યાત્રા ન થાય. હું વેરો આપું નહીં. તો તમને કોણે વેરો આપવા કહ્યું? કોનો કાળ આવ્યો છે? યાત્રાળુ તો બધા સરખા દીકરા, શું રાણી કે શું રંક. મારે મારો વેરો માફ નથી કરાવવો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોક્ટર ગિરીશભાઈ ઠાકર લિખિત સૌમ્ય તેજસ્વીની પુસ્તકના પ્રકરણ મુંડકા વેરો માફના અંશોને, આરજે એઆરના સ્વરમાં. યાત્રાળુ તો બધા સરખા દીકરા, શું રાણી કે શું રંક. મારે મારો વેરો માફ નથી કરાવવો. તો આ પૂરેપૂરો યાત્રા વેરો બંધ કરાવવો છે, નહીં તો આજથી મેં અન્ન જળનો ત્યાગ કર્યો છે. ભલે સોમનાથનું કાર્ય કરતા કરતા દેહ પડે. હા હા માતાજી, આમ ન હોય, આજથી આ વેરો બંધ જ. બસ સૌ કોઈને શંકરના દર્શનમાં રાજ્ય સહાય કરશે હવે તો, બસ ને. સિદ્ધરાજે

પંચકુલની બોલાવ્યા સનદ જોઈ બીજા કાગળો અને હિસાબો પર નજર નાખી. 70 લાખની આવક હતી. સિદ્ધરાજે બધા જ કાગળો ફાડી નાખ્યા અને જાહેર કર્યું, આજથી સોમનાથની યાત્રાએ જનારને કોઈ વેરો નહીં અને માતાજી હું પણ આવું છું સોમનાથની યાત્રાએ. પછી શું થયું એ વાતનું અનુસંધાન માણીશું અવિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલન.

70 લાખની આવક હતી જ્યારે સિદ્ધરાજે એ કાગળો જોયા. પછી એને બધા જ કાગળ ફાડી નાખ્યા અને સોમનાથની યાત્રાએ જનારને કોઈ વેરો નહીં અને એ પણ સાથે જશે તેવું એલાન કર્યું. સમગ્ર યાત્રામાં તમામ યાત્રાળુઓમાં પ્રજામાં ફરીથી પ્રસન્નતા ફેલાઈ ગઈ. ફરીથી હર્ષ ઉલ્લાસ અને ગગનભેદી જયઘોષ થયો. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર, જય સોમનાથ. અને યાત્રા સંપૂર્ણ થઈ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર પર આરજે ઈઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને અને એની વાર્તા મુંડકાવેરો માં. આ પુસ્તક એ આપણા સૌના ગુરુ એટલે કે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર દ્વારા પોતાના સોમનાથના ઓએસડી દરમિયાનના કાર્યકાળ વખતે લોકભોગ્ય ભાષામાં સોમનાથની પૃષ્ઠભૂમિ પર જે પણ વાર્તાઓ જે પણ ઘટનાઓ પ્રચલિત છે તેને વર્ણવવામાં આવી છે. અહીંયા વાર્તા સ્પષ્ટ કરે છે કે આ ઐતિહાસિક ઘટનાનો આધાર એ મેરુ તુંગાચાર્ય રચિત પ્રબંધ ચિંતામણી ગ્રંથ છે એમાંથી લેવામાં આવ્યો છે. બાહુલોદ કે જ્યાં મિનળદેવી રોકાયા હતા અને આ ઘટના બની તે વિશે ઇતિહાસકારો એકમત નથી, એટલે કે મતમતાંતર છે કે કયા વિસ્તારમાં હતી આ ઘટના અને ક્યાં આ સમગ્ર પ્રસંગ એ બનવા પામ્યો હતો. અને ત્રીજો મુદ્દો અગત્યનો અહીં નોંધવા જેવો છે કે મિનળદેવીએ યાત્રાળુ કર માફ કરાવ્યો એ મહત્વનું છે, પણ એથી વધુ અગત્યનું એ છે કે જો મામૂલી વેરો કે જેને મુડકા વેરો એક નાનકડો વેરો એક બાબતનો વેરો એ 70 લાખનો હોય તો મંદિરની આવક કેટલી અને એની સમૃદ્ધિ કેટલી હશે અને એ સમયે કેટલા યાત્રાળુઓ દેશ દેશાવરથી અહીં પધારતા હશે સોમનાથના દર્શને, એનો મહિમા કેવો હશે, એ શિવના શિવલિંગ માટે અભિષેક અને પૂજા અર્ચનની સામગ્રીનો પ્રવાહ કેવો હશે. અને એટલે જ તો વિદેશી આક્રમણો સતત આપણા સોમનાથની પાછળ પડ્યા હતા. પરંતુ આ સુંદર વાર્તા એ દર્શાવે છે કે એક કટિબદ્ધતા અને એક સનાતની માટે ઈશ્વરના દર્શન માટે કોઈ પણ ભેદભાવ ન હોય અને કોઈ પણ વેરો કે મૂલ્ય ન જ હોય. નવા પ્રકરણની વાત પણ કરીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલન.

0: पूरा रशिया का जनसंख्या कितना है बताओ? 14 करोड़ जितनी। बहुत बड़ा नंबर है ना? पर बड़ा नंबर तो ये है कि भारत में लगभग इतने ही घरों में लगे हैं नल पिछले 12 सालों में। 16 करोड़ घरों में हर दिन हर मौसम आता है नल से निर्मल जल, जिससे करोड़ों महिलाओं को पानी ढोने से तो मुक्ति मिली ही, साथ गाँव में जल व्यवस्थापन की शक्ति भी मिली।
1: जल जीवन मिशन का विजन सिर्फ लोगों तक पानी पहुंचाने का ही नहीं है, ये डिसेंट्रलाइजेशन का, विकेंद्रीकरण का उसका भी एक बहुत बड़ा मूवमेंट है। ये विलेज ड्रिवन, विमेन ड्रिवन मूवमेंट है।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: डॉक्टर गिरीश भाई ठाकर इतने के अपना गुरु लिखित पुस्तक सौम्य तेजस्विनी सुंदर मजानी सोमनाथनी આધારભૂત આધારો આપણને મળી રહે છે તે બાબતોને વાર્તા સ્વરૂપમાં લોકભોગ્ય વાર્તાઓના શબ્દોમાં ગોઠવીને આપણને પ્રસ્તુત કરી છે. એ પુસ્તકનું નામ છે સૌમ્ય તેજસ્વીની અને હવે હું વાત કરીશ એના પ્રકરણ 12 અહલ્યાબાઈ હોલકરની. એક હાથમાં શિવલિંગ અને બીજા હાથમાં રાજધુરા, વસ્ત્રો સાવ સાદા મરાઠી શૈલીમાં પહેરેલી સૂતરની એક સાડી અને એવી એક સામ્રાજ્ઞીને સૌ ઓળખો છો ખરું ને? માળવાનું મહાન સામ્રાજ્ય હોલકર સામ્રાજ્ય તરીકે ઓળખાય, જેના સીમાડાઓ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને સ્પર્શી રહ્યા છે. અને તેવા મોટા સામ્રાજ્યની સામ્રાજ્ઞીએ પતિ અને પુત્ર પણ ઈશ્વરની અવકૃપાએ ગુમાવ્યા છે એવી મહારાણી આખા હોલકર સામ્રાજ્યનું એક ચક્રી શાસન કરી રહી છે. પણ રાજા તરીકેનો કોઈ રૂઆબ અને સાધુ તરીકેની કોઈ ઓળખ પણ નહીં, પણ શાસન સુદૃઢ, અનુશાસનયુક્ત, પ્રજા સુખી અને સમૃદ્ધ, વિશ્વના પટલ પર એકમેવ સામ્રાજ્ઞી અહલ્યાબાઈ હોલકર તરીકે ઓળખાય છે. યુદ્ધમાં મેદાન ઉપરના રાજ્યની ધુરા સંભાળનાર, દરબારના, પ્રજાના, લોકજીવનના, પોતાના કુટુંબના અને અનેક માનસિક સંઘર્ષો વચ્ચે આ એક સાદી સીધી રાણી અડી 1725 થી 13 ઓગસ્ટ 1795 સુધીની એની જીવન યાત્રા અનેક સંઘર્ષોથી ભરેલી રહી છે અને આ ધર્મયુદ્ધ સદૈવ અપરાજિત રહ્યું છે. મહારાષ્ટ્ર અને માળવાના સીમાડા પરના એક સાવ નાનકડા ચોંડી ગામ જન્મેલ ધનગર જાતિના માણોકજી સિંદે અને સુશીલાબાઈની દીકરી પણ તેજસ્વિતાના તીખારા સમી હતી. ભારોભાર ભરેલી ભગવાન શંકરની અનન્ય ભક્તિ એના સમગ્ર વ્યક્તિત્વને અનોખું બનાવી રહી હતી. અને આવે છે એના જીવનમાં એક વળાંક, તેની વાત કરીશું આપણે આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલન.

ઇન્દોરના રાજા મલ્હાર રાવ પહેલી જ દ્રષ્ટિએ સાવ નાની બાળકી અહલ્યામાં છુપાયેલું હીર પારખી ગયા અને પોતાના દીકરા ખંડેરાવ માટે અહલ્યાના પિતા માણકોજી શિંદે પાસે અહલ્યાના હાથની માગણી કરી. શિંદે, તારી આ દીકરી અસામાન્ય છે, મને આપી દે. મારા પુત્રનું પાણી ગ્રહણ કરી એ દીકરી આવતા કાલની માળવાની મહારાણી બનશે, એ મને સ્પષ્ટ દેખાય છે. અહલ્યા સામાન્ય ગામડિયણ મટીને મલ્હાર રાવ હોલકરની પુત્રવધુ બની ઇન્દોર આવી. પછી તો જીવનમાં સુખ જ સુખ, મોજ મજા, આમોદ પ્રમોદ હોવા ઘટે પણ અહલ્યાના ભાગ્યમાં વિધાતાએ સંઘર્ષો જ લખ્યા હતા અને એ સંઘર્ષોએ સદાકાળ તેની તેજસ્વીતાને વધુ પ્રકાશપુંજમાં પરાવર્તિત કરવાનું કાર્ય કર્યું હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ઝ પર ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર એટલે કે આપણા ગુરુના લિખિત પુસ્તક સૌમ્ય તેજસ્વીના 12મા પ્રકરણ એટલે કે અહલ્યાબાઈ હોલકર. આપણો ઉપક્રમ માળવાના ઇતિહાસનો અભ્યાસ કરવાનો નથી તેવું લેખક લખે છે, પરંતુ પતિના મૃત્યુ પછી સતી થતા રોકીને મલ્હાર રાવે આપેલી તાલીમ, પેશવા સાથે પણ સંઘર્ષ કરવાની સિદ્ધતા, રાજકારણની કુશળતા, ખટપટોમાં અડગ રહેવાની ક્ષમતા, બધાની ઉપર પ્રજા વાત્સલ્ય અને શિવભક્તિ એ અહલ્યાના વ્યક્તિત્વને નિખાર્યું છે અને ઇતિહાસમાં અદ્વિતીય મહિલા સામ્રાજ્ઞી તરીકે ઓળખ ઊભી કરી છે. તેનાથી ઇતિહાસ હવે અજાણ્યો રહ્યો નથી. રાજકારણ સાથે ધર્મપ્રિયતા એના પોતાના ચરિત્ર ચિત્રણમાં પ્રગટ થાય છે. એક હાથમાં શિવલિંગ એની મુખ્ય ઓળખ છે. આપણે તો સોમનાથની વાત કરવી છે, તેથી બીજી બધી બાબતોને પશ્ચાત ભૂમિમાં રહેવા દઈએ અને ગુજરાતમાં જ સોમનાથ, દ્વારકા, ડાકોર અને સિદ્ધપુરમાં ધર્મ કાર્યાર્થે એમણે આપેલા દાન સ્વયં મુખરિત છે. સોમનાથની વાત કરીએ. પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથનું સહસ્ત્રાબ્દીઓ પુરાણું દેવસ્થાન સોમનાથ મંદિર અનેક વાર વિધર્મીઓની કટ્ટરતા અને ધનલોભનો ભોગ બનીને લૂંટાતું રહ્યું છે. મોહમ્મદ ગજનીથી માંડીને અનેક આક્રમકોએ અનેક રીતે લૂંટ્યું છે અને છતાં ત્યાં રહેલી પ્રચંડ ઉર્જાએ એના ચૈતન્યને જાગૃત રાખ્યું છે અને પહેલા કરતાં વધુ સારી રીતે ઉજાગર આ શિવલિંગ થતું રહ્યું. વાતના અંશોને આગળ વધારીશું, પરંતુ

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે

0: આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર. સૂર્યઘર
1: લૂંટાયેલા ખંડિત થયેલા પ્રથમ જ્યોતિર્લિંગની કથાએ અહલ્યાબાઈના હૃદયને વિદીર્ણ કરી દીધું. મારો આરાધ્ય દેવ આ દશામાં ન ચાલે, મારે સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ કરવું જોઈશે, સલાહકારોએ કહ્યું. પરંતુ સોમનાથ તો વિધર્મીઓની ક્રૂર નજર હેઠળ છે, ફરી બનશે ને ફરી તૂટશે. શું તમે આ વિનાશને જોઈ શકશો? અહલ્યા કહે, ના, એ ન બને. મારા પ્રભુની પ્રતિમાનો ધ્વંસ થાય અને અહલ્યા શરીરમાં પ્રાણ શેષ રહે એ બને જ નહીં. સલાહકાર કહે છે, તો પછી માંડીવાળો પ્રભાસ પાટણના નિવાસીઓને પોતાની રીતે પૂજા અને અર્ચના કરે છે તે કરવા દો. અહલ્યા કહે, ન બને. મારો દેવ એની દિવ્યતા અને ભવ્યતાથી ઊણું કેમ ઉતરે? સલાહકાર કહે છે, તો પછી ભવ્ય મંદિર ફરીથી દુષ્ટોની દુષ્ટ નજરનો ભોગ બનશે અને ભોળા નગરજનોને ફરી એકવાર અમાનુષી અત્યાચારોનો ભોગ બનવું પડશે, રહેવા દો. પરંતુ અહલ્યા કહે છે, પણ પ્રધાનો મંત્રીઓ, તમે જાણી લો કે પ્રભુ સોમનાથ પાટણનું એક બેરું નથી. સમગ્ર ભારત વર્ષમાંથી પૂજકો અર્ચકો શ્રદ્ધાપૂર્વક ત્યાં જાય છે, તે શું ખંડેરો જોઈને પાછા ફરશે? ના, એ ન બને. જેમ કાશી વિશ્વનાથ, જેમ કેદારનાથ, જેમ સંબલેશ્વર, તેમ સોમેશ્વર પણ મહાતીર્થ છે અને રહેશે. આપણે તો માત્ર સોમનાથ જ નહીં, ભારત વર્ષના તમામ જ્યોતિર્લિંગોનો પુનરુદ્ધાર કરવાનો છે. માળવા તો એક નાનકડું રાજ્ય છે, પરંતુ પ્રભુ શંકરનું સામ્રાજ્ય સમગ્ર ભારત વર્ષમાં છે, યાદ છે ને? સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જયિન્યામ મહાકાલમ ઓમકાર મામલેશ્વરમ. જી માતાજી, બધા જ દ્વાદશ જ્યોતિર્લિંગ અમને સહુને જીવાગ્ર છે. અહલ્યા કહે છે, તો સમજી લો બંધુઓ, ભારત વર્ષ એનું પ્રાણ તત્વ છે શિવજી. રજવાડાઓ તો આવશે ને જશે, પરંતુ ભારત ભૂમિના જનજનના ચિત્તમાં રહેલો આ ચૈતન્ય પ્રવાહ અખંડ રહેશે. આપણી સંસ્કૃતિ સનાતન છે એનું જ આ પ્રમાણ છે. વધુ અંશોને માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને

અહલ્યાબાઈ પોતાના દરબારીઓને કહે છે કે મારે બધા જ જ્યોતિર્લિંગોને એમની સમૃદ્ધિમાં રાચતા કરવા છે. મારું ચાલે તો બધા ધર્મસ્થાનોની પ્રસુપ્ત ઉર્જાને પુનઃ જાગૃત કરવી છે, અને મારું કામ માત્ર રાજ ચલાવવાનું નથી, રામ રાજ્ય સ્થાપિત કરવાનું છે. મારું સાચું જીવન કાર્ય રાણી બની રહેવાનું નથી, પરંતુ એથી ઘણું વિશેષ કરવા ઈશ્વરે મને જન્મ આપ્યો છે. અરે, હું તો બહુ બોલી ગઈ, પણ તમે મારી વાત સમજ્યા તો છો ને? મારે માટે હવે કોઈ વિવાદ નહીં, વિચાર નહીં, દ્વિધા નહીં, બસ લાગી જવાનું છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, મા કર્મફલ હેતુ ભૂર્મા તે સંગો અસત્વ કર્મણી. સલાહકારોના મોંમાંથી દેવી અહલ્યાબાઈનો જય જયકાર ગાજી ઉઠ્યો, અને વધુ દ્રઢ સ્વરે અહલ્યાબાઈએ કહ્યું કે બધું પછી, જયકારો મારો ન હોય, બોલવું હોય તો બોલો હર હર મહાદેવ, અને હવે નક્કર કામની યોજનાઓ શરૂ કરો. પ્રધાનજી તપાસ કરાવો, પ્રભાસ પાટણની હાલત શી છે, કોનું શાસન છે, અર્થવ્યવસ્થા શું છે, યુદ્ધ થાય તો ત્યાંની વ્યવસ્થા કેવી છે, અને મંદિરના નવનિર્માણ માટે પ્રજાની મનોસ્થિતિ કેવી છે, ભગ્ન મંદિરની હાલત કેવી છે, અને બીજી આવશ્યક સૂચનાઓ મને તાત્કાલિક મળી જાય એની વ્યવસ્થા કરો. ઉઠો, શીઘ્રતા જરૂરી છે. જી મહારાણી, બધી જ વ્યવસ્થા થઈ જશે, એમ એમનો દરબારી કહે છે. અને પછી શું થયું એ અંશોને માણવા તમારે મારી સાથે આવતા અઠવાડિયે પણ જોડાવું પડશે. 95-12-96-88 પર તમારા પ્રતિભાવ મોકલી આપો. સોશિયલ મીડિયા એટલે કે ઇન્સ્ટાગ્રામ, ઇમેલ કરીને પણ પ્રતિભાવ ટેક્સ્ટ મેસેજીસમાં કે તમારા અવાજમાં રેકોર્ડ કરીને તે ફાઇલને મોકલી શકો છો. યાદ રાખો, અમે રેડિયો ગાર્ડન પર પણ ઉપલબ્ધ છીએ, અને અમારી મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઇડ અને આઈફોન બંનેમાં ઉપલબ્ધ છે. તમે તેના થકી બીજા મિત્રોને અમારા સંદેશાઓ પહોંચાડી શકો છો. ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર અમને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું.

0: लेकर के दौड़ता है, सारे हिंदुस्तान में ऊर्जा भर देता है, सारे हिंदुस्तान में चेतना भर देता है।
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: नमस्कार, दिस इज आरजी प्रियंका। अने गत एपिसोड में आपने बात करता हता पालनपुरनी झांकी अने झलकनी इन पालनपुर स्टोरीज। तो आजे आ एपिसोड ने आपने आगळ वधारीए। गत एपिसोड में आपने बात करी हती कि नवाब श्री ताले मोहम्मद खान जी ए पालनपुर राज्य ने एक उमदा राज्य तरीके विकसावी छे अने पालनपुर ने तेओए घणो आगळ लई गया छे। पालनपुरनी अंदर पोतानी ख्याति, पोतानी जे नामना छे, एक उत्तम राजा तरीकेनी तेमणे दर्शावी छे। આગળ નવાબ તાલે મોહમ્મદ શ્રીએ ભારત એ પ્રજાસત્તાક થશે તેવી આગાહી કેવી રીતે કરી અને ક્યારે કરી, જાણીએ આજના એપિસોડમાં। તો શરૂઆત કરીએ આજની પાલનપુર સ્ટોરીઝની। આગવી કોઠા સુધ ધરાવતા નવાબ શ્રી તાલે મોહમ્મદ ખાનજી એ કાબિલ વહીવટ કરતા હોવાની સાથે વિચક્ષણ અને દીર્ઘદ્રષ્ટા પણ હતા। ભારત પ્રજાસત્તાક થશે તેવી આગાહી તેમણે ઈસવીસન 1931માં કરી હતી। 5 ઓગસ્ટ 1931 રોજ પતિયાળાના મહારાજ શ્રી ભૂપેન્દ્રસિંહજીએ તેમણે એક ખાનગી પત્ર લખ્યો હતો। તેમણે 14મા પેરેગ્રાફમાં લખ્યું, ગમે તેમ પણ હું પ્રામાણિક રીતે માનું છું કે આપણા વડવાઓએ જ્યારે રાજસત્તા સ્વીકારી અથવા તેને નેતાગીરી કહો, પણ તેમણે જણાવેલું કે આ રાજ ચાલવાનું નથી અને એ કાયમી વ્યવહાર રહેવાનો નથી। હું તો ચોક્કસપણે માનું છું તેઓ પણ એ જાણતા જ હતા કે વખત આવશે ત્યારે સરમુખત્યારી કે લોકશાહી પ્રજાસત્તાક પગલાં પાડી રહ્યા હશે। હું માનું છું કે ચાણક્યની રાજનીતિ એ ખરેખર કહે છે કે 16 વર્ષે પુત્ર એ મિત્રના દર્જે છે। હિન્દના લોકો માટે રાજા એમના માતા પિતા એટલે કે પ્રજાના પિતા છે અને દરેક રાજા માટે પ્રજા એમનો પુત્ર છે। હવે આપણે એ જોવાનું છે કે આપણી આ પ્રજા પુત્ર 16 વર્ષની વયે પહોંચી છે કે નહીં। જો ખરેખર આપણા મિત્ર થવાની વય એ પહોંચે છે તો શા માટે આપણે આપણા પરસ્પર વ્યવહારમાં આપણે માર્ગદર્શન ન આપીએ? આપણે આ સંજોગોમાં થોડીક સત્તાનો ત્યાગ કેળવવો જોઈએ અને આપણે કરોડો મિત્રોની એ ઉમદા કાર્ય કરીને સેવા કરી શકીએ। કમાલ છે ને તાલે મોહમ્મદ ખાનજી, પોતાની આ દીર્ઘ દ્રષ્ટામાં એમણે જણાવી દીધેલું કે ભારત એ પ્રજાસત્તાક રાજ્ય બનશે અને તેઓ ખરેખર એક રાજા તરીકે પોતાના પ્રજાને પોતાનો પુત્ર માને છે। આગળ તાલે મોહમ્મદ ખાનજીએ કેવી રીતે અખંડ ભારતની રચનામાં પોતાનો ફાળો આપ્યો, જાણીએ આ નાનકડા વિરામ બાદ। ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM।

હિંદની રચના કરવા માટે. આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજ રજવાડાઓનું વિલીનીકરણ શરૂ કર્યું. ત્યારે રાજગાદીનો ત્યાગ કરી ભારતમાંથી તેમાં સૌ પ્રથમ જોડાનાર પાલનપુરના નવાબ શ્રી તાલે મોહમ્મદ ખાનજી હતા. આપણા બધા પાલનપુરવાસીઓ માટે આ ખૂબ ગર્વની વાત છે. તેમણે આ ત્યાગથી તેઓ ભારતના ઇતિહાસમાં અમર થઈ ગયા. તેઓ પાલનપુરનું ગૌરવ બની ગયા. તેમના શાસન દરમિયાન દેશમાં રાજશાહીનો અંત આવ્યો. પાલનપુરનું રાજ્ય કચ્છ અને સિંધની સરહદે આવેલું હોવાથી હિન્દુ બહુમતીની પ્રજા અને મુસ્લિમ રાજવી ધરાવતું આ રાજ્ય હતું, જેના નવાબ વ્યવહારુ ચલણ ધરાવતા હતા અને તેમણે વ્યવહાર સમજી ભારત સાથે જોડાણ કર્યું. જૂનાગઢના નવાબે તેમના દિવાનની સલાહથી કરેલી મૂર્ખાઈની ટીકા કરતા પાલનપુરના નવાબ તાલે મોહમ્મદ ખાને 4 નવેમ્બર 1947ના સરદાર પટેલને પત્ર લખીને શક્ય હોય તો જૂનાગઢના નવાબની ભૂલને માફ કરવા જણાવ્યું. આ પત્ર એક મુસ્લિમ રાજવીએ લખેલો હોવાથી તથા તેમના ભારતમાં દેશી રાજ્યોના જોડાણ અંગેનું વિશ્લેષણ કરી જૂનાગઢની ભૂલનો નિર્દેશ કર્યો હોવાથી

તેમણે પોતાના પત્રમાં લખેલું કે ઘણા દિવસથી ગંભીર વિચારણા પછી જૂનાગઢ અંગે પત્ર લખું છું. હું યુરોપ હતો ત્યારે જૂનાગઢની મૂર્ખતા વિશે સાંભળ્યું. ત્યારે મને પણ એવી આશા હતી કે જૂનાગઢના મિત્રો એ વચ્ચે પડી અને સમાધાન કરાવશે. આ સમયે જૂનાગઢના યોગ્ય પ્રકારનો દીવાન હોત તો પરિસ્થિતિ સામે આવો વળાંક ન હોત. જૂનાગઢનો નવાબ હંમેશા તેના દીવાનોનો ગુલામ રહ્યો છે. હું ઈચ્છું છું કે તે તેની પ્રજાનો થયો હોત. આવી કટોકટીની પળે એ દુર્ભાગ્ય હતું કે તેનો દીવાન અને સલાહકાર શાહનવાજ ભુટ્ટો હતો. હું તો સંપૂર્ણ રાજવી મંડળ માટે તેનું દુર્ભાગ્ય ગણું છું. માત્ર બે દિવસ અગાઉ જ કેરોમાં મેં નવાબની મૂર્ખતાની વાત જાણી. કોઈપણ દીવાન ભુટ્ટોએ નવાબને આવી મૂર્ખતાપૂર્ણ સલાહ આપી એ જાણીને મને નવાઈ લાગે છે. નવાબના સ્વતંત્ર નિર્ણાયક વ્યક્તિત્વના અભાવને કારણે આ વસ્તુ થઈ શકી છે. આ પરિસ્થિતિમાં શાસક પ્રત્યે કંઈક સંભાવ દર્શાવો એમ હું ઈચ્છું છું. એટલા માટે નહીં કે હું અને એ બંને એક ધર્મના છીએ, પરંતુ ભારતના વિશાળ હિત માટે હું આ કરવા ઈચ્છું છું.

વાતાવરણમાં જોડાયેલા રાજ્યોનો સાચો ઉકેલ શોધીને તથા ભારતના મોટાભાગના રાજ્યોનું જોડાણ કરવામાં સફળતા મેળવીને ખરેખર તો તમે ભારતના રાજ્યોની જિંદગીભર આભારી કર્યા છે. એવી વ્યવહારુ નીતિ અને ડાયપણ જૂનાગઢના મામલામાં પણ તમે દર્શાવો એવી શ્રદ્ધા છે. આ પ્રશ્ને બહુ મોડું નથી થયું અને આ રાજ્યને બચાવી લેવું શક્ય હોય તો બચાવી લો. નવાબે જૂનાગઢ પાછું આપવું જોઈએ, ભારત સંઘમાં જોડાવવું જોઈએ અને તમે પસંદ કરો તેને પ્રધાન બનાવવું જોઈએ. યોગ્ય વાટાઘાટો થાય તો નવાબ તમારી શરતો સ્વીકારશે, પછી તેમની છોકરવતને છોરું ગણીને માફ કરી દેજો. આ પત્રની વિશેષતા એ છે કે તેના નીચેના ભાગમાં ગુજરાતી ભાષામાં વાંકા ચૂંકા અક્ષરોમાં નવાબે સ્વયં પોતાના હસ્તાક્ષરમાં આ લખ્યું છે કે જૂનાગઢનો કોકડો ખરેખર ગુંચવાયો છે, પરંતુ એવા ગુંચવાયેલા કોકડાઓને દાનાર પુરુષોએ ઘણીવાર ઉકેલ્યા છે અને એ જ આશા ઉપર આ પત્ર લખી તસ્દી આપી છે. માફ કરશો અને પછી નીચે સહી કરતા લખ્યું છે કે મૂર્ખોનો સહવાસ નાથ અમને કરાવીશમાં આ શબ્દો મને ખૂબ યાદ આવે છે. આવા હતા આપણા પાલનપુરના નવાબ શ્રી તાલે મોહમ્મદ ખાનજી, કે જે પોતાના અખંડ ભારત માટે ગમે તે કરી છૂટવા તૈયાર હતા. એ દર્શાવતા હતા કે દેશ સર્વોપરિ છે. આગળ શું થાય છે જાણીએ આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

કોલંબોના નવાબના પત્રનો જવાબ 6 નવેમ્બર 1947માં આપતા સરદાર પટેલે જણાવ્યું કે આ માટે તો તેઓ ભુટ્ટો કરતાં પણ પાકિસ્તાનમાં બેસીને દોરી સંચાર કરનાર પાકિસ્તાનના મુખ્ય નેતાઓને વધુ જવાબદાર ગણતા હતા. કાઠિયાવાડના મિત્ર રાજ્યોએ આપેલી સલાહ પણ નવાબે અવગણી હતી અને ભારત સરકારની રિયાસતી ખાતાના સચિવને જૂનાગઢ મોકલતા પરંતુ તેઓ મળી ના શક્યા. ત્યાર પછી લખ્યું કે વાત ઘણી આગળ વધી ગઈ છે, પરંતુ સમજૂતી માટે અવકાશ છે. જ્યાં સુધી પાકિસ્તાન જૂનાગઢને મુક્ત નહીં કરે ત્યાં સુધી સમજૂતી શક્ય જ નથી. વળી આરજી હકુમત એટલે કે ઝડપી ગતિએ આગળ વધી રહી છે. થોડા સમય પછી કોઈ સમજૂતી કરવી શક્ય નહીં બને તેની ભયંકર ભૂલ છતાં મારે વ્યક્તિગત રીતે નવાબ સામે કોઈ વાંધો નથી, પરંતુ પહેલ તેમના તરફથી કરવાની રહેશે. અને એ પછી લખાયેલ એ જૂનાગઢના જોડાણ સમયે તેઓ ભારતમાં હોત તો જૂનાગઢના નવાબને દુર્ભાગ્યમાંથી બચાવી શક્યા હોત. 10 જૂન 1948 આ દિવસે પાલનપુર રાજ્યનું વિલીનીકરણ થયું. તેના પહેલા 14 મે 1948ના રોજ પાલનપુરમાં ગઠામણ દરવાજા પર આવેલી એક આંખની હોસ્પિટલના ઉદઘાટન કરતા નવાબશ્રીએ પોતાની પાલનપુરની પ્રેમભરી પ્રજાને

વાત કરતા હતા કે પાલનપુરના નવાબશ્રીએ જ્યારે પાલનપુરનું વિલીનીકરણ થયું એના થોડા સમય પહેલા પાલનપુરની પ્રજાને એક પ્રવચન આપ્યું. શું આપ્યું આ પ્રવચન? આજે પાલનપુરના આંગણે આંખની હોસ્પિટલનું ઇન્સ્ટિટ્યુશન કાયમ થાય છે. તેથી વધુ ઉત્તમ સંસ્થા માણસ માટે બીજી કઈ હોઈ શકે? આંખ વગરની જિંદગી નકામી છે, એટલે જિંદગી માટે આ સેવા સર્વની શ્રેષ્ઠ સેવા છે. શાહ ચમનલાલ માનચંદ પાલનપુરીયમાં પહેલા ગૃહસ્થ છે જેમણે આવી બહોળી રકમ માન સેવામાં આપી છે. તેમણે ખરેખર ધન્યવાદ છે. આ સત્કાર્ય માટે હું તેમને મારી અંતઃકરણપૂર્વક મુબારક આપું છું. મને આશા છે કે આવી જ રીતે દેશ સેવા કરતા રહેશે અને બીજા માટે પણ આ પાઠ બનતા રહેશે. એવા પુરુષો દેશમાં હોય ત્યારે દેશની ઉન્નતિ થાય. 65 વર્ષ અને એ પછી 20મી સદીના 25 વર્ષના સમયમાં સંસારના મનુષ્યને ખૂબ બારીકાઈથી જોવાની તક મળી અને એ દરમિયાન ઈશ્વર કૃપાથી ઘણી જાતના અનુભવ મેળવવા અનેક પ્રસંગો ઉત્પન્ન થયા. આ લાંબા અનુભવ ઉપર ખૂબ વિચાર નાખતા આપણા દરેકના ભલા માટે અને દરેકનું ભલું થાય તે દેશના ભલા માટે મારી અલ્પબુદ્ધિ અને અનુભવ પ્રમાણે હું જો કોઈને કંઈ પણ સલાહ આપી શકું તો તદ્દન ટૂંકમાં બે શબ્દમાં કહીશ કે પ્રેમ અને વિશ્વાસ.

કહેવું સહેલો છે પણ મહાન કામો કર હંમેશા કઠણ હોય છે. ઉપરના બે શબ્દો ઘણા જ કઠણ છે, પરંતુ તેનું ધ્યાન, તેનું પૂજન અને સારા હૃદયથી જો તેનો અમલ થઈ શકે તો હું તેની તાકાતને છેલ્લામાં છેલ્લી એટમિક તાકાતમાં માનું છું. એકાદ માણસ તો તેનો અમલ કરી શકે નહીં, પણ તમામ દેશના લોકો પ્રામાણિકતા અને સત્યથી તેનો અમલ કરે તો તેની તાકાત સંસાર જોઈ શકે. પ્રેમમાં પ્રીતિ, માયા, ખરા સંબંધ, સાચું સપણ, અડગ મિત્રતા અને દેશ તથા સમાજની ખરી સેવા છે. એ તમામ વસ્તુઓ સમાઈ જાય છે પ્રેમ અને વિશ્વાસમાં. પ્રેમ અને વિશ્વાસ બંને પેદા થાય ત્યારે જિંદગી અને મનુષ્યની વસ્તીનું એક સ્વરૂપ ખડું થાય છે. ડાયા માણસોએ ચાર શબ્દોમાં રાજનીતિના માર્ગને વર્ણવે છે, સામ, દામ, દંડ, ભેદ. અને હજુ પણ તે જ માર્ગનો ઉપયોગ સંસારમાં થઈ રહ્યો છે. પરંતુ મારું માનવું એવું છે, જ્યારે પ્રેમની કદર અને પ્રેમથી શું થઈ શકે તે માણસો જાણશે ત્યારે પ્રામાણિકતાથી અમલમાં આવશે, ત્યારે રાજ્ય ચલાવવામાં ઉપર ટાંકેલ સિદ્ધાંત નકામો થશે. ઘણા ખરા મને તર્કવાદી અગર ફિલોસોફીના તડાકા મારનાર કહેશે, પરંતુ પાલનપુરના પ્રજાજનોને મારી છેલ્લી જાહેર ભલામણ છે કે પ્રેમ અને વિશ્વાસ જરાય વધુ કેળવી જુઓ. અને હું ખાતરીથી કહું છું કે તમે કરશો તો આજ સુધી જેવી રીતે તમે સુખી રહ્યા છો

તેવી જ રીતે વિશે સુખી થશો. જીવનનો એક ઉત્તમ સ્વાદ તમને મળશે. તમારું સાંસારિક જીવન ખૂબ જ આનંદિત અને સુખરૂપ નીવડશે અને દરેક વસ્તુમાં વધુ ને વધુ સુખી થશો. પ્રામાણિકતા અને ગરીબો તરફ દયા, તે જ ગરીબોને કેમ સુખી કરવા અને એક સુખી દુનિયા જોવી, તે તમામ પ્રેમ અને વિશ્વાસમાં મળશે. ખુદા પાક તમારા સર્વનું ભલું કરે અને દરેક ઝેરી હવાથી તમે બચો અને સુખી થાઓ, એ જ મારી પ્રાર્થના. આગળ આપણે નવાબ એ શું કહે છે પાલનપુરવાસીઓને જાણીએ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

અગાઉ જ્યારે જ્યારે હું હિન્દની બહાર જતો હતો ત્યારે ત્યારે હું મારા હસ્તકની થાપણની જેમ જ રાજસત્તા મારી પ્રજાને ભળાવીને જતો હતો અને મેં જાહેર સભાઓમાં તે સ્પષ્ટ કહેલ છે. હવે તે થાપણ પાલનપુરના પ્રજાજનોને કાયમી સોંપું છું. તે જિમ્મેદારીઓનો ખૂબ વિચાર કરશો, બધું કરજો, પરંતુ કુસંપને પાલનપુરની ભૂમિમાં આવવા દેશો નહીં. અને તેથી એ વધુ દરેક વસ્તુનો ભોગ આપી ગમે તે દુઃખ ઉઠાવીને પણ કોમી ઝઘડાઓમાં પાલનપુરને પેસવા ન દેતા. કોમી વિખવાદ એ ઝઘડાઓ દેશનું એક દુઃસ્વપ્ન છે જે કદી ટકવાનું નથી. પાડોશીથી પાડોશી કદી જુદો થવાનો જ નથી. માટે જો થોડો સમય શાંત બુદ્ધિથી કામ કરશો તો પાલનપુર બીજાથી વધુ આગળ વધશે. અને એકવાર તમે પણ મગરૂરેથી કહી શકશો કે જુઓ અમે કેવા રહ્યા, અમારી છેલ્લી ભલામણ અને અપીલ છે અને તે પ્રેમની અપીલ પ્રેમની અદાલતમાં કરું છું, તેને માન્ય રાખશો. ખુદા પાસે મારી આ જ પ્રાર્થના છે કે તે ઘણી પાર પડે. આમીન. ખરેખર નવાબ શ્રી તાલેબ અહમદ ખાન ન્યાય અને કોમી એકતાના દેવતા હતા. આગળ શું થાય છે પાલનપુરમાં જાણીએ નાનકડા વિરામ.

નવાબશ્રી તાલે મહમદ ખાન. ગૃહસ્થો ઉત્તમ અને મહાન ન્યાય મંદિર ખરેખર તો દરેક મનુષ્યની પાસે ખુદા પાડે આપ્યું જ છે, અને તે દરેકનું આત્મા છે. તે પ્રભુના સાચા ન્યાય મંદિરમાં ફેંસલો અને ઠરાવો. ઈશ્વરી રેડિયો આપણા દરેકને સવાલમાં કહી દે છે, પછી તેને સમજવા, માનવા અથવા ન માનવા તેવો આધાર આપણી બહારની શક્તિઓ પર રહે છે. ખરી વસ્તુ આત્માથી છુપેલી નથી, છતાં તે આપણને ન કરીએ તેનું નામ જ સંસાર અને સંસાર.

નાની અને મોટી મુશ્કેલીઓ ત્યાંથી જ ઉત્પન્ન થાય છે. ખુદા પાકે મને અહીં સ્થિતિએ જન્મ આપી મારી સત્તા મારા હાથે ચલાવવા માટે મને નિમિત્ત કર્યો. સત્તા અને અમલ આમ મારી પાસે આવતા હું મનુષ્ય હોઈ સર્વેની બધી બાબતોમાં સંતોષ ક્યાંથી આપી શકું? પરંતુ મને મારી ઈશ્વરી ન્યાય મંદિર એટલે કે મારી આત્મા એમ કહે છે કે મેં 36 વર્ષ રાજ સેવા કરી. તે દરમિયાન મારી સત્તાનો દુરુપયોગ કોઈ જુલમ અથવા કોઈને તકલીફ આપવામાં નથી કરી. સન 1916-17 સ્વતંત્રતાની ચળવળ મજબૂત રીતે શરૂ થઈ ત્યારથી તેઓ સૂર્ય 1947 ઓગસ્ટની 15મી તારીખે ઉદય થયો ત્યાર સુધી હિન્દમાં પોલિટિકલ હિલચાલોએ અનેક રૂપ લીધું અને એવી હિલચાલો વગર દેશ સ્વતંત્ર થઈ શકે તેમ ન હતો. પરંતુ બતાવેલ સમયમાં ઘણા બારીક પ્રસંગો આવ્યા અને છેવટે ફેસલો મારી ઉપર જતો રહ્યો. હવે બીજી વાર આ પરિસ્થિતિમાં હું તમારી સામે ભાષણ કરવા ઊભો નહીં રહું તેવા પ્રસંગો મગરૂરી સાથે હું તમારો આભાર માનું છું કે તમારા ડાપણથી તમોએ મારા ઉપર કોઈ વાર છેવટની મુશ્કેલી આવવા નથી દીધી અને તમારી સત્તા કે જે હું ભોગવતો હતો તે કોઈ પણ પાલનપુરી પ્રજા ઉપર કોઈ પણ કારણે વાપરવામાંથી ઈશ્વરે મને બચાવ્યો છે. તમે સૌ માટે સવાલ મૂકું છું, પ્રજામાંથી એક શખ્સને પોલિટિકલ હિલચાલ માટે ઓથોરિટી થોડી વાર માટે પણ બોલાવી બેસાડ્યો ન હોય તેવો દાખલો પાલનપુર સિવાય બીજે ક્યાંય નહીં થયો હોય. તમારી જાણ હોય તો તેની તમો તાજવીજ કર નોંધ લેશો. આ માટે નો જશ હું લેવા નથી માંગતો, તેનો સાચો યશ તમે સૌ છો. કેમ કે હું પોતે એક ગુનેગાર ખુદાનો બંદો છું, કારણ કે દરેક માણસ એક ખતા અને ભૂલનું પુતળું છે. હું માણસ છું એટલે ખુદાથી કેવી રીતે બચી શકું? તે સ્થિતિમાં હું મારા સર્વે પ્રજાજનો આગળ કોઈ પણ મારી ભૂલ થઈ હોય તે અંગે ક્ષમા માંગુ છું. તમે સૌ મને ક્ષમા કરશો ત્યારે જ પ્રભુ મને ક્ષમા કરશે.

ખુદા પાક પાલમપુર રાજ્યના તમામ વતનીઓને સુખી રાખો, ગરીબોની હાલત સારી કરો, દેશને ચડતી કરો અને હિન્દ યુનિયનની દરેક પણ આપણી બંદગી અર્પણ કરીને પણ સેવા કરીએ તેવી આપણને લાયકાત આપો. વગર તકલીફ કે વિના દુઃખે સ્વતંત્રતા મળતી નથી અને તેથી પણ વધુ દુઃખ અને તકલીફ વેઠ્યા વિના જ તેમજ વધુને વધુ ભોગ આપ્યા વિના તે સ્વતંત્રતા ઉજ્જવળ રીતે ટકાવી શકતી નથી. હું તો સ્વતંત્રતાનો સ્વાદ ચાખવાનો છું અને આપણા જાતિકા નાના મોટા સ્વાર્થ ભૂલી જઈ ખરું દેશ અભિમાન પ્રગટ થશે. હજુ બાળકનો જન્મ થયો છે અને તેને મજબૂત બનાવવા માટે દરેકે ફરજો આપણે અદા કરવી પડશે. ફરી એકવાર જે કંઈ મારી ભૂલ તમારી સેવામાં થઈ તે માટે ક્ષમા ચાહું છું. પાક પરવરદિગાર પાલનપુરનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના કરું છું. એક પાલનપુરી હંમેશા તમારી

પાલનપુર સ્વતંત્ર તો બની ગઈ, પણ ક્યાં કેટલીક યોજનાઓ અધૂરી રહી ગઈ. શું થયું ચાલો જાણીએ. નાના એવા પાલનપુર રાજ્યના આ નરેશ પાસે યોજનાઓ નાની ન હતી. કશ્મીર, ભોપાળ, પતિયાણા, જયપુર, જોધપુર, બિકાનેર, અલવર, ભાવનગર, જામનગર, લીમડીના રાજાઓના અંગત સંબંધો અને બહારના સંબંધો તેમણે પાલનપુરના વિકાસમાં વિચારતા કરી મૂકેલા. જયપુરના ચીફ ઇરિગેશન ઓફિસર શ્રી ગિરિરાવ, પંજાબના રિટાયર્ડ ચીફ એન્જિનિયર રામ બહાદુર નાથસિંહ અને ભોપાલના ડેવલપમેન્ટ મિનિસ્ટર શ્રી રોશન અલીના માર્ગદર્શન મેળવ્યા હતા. ત્યારે તેઓ મૈસૂર ચીફ એન્જિનિયર શ્રી રંગૈયા દ્વારા અજાપુર કેનાલ પાસે વિયર બાલારામ લિફ્ટ ઇરિગેશન સ્કીમ અને હાઇડ્રો ઇલેક્ટ્રિક સ્કીમ માટે એમણે ઘણું વિચાર યોજના બનાવી છે. શ્રી રંગૈયા ઉપરાંત ડાયરેક્ટર ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ વી જે ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટના શ્રી પી કે કેલકર પણ આવીને ખેતી અને વીજળીના બલ્બ તથા ઉદ્યોગના વિકાસ માટે ઉપયોગ કરવાની યોજનાઓ રજૂ કરી હતી. એટલું જ નહીં પણ ઓવરસીંગ ઇકોનોમિક ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા ઓફિસ જે લંડન ખાતે હતી તેના પ્રતિનિધિ શ્રી જે એ થોમસન પણ માર્ગદર્શન લેવામાં આવ્યું. મર્યાદિત આવકને લીધે આ ઘણું બધું શક્ય ન બન્યું. કુશળ વહીવટ કરતા અને દરેક ધર્મ પ્રત્યે સમભાવ રાખનાર શ્રી નવાબ તાલે મહમદ ખાનજી પાલનપુર રાજ્યના પ્રિય હતા. તારીખ 17 મે 1957 રોજ તેમનું નિધન થયું. પાલનપુર ઉપર લોહાણી વંશે ઈસવીસન 1394 રાજ્ય સ્થાપ્યું. આ વંશના મૂળ રાજકર્તા ખુરમાન હતા. તેમની 15 પેઢીના 19મા રાજકર્તા અને રાજશાહી છેલ્લા નવાબ શ્રી તાલે મહમદ ખાનજી હતા. 13મા સૈકામાં પ્રહલાદન દેવે વસાવેલું પાલનપુર ત્યાર પછી ગુજરાત સાથે સ્વતંત્ર રાજ્ય અને સમયના પલટતા પ્રવાહમાં જોડાઈ રહ્યું હતું. છેલ્લા રાજ્યોના સમયમાં વહીવટી રીતે પાલનપુર સ્ટેટે પાલનપુર, ડીસા, ધાનેરા, પાંથાવાડા, ગઢ અને વડગામ, મહાલ એમ 6 તાલુકાઓમાં વહેંચાઈ રહ્યું. વિલીનીકરણ પછી પાંથાવાડાએ ધાનેરા અને ગઢને પાલનપુરમાં સમાવતા પાલનપુર, ડીસા, ધાનેરા અને વડગામ એમ 4 તાલુકાઓ વચ્ચે જૂનું પાલનપુર સ્ટેટ રહ્યું. ઈસવીસન 1948 પાલનપુર રાજ્ય વિલીનીકરણ થતાં પાલનપુર શહેર મુંબઈ રાજ્યના એક જિલ્લા બનાસકાંઠાનું મુખ્ય શહેર બન્યું. નવાબ શ્રી તાલે મહમદ ખાનજી શું થયું એમના મૃત્યુ પછી, કેવી રીતે પાલનપુર, આ તાલે મહમદનું પાલનપુર આજનું આધુનિક પાલનપુરની સફરે આવ્યું જાણીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી ક્યાંય જતા નહીં, જોડાયેલા રહેજો આરજે પ્રિયંકા સાથે પાલનપુર સ્ટોરીઝમાં. ઓનલી ઓન રેડિયો પાલનપુર 90.

આગામની અંદર જયશંકર પંડ્યા નામના એક બ્રાહ્મણ, જયશંકરના પુત્રનો જન્મ થયો, પુત્રનું નામ પૂનમચંદ, પૂનમના ચાંદ જેવો સુંદર પુત્ર, દિવસે ન વધેઓ રાતે વધે, રાતે ન વધેઓ દિવસે વધે, એ પૂનમચંદને જોયું તો એના ગામમાં કોઈક વ્યક્તિઓ આવે, બીજા દેશના દેખાતા, બીજા ગોરા માણસો આવે, આપણા જેવા નહીં એવા જુદા માણસો આવે, અને એમના આગળ આખું ગામ ગુલામી કરે. નાનપણથી જ પૂનમચંદને આ પસંદ નહોતું. શું થઈ શકે? નાનપણથી પોતાનો દેશ પોતાનો નથી એવી લાગણી સાથે કામ કરતા પૂનમચંદે કેમ પણ એના શરીરને ખડતલ બનાવ્યું. કદાચ એમના મગજમાં હશે કે ખડતલ શરીર હશે તો જ હું આ અંગ્રેજ ગોરા સૈનિકોની સામે લડી શકીશ. દિવસો

પસાર થતા ગયા, પૂનમચંદ યુવાન થતા ગયા. એક તરફ યુવાની, એક તરફ માતૃભૂમિની ગુલામી. પૂનમચંદે વિચાર્યું, હું શું કરું કે જેનાથી મારા ગામના લોકો, મારા આસપાસના લોકો, મારા પ્રદેશના લોકો અંગ્રેજોની સામે લડવા માટે તૈયાર થાય, હિંમત ભેગી કરે, એક તાકાત ઊભી થાય. વાત જાણે એમ બની કે આ વિસ્તારમાં વર્ષોથી એક એવો નિયમ કે હોળીના દિવસે ઈલાજીનું બાવલું બને અને એ ઈલાજીના બાવલાની આગળ પાછળ સૌએ પ્રદક્ષિણા કરવાની. તમને થશે આ ઈલાજી એટલે શું? એક વિકૃત અંગ્રેજ અધિકારી દ્વારા બનાવેલું એક પુરુષનું નગ્ન વિકૃત બાવલું એટલે ઈલાજીનું બાવલું. આ વિસ્તારનો મુખ્ય તહેવાર હોળી. હોળીમાં આસપાસના 500 ગામના લોકો ગામ દીઠ એક ઢોલ, બે ઢોલ, ત્રણ ઢોલ એમ મોટા મોટા ઢોલ લઈને આવે. મિત્રો, આખા ગામમાં આનંદ, આખા ગામમાં ખુશી, આખું ગામ 5000 કરતા વધુ ઢોલ સાથે એક સાથે નૃત્ય કરતું હોય. પણ શરત એટલી કે ઈલાજીના બાવલા આગળ એક વિકૃત અંગ્રેજ અધિકારીએ નક્કી કરેલા નિયમમાં નગ્ન પુરુષના બાવલા આગળ પાછળ ગામના સ્ત્રી, પુરુષ, બાળક, યુવાન પ્રદક્ષિણા કરવાની. કેવો વિચિત્ર નિયમ! એક પુરુષ શું કામ પોતાની પત્ની સાથે એક નગ્ન પુરુષના બાવલાની પ્રદક્ષિણા કરશે? એક બાળક શું કામ એના મમ્મી પપ્પા જોડે એક નગ્ન પુરુષના વિકૃત બાવલાની આગળ પાછળ કરશે? પણ આ એ અંગ્રેજોની વિચારધારા હતી, ગુલામ રાખવાની વિચારધારા હતી. અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલો આ વનવાસી પ્રદેશ આજની તારીખે પણ ત્યાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે. એ પ્રદેશમાં આઝાદીના પહેલાની વાત છે. નક્કી કર્યું હતું એ પ્રમાણે હોળીના દિવસે અંગ્રેજ અમલદારે, આ પેલા વિકૃત અંગ્રેજ અમલદારે એક નગ્ન પુરુષનું બાવલું ઊભું કર્યું. હોળીના દિવસે સાંજે 500 ગામના ઢોલ લઈને જ્યાં માણસો ઢોલ વગાડશે, નૃત્ય કરશે, પણ એ બાવલાની આગળ પાછળ પ્રદક્ષિણા ફરશે. અંગ્રેજ અધિકારી આવ્યા, એમણે બાવલું ઊભું કર્યું. ઊભું કરીને ગયા. રાત્રે વચ્ચે સાંજ પડવાની છે, રાત પડવાની છે, બીજો દિવસ હોળીનો છે. પણ આ યુવાન પૂનમચંદે એમના મિત્રોને ભેગા કર્યા અને 4-5 બીજા યુવાનો એકઠા થઈ કશોક નક્કી કર્યું. શું નક્કી કર્યું હશે કોઈને ખબર નહી. અંગ્રેજ અમલદાર, એમની ફોજ બળદગાડામાં બેસી મેઘરસથી માલપુર જવા રવાના થાય છે. અંધારું થયું. પૂનમચંદે એના મિત્રોની સાથે એકઠા થઈ એક જ રાતની અંદર એ બાવલું તોડી નાખ્યું અને ગામના જુદા જુદા વિસ્તારમાં એ બાવલાના ટુકડા ફેંકી દીધા. હવે આ તરફ પૂનમચંદે કર્યું છે, રાત થઈ છે, બીજો દિવસ થયો, સવાર થઈ આસપાસના ગામના લોકો ઢોલ લઈને હોળી રમવા માટે આવ્યા. પણ વર્ષોથી ચાલતી એ પરંપરા, એ નગ્ન પુરુષનું બાવલું ન હતું. પૂનમચંદે તોડીને ફેંકી દીધું હતું. આ સમાચાર અંગ્રેજ અમલદારને તાર દ્વારા આપવામાં આવ્યા.
પૂનમચંદને પકડવા માટે

0: પોલીસ પાછળ પડી પૂનમચંદ મિરગ્રસ્તથી ભાગ્યા. કહેવાય છે કે મોડાસા ટીંટોઈ હિંમતનગર થઈ તેઓ રાજસ્થાન પહોંચ્યા. આ બ્રાહ્મણ ક્રાંતિકારીને ધરપકડ થઈ રાજસ્થાનમાંથી તેમની ધરપકડ થઈ એમના ઉપર કેસ દાખલ કરવામાં આવ્યો. અંગ્રેજ સરકાર કહેવાય છે ને કે અંગ્રેજ સરકારનું રાજ કાળા પાણીનું રાજ. આ કાળા પાણીના રાજમાં આ પૂનમચંદને જેલની સજા થઈ. 6 મહિનાની જેલની સજા દરમિયાન રોટલા ખવડાવતી વખતે રોટલીના કે રોટલાના લોટમાં સિમેન્ટ નાખી એ રોટલા પૂનમચંદને ખવડાવવામાં આવ્યા અને 6 મહિનાની સજા અંગ્રેજોએ આપી હતી. એ પૂનમચંદ 4 મહિનાના અંતે જેલમાં જ મૃત્યુ પામ્યા. આજે આ ક્રાંતિવીરની યાદમાં ક્રાંતિકારીની યાદમાં મેઘરજ ગામમાં જાહેર રસ્તાનો રોડ છે. સ્વર્ગસ્થ સ્વાતંત્ર્ય સેનાની પૂનમચંદ જયશંકર પંડ્યા માર્ગ છે, એમનું બાવલું છે. અને જે ગામની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થામાં આજની તારીખે પણ પૂનમચંદ પંડ્યાનું બાવલું છે. આ સ્ટેચ્યુ આજે પણ આપણે ત્યાં મેઘરજ ગામમાં જોવા મળશે, મેઘરજ ગામની હાઈસ્કૂલમાં જોવા મળશે. પણ દર્શક મિત્રો, શ્રોતા મિત્રો, એક ચોક્કસ વિનંતી, આવી જ અનેક જીવતી વાર્તાઓ સાથે, આવી અનેક વાર્તાઓ સાથે, સત્ય ઘટનાઓ સાથે 90.4 FM ફરી મળીશું. હું ડૉક્ટર ભાવેશ પંડ્યા, ફરી મળીશું આવી જ કોઈ વાર્તા સાથે. આભાર. જય હિન્દ, જય ગુજરાત.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
2: હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. માન્યતાઓ. આ માન્યતાઓ આપણા જીવનમાં શું ભાગ ભજવી રહી છે તે જણાવવા માટે અથવા તેનું જ એક ઉદાહરણ આપવા માટે હું આરજે જ્યોતિ લઈ આવી છું એક નવી વાર્તા. પ્રાણી જીવનમાં રસ ધરાવતા એક સંશોધકે મરઘી

તેની પહેલી જ નજર આ ફુગ્ગા પર પડી. પછી ફુગ્ગાને ખસેડવામાં આવ્યું તો બચ્ચું પણ ત્યાં જ ગયું. બચ્ચું ફુગ્ગાની પાછળ દોડાદોડી કરે, એને સાચી મરઘી પાસે જો લઈ જવામાં આવે તો એ એનાથી ડરે અને દોડીને ફુગ્ગા પાસે પાછું આવી જાય. ફુગ્ગાને પોતાની માં સમજીને એને ચોંટી રહે. ભૂખ લાગે એટલે પોતાની ચાંચ આ ફુગ્ગા પાસે જઈને પહોળી કરે, જેથી એને એની માં ખાવાનું આપે. ફુગ્ગા તરફથી કોઈ પ્રતિભાવ ન મળે તો પણ એ ફુગ્ગાને છોડવા તૈયાર થતો નથી. એણે જેટલા ઈંડા પર આ પ્રયોગ કર્યો એ તમામમાં તેને આ જોવા મળ્યું. મરઘીનું બચ્ચું ભૂખ્યું મરી ગયું, પણ ફુગ્ગાથી દૂર જવાનું તેને પસંદ ન કર્યું, કારણ કે ફુગ્ગો જ તેને તેની માતા લાગતી હતી. સંશોધકે પોતાના તારણમાં નોંધ્યું કે જે એને પહેલું દેખાય એ જ એને સત્ય માન્યું. દોસ્તો, આપણે પણ આ મરઘીના બચ્ચા જેવા જ છીએ. પહેલી વખત કોઈના વિશે જે માન્યતા બંધાય એ આપણે છોડી શકતા જ નથી. માન્યતાઓને બદલતા શીખીએ, નહીતર મરઘીના બચ્ચાની જેમ મરી જઈશું અને સત્યથી દૂર થઈ જઈશું. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામનાઓ.

હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. હું આરજે જ્યોતિ તમારી માટે લઈ આવી છું એક નવી વાર્તા. દોસ્તો, જીવનમાં ક્યારે ટકવું અને ક્યાં અટકવું, જો એનું આપણને ખ્યાલ આવી જાય તો જીવન બહુ સરળ થઈ જાય નહીં. તો ચાલો જોઈએ આ નવી વાર્તામાં. એક વેપારી મધનો વેપાર કરતો હતો. એ જે વખતે પોતાના ગ્રાહક માટે મધ ભરી રહ્યો હતો, એ વખતે એના હાથમાંથી એ બરણી છટકી ગઈ અને જમીન પર પડી ગઈ. હવે જમીનમાંથી જેટલું મધ લઈ શકાતું હતું એટલું મધ એ વેપારીએ ઉપર ઉપરથી લઈ લીધું અને બાકીનું મધ એને જમીન પર જ રહેવા લાગ્યું. મધ જમીન પર પડેલું જોઈ અને કેટલીક માખીઓ તેને ઘેરી વળી. ઓબ્વિયસલી, માખી છે, મધ મીઠું છે તો એને ભાવવાનું જ. તો માખીઓ બધું જ ભૂલીને એ મધ ખાવામાં મશગુલ થઈ ગઈ. આ મધ ખાવાની મશગુલમાં તે એ ભૂલી ગઈ કે તેની જ પાંખમાં આ મધ ચોંટી રહ્યું છે.

0: જ્યાં સુધી એમનું પેટ ન ભરાયું ત્યાં સુધી એણે મધ ખાવાનું ચાલુ રાખ્યું. પરંતુ પેટ ભરી ગયા પછી જ્યારે આ માખીઓએ ઉડવાનો પ્રયાસ કર્યો તો મધ એમની પાંખોમાં ચોંટેલું હોવાથી તે ઉડી જ ન શકી. તેણે પોતાની જાતને બચાવવા ખૂબ પ્રયાસો કર્યા, પણ એ બધા જ પ્રયાસોમાં આ માખીઓ અસફળ રહી. વધુ મધ ખાવાની લાલચમાં એ પોતાનો જીવ ખોઈ બેઠી. અને આશ્ચર્યની વાત તો એ હતી કે મધનો સ્વાદ લેવા માટે જે નવી માખીઓ આવી રહી હતી તે આ બધી માખીઓની દુર્દશા જોઈને પણ સમજી ન હતી. એ પણ પોતાની જાતને રોકી ન શકી અને જાતે જ એણે મોતને આમંત્રણ આપ્યું. દોસ્તો, લાલચ આપણે સાંભળ્યું છે ને, લાલચ બુરી બલા છે. લાલચ કેટલી રાખવી અને એને કેવી રીતે સંયમમાં પરિવર્તિત કરવી એ બહુ જ મહત્વનું છે. જીવનમાં જો સંયમ હોય અને ખબર પડી જાય કે ક્યાં અટકવાનું છે તો જીવન બહુ જ સરળ થઈ જાય. તો આજનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજી જ્યોતિની શુભકામનાઓ.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 9512-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 9512-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજે જ્યોતિ ફરી આવી છું એક નવી જ વાર્તા સાથે. મિત્રો, આપણો દેશ રાજાશાહી અને લોકશાહી બંનેનો સાક્ષી રહ્યો છે. તો આજે આપણે વાત કરીશું રાજાશાહીના એક કિસ્સાની. ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી એકવાર પોતાના ઘોડા પર બેસીને કોઈ એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા. રસ્તામાં એક સ્ત્રી ઘાસનો ભારો પોતાના માથા પર ચડાવનાર વ્યક્તિની રાહ જોઈને બેઠી હતી. તે મહારાજાને ઓળખતી નહોતી, એટલે એને થયું કે આ કોઈ સામાન્ય મુસાફર છે એમ સમજી અને એ સ્ત્રીએ ભારો પોતાના માથા પર ચડાવવા માટે મહારાજાને વિનંતી કરી. મહારાજા તુરંત જ પોતાનો ઘોડો ઊભો રાખીને નીચે ઉતર્યા અને મદદની આશા રાખીને બેઠેલી એ સ્ત્રી પાસે ગયા. ઘાસનો ભારો પેલા સ્ત્રીના માથા પર મૂકવા જતાં હાથ લંબાવ્યો. પેલી સ્ત્રીએ અજાણ્યા લાગતા મુસાફરને કહ્યું, અમારા ભગા બાપુ આમ તો પ્રજાનું બહુ ધ્યાન રાખે છે. બાપુ રસ્તામાં જો થોડા થોડા અંતરે થાકલા કરી આપે તો કોઈ વટે માર્ગુને મારી જેમ ભારો ચડાવવા માટે કોઈ બીજા વ્યક્તિની રાહ ન જોવી પડે. સર ભગવતસિંહજીએ એ વખતે એ માજીને પૂછ્યું, માડી આ થાકલો એટલે શું? એ માજીએ મહારાજાને સમજાવ્યું, થાકલો એટલે ભારો ઊંચે મૂકી શકાય એવું સ્થાન. બે મોટા પથ્થરો વચ્ચે એક ત્રીજો પથ્થર રાખી દઈએ તો કોઈ વટેમાર્ગોને વિશ્રામ કરવો હોય ત્યારે તે પોતાના માથા પરનો ભાર એ પથ્થર પર રાખી દે અને જ્યારે એને જવું હોય તો એ માથું એ પથ્થર પાસે લઈ જઈ પોતાની જાતે જ ભારો પોતાના માથા પર લઈ શકે. એટલે એ ભારો ચડાવવા માટે તેને કોઈ બીજા વ્યક્તિની મદદની જરૂર ન પડે. મહારાજા ભગવતસિંહજીએ કચેરીમાં આવીને રાજ્યના એન્જિનિયરને બોલાવ્યા અને આદેશ આપ્યો કે રાજ્યના તમામ રસ્તા પર એક માઇલના અંતરે એટલે કે 1.5 કિલોમીટરના અંતરે આવા થાકલા ઊભા કરી દો. એક ગામથી બીજે ગામ જવા વચ્ચેનું અંતર પણ તમે આ થાકલા ઉપર લખાવી દેજો. માટે આનો માઇલસ્ટોન તરીકે પણ આપણે ઉપયોગ કરી શકીએ. આજે પણ ગોંડલ રાજ્યના રસ્તાઓ ઉપર પ્રજાવત્સલતાનો આ પુરાવો મોજૂદ છે, જેને જોઈએ તો અંતરને ટાઢક વળી જાય.

શ્રોતા મિત્રો, એક એવો સંબંધ કે જે આપણને જન્મથી નથી મળ્યો અને જન્મ સુધી નિભાવવાનું કોઈ બંધન પણ નથી. કહે છે ને કે ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જઈશું, કશું જ સાથે લઈને નથી આવ્યા અને કશું જ આપણી સાથે આવવાનું નથી. પરંતુ આ બધી જ બાબતોમાં સંબંધો એક અલગ વાત હોય છે. માતા પિતા ભાઈ બહેન કે પછી પતિ પત્ની અને અન્ય કોઈ પણ સંબંધ એ માણસના જન્મ સાથે જોડાઈ જતો હોય છે. પણ એક એવો સંબંધ છે કે માણસ પોતે અર્જિત કરે છે, પોતે એને કમાય છે અને જિંદગીભર કોઈ પણ નફાખોટના નુકસાન વગર નિભાવી રાખે છે, અને એ છે દોસ્તીનો સંબંધ. સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો 90.4 FM પર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
2: ઘર ઘર સૂર્ય ઘર અભી અલવિદા મત કહો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્ય ઘર .gov.in પર।

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે.
1: પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે. હો ભાઈ, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: આહા, પાકો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4.

વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો 0 આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને, તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું.

0: કૃષિને લગતી વિવિધ માહિતીઓથી સભર એવા આપણા સૌના મનગમતા કૃષિ દર્શન કાર્યક્રમમાં મિત્રો આપ જાણો જ છો કે અવારનવાર વિવિધ વિષયો લઈને અમે ઉપસ્થિત થઈએ છીએ કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને એવી જ રીતે આજે આપણે વાત કરવાના છીએ મત્સ્ય ઉદ્યોગ થતી આર્થિક ઉપાર્જન. હવે આજે મત્સ્ય ઉદ્યોગ છે જેનાથી અમે આપણે વધુમાં વધુ આર્થિક ઉપાર્જન કઈ રીતે કરી શકીએ તેની વિસ્તૃત માહિતી માટે આપણી સાથે અહીંયા જોડાયા છે ડોક્ટર પ્રકાશભાઈ પટેલ સાહેબ. હું સાહેબનો પરિચય આપું તો તેઓ સહ સંશોધન વૈજ્ઞાનિક, સંશોધન નિયામક શ્રીની કચેરી કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. ડોક્ટર સાહેબને મળીએ અને મિત્રો એ સમજવાનો ખાસ પ્રયત્ન કરીએ કે જે મત્સ્ય ઉદ્યોગ છે એના થકી હું કઈ રીતે આર્થિક ઉપાર્જન વધુમાં વધુ કરીને ઓછી મને તકલીફ પડે એનો આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ સાહેબ આપનું સ્વાગત છે.
1: નમસ્કાર
0: પ્રકાશભાઈ. હવે આમ તો મત્સ્ય ઉદ્યોગ એ વિષય નવો નથી, પણ મત્સ્ય ઉદ્યોગ થકી આર્થિક ઉપાર્જન વિશે આપણે જ્યારે વાત કરવાના હોય તો મત્સ્ય પાલન આપની દ્રષ્ટિએ કોને કહેવાય? અને મને જેમ હતું કે માછીમાર અને મત્સ્ય પાલન એક જ છે તો એ બંને અલગ કઈ રીતે પડે છે ત્યાંથી કાર્યક્રમની શરૂઆત કરો.
1: ખૂબ સરસ બેન તમારો પ્રશ્ન કે જનરલી આપણે માછીમારી કરતા હોઈએ છીએ કે ફિશિંગ કરતા હોઈએ છીએ, તો જે માછીમારો છે એ જાર અથવા તો બોટ, નાની હોડી કે મોટી બોટ અથવા તો છીછરા પાણીમાં કે કિનારા ઉપર ઉભા રહીને માછલીની જાળનો ઉપયોગ કરીને જે કુદરતી સ્ત્રોત જેવા કે દરિયામાંથી, નદીમાંથી કે મોટા જળાશયોમાંથી જે માછલી પકડતા હોય છે એને આપણે માછીમારી કહેતા હોય છે. જ્યારે તમે પૂછ્યું કે ભાઈ માછીમારી એ મત્સ્યપાલનથી કેમ અલગ પડે છે, તો મત્સ્યપાલનની અંદર આ માછીમારીથી જે કંઈ માછલી પેદા થાય છે કુદરતી સ્ત્રોતમાંથી મળે છે, અને જે કંઈ માછલી પેદા થાય છે એ જે વિશ્વની ડિમાન્ડ છે, વિશ્વની માંગ છે, એને આપણે પૂરી કરી શકીએ એમ નથી. એટલા માટે આપણે તળાવો તૈયાર કરીને કે પાંજરા પદ્ધતિથી યોગ્ય ટ્રીટમેન્ટ આપીને જે માછલીની જાતો છે કે જેનો આપણે ઉછેર કરી શકાય એવી માછલીની જાતો, ઝીંગાઓ કે શેવાર કે ક્લેમ કે ઓસ્ટર એવી જેની ડિમાન્ડ છે વિશ્વમાં એનો આપણે જે ઉછેર કરતા હોઈએ છીએ એને આપણે મત્સ્યપાલન કહેતા
0: હોય છે. અને મત્સ્યપાલનમાં મેં પણ સમજ્યું છે સાહેબ કે જેમ આપણે ઝીંગા કે એવી તમે માછલીનું નામ આપ્યું જેનાથી આપણા માછીમારોને ફાયદો થતો હોય છે, પણ કેટલાક નિષ્ણાંતો એવું પણ કહે છે કે જે મત્સ્યપાલન છે એ કેટલાક પ્રકારનું હોય છે, એમાં કયા કયા પ્રકાર હોય છે સાહેબ?
1: મત્સ્યપાલનના જે પ્રકારોની વાત કરી ભાઈ તો ખરેખર મત્સ્યપાલન અથવા એક્વાકલ્ચર જેને આપણે કહીએ છીએ તો એક્વાકલ્ચરને જુદી જુદી પદ્ધતિ

0: પાણીને આપણે એને મીઠું પાણી કહેતા હોય છે. અને મીઠા પાણીના જે સ્ત્રોતનો ઉપયોગ કરીને, એટલે કે કોઈ જરાશય હોય તો પાંજરા પદ્ધતિથી પણ કરી શકીએ, અથવા નાના તળાવો તૈયાર કરીને આપણે જે માછલી ઉછેરતા હોય છે એને આપણે મીઠા પાણીનું મત્સ્યપાલન કહેતા હોય છે. બીજા પ્રકારની જે વાત કરી એ ભાંભરા પાણીનું મત્સ્યપાલન. હવે ભાંભરું પાણી એટલે બેન એવું કહેવાય કે જેની અંદર નદી અને દરિયો જ્યાં મળતા હોય એ વિસ્તારની અંદર ભાંભરું પાણી હોય, કે એ પાણીની ખારાશ દરિયા કરતા ઓછી અને મીઠા પાણી કરતા વધારે હોય. એટલે જનરલી આપણે એને 0.5 PPT લઈને 20 PPT સુધીને આપણે જનરલી ભાંભરું પાણી કહેતા હોય છે. અને આ ભાંભરા પાણીના ઉપયોગ કરીને આજે ઝીંગા ઉછેર પણ કરવામાં આવે છે. ઘણી જગ્યાએ ભાંભરા પાણીનો ઉપયોગ કરીને આપણે પાંજરા પદ્ધતિથી મોટા તળાવો તૈયાર કરીને ઝીંગા સાથે પાંજરા પદ્ધતિથી બીજી એવી માછલી છે, સીબાસ છે, મિલ્કફિશ છે, એને પણ આપણે ઉછેર કરી શકીએ છીએ. અને ત્રીજું જે મત્સ્યપાલનની વાત કરી એ આપણે એને કહીએ મેરીકલ્ચર અથવા તો દરિયાનું મત્સ્યપાલન, કે દરિયો એટલો બધો વિશાળ છે કે જેની અંદર આપણે તળાવ તો બનાવી નથી શકતા, પણ એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને મોટા મોટા પાંજરાઓ કે જેની અંદર બહુ મોટી સાઇઝની માછલીઓ, પપ્પેનો છે, કોબિયા છે, એવી માછલીઓનો આપણે ઉછેર કરી શકીએ, જેને મેરીકલ્ચર કહીએ છીએ, દરિયાનું ઉપરનું મત્સ્ય ઉછેર. હવે એ પણ કરી શકાય. આજકાલ સીવીડની પણ વાત કરું તો સીવીડની જે જલજ વનસ્પતિ છે, દરિયાની વનસ્પતિ, જેનું આજે વિશ્વમાં ખૂબ જ ડિમાન્ડ છે અને આપણા રોજબરોજની જીવનમાં પણ એનો ઉપયોગ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, જાપાનમાં તો એનો ખોરાક તરીકે પણ ઉપયોગ થાય છે, એવી સીવીડનું પણ કલ્ચર આપણે દરિયામાં કરી શકીએ છીએ. તદુપરાંત એવા ઘણી બધી ચીપલાની જાતો છે, એ પણ આપણે દરિયાની અંદર કરી શકીએ. એટલે આ રીતે મત્સ્યપાલનને આ રીતે આપણે વર્ગીકૃત કરી શકીએ પાણીની ખારાશના આધારે. બીજી રીતે જો વર્ગીકૃત કરવું હોય તો આપણે કહીએ કે ભાઈ એમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, કઈ ટેકનોલોજી વાપરીને આપણે કરીએ છીએ, તો જેની અંદર આપણે ટ્રેડિશનલ પદ્ધતિ કહીએ કે સામાન્ય તળાવો બનાવીને ખેડૂતો બહુ ઓછા પ્રમાણમાં બિયારણ નાખીને ખોરાક પણ બહુ ઓછો આપતા હોય, એવું જે કહીએ એવું પરંપરાગત રીતે આપણે ટ્રેડિશનલ ફાર્મિંગ પણ કરતા હોય છે. બીજું સેમી ઇન્ટેન્સિવ, કે જેની અંદર આપણે કહીએ કે મધ્યમ કક્ષાનું ટ્રીટમેન્ટ આપવાની, મધ્યમ ખર્ચો જેમાં ઓછો હોય એવું સેમી ઇન્ટેન્સિવ ફાર્મિંગ પણ થાય. એની અંદર સારા ખોરાક પણ હોય છે, પણ એની જે ઇન્ટેન્સિટી છે એ થોડી મધ્યમ કક્ષાની હોય છે. એટલે એને આપણે સેમી ઇન્ટેન્સિવ પ્રકારનું પણ ઓછા મધ્યમ ખર્ચાનું પદ્ધતિનું મત્સ્યપાલન પણ કહેતા હોય છે. અને ત્રીજું કહીએ તો સઘન મત્સ્યપાલન, કે જેની અંદર સુપર ઇન્ટેન્સિવ કહેવાય, કે જેની અંદર હાઈ સ્ટોકિંગ ડેન્સિટી હોય, મત્સ્ય બીજ વધારે પ્રમાણનું સ્ટોકિંગ કરવાનું, એમાં ઓટોમેશન પણ હોય, એમાં સારા પ્રકારના ખોરાક પણ આપવામાં આવતા હોય, અને પાણીની ગુણવત્તા જાળવવા માટે આજકાલ તો AIનો પણ ઉપયોગ થઈ રહ્યો છે, તો એ રીતે જેનું ટ્રીટમેન્ટ આપીને કરવામાં આવતું હોય છે એને આપણે સુપર ઇન્ટેન્સિવ કે ઇન્ટેન્સિવ પ્રકારનું મત્સ્યપાલન
1: કહી શકાય. વર્ગીકૃત કરી શકાય. કેટલું ડિટેલમાં તમે સરસ માહિતી આપી. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ, ને અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ મત્સ્યપાલન થકી આર્થિક ઉપાર્જન. સાહેબે ત્રણ વસ્તુ ખાસ આપણને કીધી, મીઠા પાણીથી પણ આપણે મત્સ્ય ઉદ્યોગ કરી શકીએ, પછી ભાભરા પાણીની પણ વાત કરી અને દરિયાઈ પાણીની પણ સાહેબ આપે વાત કરી. મીઠા પાણી થકી મત્સ્યપાલન કઈ રીતે કરી શકાય અને હું અથવા મારા કોઈ પણ માછીમારો હોય એ આર્થિક ઉપાર્જન કઈ રીતે કરી શકે એના વિશે વાત કરશો?
0: ખૂબ સરસ ક્વેશ્ચન છે બેન. આજકાલ જે આપણે કહીએ બ્લુ ઇકોનોમિકની વાત ચાલે છે, ભારતની અંદર આપણે લીલી ક્રાંતિ કરી, સફેદ ક્રાંતિ કરી, એટલે કે દૂધ ઉત્પાદન પણ સારું કર્યું, ખેતી ઉત્પાદન પણ કર્યું, અને હવે સરકાર સ્ત્રી જેને કે નીલ ક્રાંતિ એટલે બ્લુ ઇકોનોમિક. તો મિત્રો, આજકાલ જે કંઈ માછીમારીથી જે માછલી પકડાય છે એના કરતાં હાલની તારીખમાં વિચારીએ તો વિશ્વની અંદર 50% વધારે માછલી આપણે એક્વાકલ્ચર એટલે કે મત્સ્યપાલનથી પેદા કરીએ છીએ. હવે બેનને જે ક્વેશ્ચન કીધો કે ભાઈ મીઠા પાણીનું મત્સ્યપાલન કરીને આર્થિક ઉપાર્જન કેવી રીતે કરી શકીએ, તો આપ જાણો છો તેમ ગુજરાતમાં 2340 કિલોમીટરનો દરિયાકાંઠો છે, તેનો અંદાજિત 89,000 હેક્ટર વિસ્તારની અંદર તો આપણું ભાંભરું પાણી છે. અને બીજી વાત કરું તો નદીઓ અને ગામ તળાવો, આજકાલ દક્ષિણ ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતની અંદર લગભગ ગામે ગામ ગામ તળાવો ઉપલબ્ધ છે. અને સરકારશ્રીએ જે પાણીના સંચયના ભાગરૂપે જે કંઈ તળાવો બનાવે છે, ઉત્તર ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં નાના ચેકડેમો બનાવે છે, તળાવો બનાવે છે, તો આ બધા તળાવો આપ જોતા હશો તો મોટાભાગના પડતર હોય છે. જ્યારે મિત્રો પડતર તળાવો હોય ત્યારે એની અંદર ખરેખર તમે જોતા હશો આલ્ગી થઈ જતી હોય છે, એક પ્રકારની જલજ વનસ્પતિ થઈ જતી હોય છે, અને આવા તળાવો ખડાયેલા તળાવો થઈ જતા હોય છે. પણ જો આની અંદર એક જાગૃતિ લાવીને દરેક યુવાનો જો આની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિથી જો મત્સ્યપાલન કરશે તો મને 100% ખાતરી છે કે એની અંદર આપણે સારું એવું આર્થિક રીતે ઉપાર્જન કરી શકીએ એમ છીએ. જેમ બેને વાત કરી તો મીઠા

0: मत्स्य पालनमे वात करू तो इंडियन मेजर कार्प जे कटला रोहू मृगल आ त्रण जे भारतीय मछलीओ मेजर कार्पनी जे मछलीओ छे एनु मोटा भागे कल्चर थाय छे अने टोटल भारतमां जे उत्पादन छे एमां 80% जे मीठा पाणीनी माछली पैदा थाय छे आपणी इंडियन मेजर कार्प छे तदुपरांत चाइनीज कार्प पण छे सिल्वर कार्प छे कॉमन कार्प छे तेमज ग्रास कार्प जे मैं कीधुं के गाम तरवा माटे मित्रों जो ग्रास कार्पने अंदर नाखवामां आवे कटला रोहू मृगलना साथे तो आपणे गाम तरवा पण चोखा रहेशे અને જે તળાવની અંદર કુદરતી વનસ્પતિ છે એ ઘાસ કાપનો એક ખોરાક છે તો મિત્રો આ રીતે આપણે જે કુદરતી ખોરાકનો ઉપયોગ કરીને જો માછલી પેદા કરીએ તો આપણો ખર્ચો પણ ઓછો આવી શકે એટલે આ રીતે ગામ તળાવનો પણ આપણે કાર્યક્ષમ રીતે ઉપયોગ કરીએ તો મને ખાતરી છે કે એની અંદર અમે લોકો નવસારી જિલ્લાની અંદર ઘણા એવા ગામ તળાવો હતા કે જેને અમે સજીવન કર્યા ગામના ગ્રુપો બનાવ્યા મંડળો બનાવ્યા યુવાનોના અને એમને તાલીમ આપીને એવા ગામ તળાવોને સારી રીતે આજે પ્રોડક્ટિવ થઈ ગયા છે એમાં માછલી પણ પેદા 6-7 ટન 2-1 ટનમાંથી કરતા હોય છે અને નાના તળાવો તૈયાર કરીને પણ આપણે 0.5 હેક્ટરનું તળાવ 1 હેક્ટરનું તળાવ એવું કરીને આપણે કાર્પ માછલી સાથે પાંજરા પદ્ધતિથી પંગસિયસ અને તિલાપિયા બંને પણ સાથે રહીને કરી શકીએ એમ છીએ અને એનાથી તમારું ઉત્પાદન પ્રતિ હેક્ટર 9 ટન સુધી આપણે લઈ શકીએ એમ છીએ એટલે આ રીતે આર્થિક ઉપાર્જનની વાત કરી અને સાથે સાથે મત્સ્ય પાલનની અંદર પણ જો ખેડૂતોને ભાવ નથી મળતા ઘણી વખત એમ કે છે પંગસિયસ માછલીનું એટલું બધું ઉત્પાદન થાય છે કે એને ભાવ નથી મળતા તો મિત્રો આજકાલ માછલીની પણ ડિમાન્ડ વધતી જાય છે લોકો એક પૌષ્ટિક આહાર તરીકેની એક માંગ છે વિશ્વની અંદર ભારતમાં પણ એક ઘરગથ્થુ ડિમાન્ડ ઊભી થઈ છે તો આમાં પણ વેલ્યુ એડિશન કરીને ફિશ સ્ટીક ફિશ સમોસા ફિશ પિઝા એવી પૌષ્ટિક તૈયાર આહાર તૈયાર કરીને પણ આપણે આવી વાનગીઓ તૈયાર કરીને મને ખાતરી છે કે આવું જો આપણે પીરસશું અને લોકોને આપીશું તો 100% જે લોકો ખાય છે એ લોકો માટે એક પૌષ્ટિક આહાર તૈયાર થશે અને આર્થના વેલ્યુ એડિશન કરીને પણ આપણે આર્થિક ઉપાર્જન કરી શકીએ એમ છે
1: તો ડોક્ટર સાહેબ હવે જેમ તમે પણ જવાબમાં કાર્પ માછલી ઉછેર વિશે વાત કરી કાર્પ માછલી ઉછેરના જે વિવિધ તબક્કા છે એના વિશે અમારા માછીમારોને કહેશો આપ
0: કાર્પ માછલીના જે ઉછેરના વિવિધ તબક્કાની વાત કરી તો શરૂઆતનું જે સ્ટેજ કહીએ તો દરેક ઉછેર માટે ચાહે ખેતીવાડી હોય કે ગમે તે હોય એની અંદર બિયારણની જરૂર પડતી હોય છે એ માછલીને પણ સારું બિયારણ સુધારેલી જાતોનું બિયારણ એ પણ જરૂરી છે એટલે પહેલાં તો હેચરી હોય અને હેચરીમાંથી જે બચ્ચા આવતા હોય છે એને આપણે સ્પોનમાંથી જે ફ્રાય બનાવીએ અને ફ્રાયમાંથી યર્લિંગ બનાવીએ એમ નર્સરી અને રિયરિંગ યુનિટ એ પહેલો એક તબક્કો છે અને આ રિયરિંગ યુનિટથી તૈયાર થયેલા આપણા ફિંગરલિંગ કે યર્લિંગ એ આપણા ગ્રો આઉટ પોન્ડ એટલે કે જેમાં આપણે માર્કેટેબલ સાઇઝની જે માછલી તૈયાર કરવાની હોય એ ગ્રો આઉટ પોન્ડની અંદર આપણે ઉછેરતા હોય છે એટલે આના બે તબક્કા છે એક મત્સ્ય બીજ ઉછેર તબક્કો અને બીજું આપણો ગ્રો આઉટ પોન્ડનો તબક્કો કે જેની અંદર માર્કેટેબલ સાઇઝની આપણે માછલી તૈયાર કરી છે
1: બરાબર છે અને જેમ પણ આપણા સાહેબે એમ કીધું ગ્રો આઉટ પોન્ડની જે વાત કરી કે જે આપણે તળાવમાં સાહેબ માછલી ઉછેરી શકીએ કાર્પ માછલી જે સાહેબ તમે ક્યારના વાત કરી રહ્યા છો એની કઈ જાત તળાવ માટે પસંદગી કરવી જેને તમે ગ્રો આઉટ પોન્ડ કહી રહ્યા છો તો એના વિશે થોડીક માહિતી આપશો
0: કાર્પ માછલીમાં જે મેં તમને અગાઉ પણ કીધું કે ઇન્ડિયન મેજર કાર્પમાં 3 જાતો છે એક છે આપણી કટલા છે બીજી છે રોહુ છે ત્રીજી છે મૃગલ છે જ્યારે અન્ય વિદેશી કાર્પની વાત કરું તો કોમન કાર્પ છે ચાઇનીઝ કાર્પમાં સિલ્વર કાર્પ છે અને જે વાત કરી હતી મેં ઘાસ કાર્પ જે તળાવની અંદર જે કંઈ વનસ્પતિ પેદા થાય છે એને સારી રીતે જે કુમરા પાન હોય છે એને ખાઈને જે પોતાનો વિકાસ કરતી હોય છે ઘાસ કાપની વાત કરું બેન તો ઘાસ કાપ પોતાના વજનનું 5 ગણો જેટલો ખોરાક તરીકે લેતું હોય છે એટલે તળાવની અંદર તમારું ઘણી વખત તો ઘાસ કાપને જો અંદર રાખી હોય તો આપણે તળાવની અંદર ઘાસ પણ ચોખ્ખું થઈ જાય તળાવ ચોખ્ખું રહેશે અને આખું વર્ષ પાણીનો આપણે ઉપયોગ કરી શકીએ સાથે સાથે કટલારો મૃગલ છે એ ઝૂ પ્લેન્ટોન એટલે કે પ્રાણીજન્ય પ્લવકો માઇક્રો ઓર્ગેનિઝમ જે હોય છે એને પણ ખોરાક તરીકે આરોગતા હોય છે સાથે સાથે આ પ્રાણીજન્ય પ્લવકો જે ઝૂ પ્લેન્ટોન એનો ખોરાક ફાયટોપ્લેન્ટોન હોય એટલે માઇક્રો આલ્ગી હોય છે તો આ માઇક્રો આલ્ગીને માઇક્રો ઓર્ગેનિઝમ ખાશે અને માઇક્રો ઓર્ગેનિઝમને આ માછલીઓ ખાશે એટલે આપણે ઓછા ખર્ચની અંદર એટલે કે પૂરક આહાર ઓછો આપીને આ માછલીઓનો જો કટલા રોહ મૃગલનો આપણે કરવામાં આવે સાથે સાથે મિશ્ર જાતિમાં આપણે સાથે સાથે સિલ્વર કાર્પ છે ગ્રાસ કાર્પ છે કોમન કાર્પ છે એને જો કરીએ તો આપણે સારામાં સારું ઉત્પાદન અંદાજિત 1 હેક્ટરની અંદર 4-5 ટન આપણે માછલીનું ઉત્પાદન લઈ શકતા હોય છે સાથે સાથે આને સાથે આપણે ઝીંગા પણ કરી શકીએ એમ છીએ એટલે મેક્રોબિકિયમ રોઝનબર્ગી આપણા જે ઝીંગા છે મીઠા પાણીના એના પણ કરી શકીએ છીએ સાથે સાથે આ જ તળાવની અંદર આપણે પાંજરા પદ્ધતિથી એ જ તળાવમાં પંગસિયસ અને તિલા

0: અને જો કરશું તો જે પંગસેસ માછલી છે એ વધારે ખોરાક ખાવાવાળી છે અને પૂરક આહાર જોઈએ છે તો એની જે અગાર નીકળશે એમાંથી જે એક્સક્રીટા નીકળશે એનાથી તળાવની ફળદ્રુપતા વધશે અને એની અંદર જે કટલા રોહ મૃગલને મેં કાર્પ માછલીઓ કીધી એનો જે ખોરાક માટેને જે પોષક તત્વો જોઈએ નાઇટ્રોજન જોઈએ કાર્બન જોઈએ એ માછલીની અગારનો ઉપયોગ કરીને ફંગસિયસની અગારનો ઉપયોગ કરીને એનો એમોનિયામાંથી નાઇટ્રોજન કન્વર્ટ થશે એ રીતે કુદરતી આહાર પણ તૈયાર થશે અને એક સાયકલ તૈયાર થશે. એટલે બેન હું તો કહું છું કે અમારું જે મત્સ્યપાલન છે ખાસ કરીને મીઠા પાણીનું મત્સ્યપાલન એ ડિફોલ્ટ રીતે ઓર્ગેનિક પ્રકારનું મત્સ્યપાલન છે. એમાં બહુ કોઈ કેમિકલ વપરાતા નથી, એમાં કોઈ એવી દવાઓ પણ નથી વપરાતી. એટલા માટે આ મત્સ્યપાલનથી આપણે સારામાં સારું આર્થિક ઉપાર્જન પણ કરી શકીએ અને સારામાં સારું પૌષ્ટિક આહાર પણ લોકોને પીરસી શકીએ.
1: બરાબર છે. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ અને અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ મત્સ્ય ઉદ્યોગ દ્વારા આર્થિક ઉપાર્જન. વિરામમાં જતા પહેલા સાહેબે જે માહિતી આપી ને એમાં મને સરસ માહિતી એ લાગી સાહેબ કે તળાવને ચોખ્ખું કરી દે છે. તો જ્યારે પણ મત્સ્ય ઉદ્યોગ આપણે કરવો હોય તો મત્સ્ય બીજ સંગ્રહ કરતા પહેલા તળાવને જો તૈયાર કરવું હોય તો સાહેબ કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ?
0: બહુ સરસ વાત કરી બેન તમે કે એ બહુ જરૂરી છે. કારણ કે એવું નથી કે ભાઈ આપણે માછલી તળાવમાં માછલીના બિયારણ રાખીને માછલી 2 કિલોની થઈ જાય એવું નથી હોતું મિત્રો. આમાં પણ ખેતીવાડી કે અન્ય જે આપણી ખેતીમાં કે બીજા ઉછેરમાં જે વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે એ પણ જરૂરી છે. એટલે આમાં પાણીની ગુણવત્તા પણ બહુ જરૂરી છે. એટલે જ્યારે તળાવ તૈયાર કરવાનું હોય એમાં 2 રીતે હોય છે કે જો તમારા એક પાક લઈ લીધું તમારું તળાવ કંટ્રોલ કન્ડિશનમાં છે કે જેમાંથી આપણે પાણી કાઢી શકીએ એવું છે તો એને પહેલો પાક લીધા પછી તળાવને સૂકવવું જોઈએ, એની ખેડ કરવી જોઈએ. આમ કરવાથી મિત્રો જે હવામાનનો ઓક્સિજન છે એ તળાવના તળિયે સુધી જશે અને આગળના પાકના કારણે જે કંઈ અંદર ઓક્સાઇડ હોય છે જે કંઈ સલ્ફાઇડ હોય છે કે બીજા ઝેરી વાયુઓ જે હોય છે એમોનિયા પ્રકારના એનું ઓક્સિડેશન થશે અને તળાવની તળિયું એકદમ શુદ્ધ બનશે. ત્યારબાદ જો ઘણી વખત એવું હોય છે કે ભાઈ આપણે તળાવને ખાલી કરી ન શકતા, ગામ તળાવ હોય કે જેમાં પાણી ભરેલું હોય છે, તો આવા તળાવની અંદર આપણે ખરેખર જે આગળ ઘણી વખત હોય છે કે કેનાલનું પાણી લેતા હોય એમાં સારી ફિલ્ટર સિસ્ટમ ના હોય તો વીડ ફિશ જેને આપણે કહીએ પરચુરણ માછલીઓ એ પણ અંદર આવી જતી હોય છે. સાથે સાથે ઘણી બધી શિકારી માછલીઓ પણ અંદર આવી જતી હોય છે. તો પહેલાં તો આપણે આ માછલીઓને પણ દૂર કરવી જોઈએ. સાથે સાથે એમાં ઘણી વખત આલ્ગી અથવા તો વનસ્પતિ એ પણ પુષ્કળ હોય એને પણ આપણે દૂર કરવી જોઈએ. પછી એના પછી ચૂનાનો છંટકાવ કરવો જોઈએ. આજે તળાવની પાણીની પીએચ બહુ અગત્યની છે માછલી ઉછેર માટે. મોટાભાગના આપણે કહીએ તો જળચર પ્રાણીઓ છે 7.5 થી લઈને 8.1ની પીએચમાં સારામાં સારો એનો વિકાસ થતો હોય છે. એટલે આપણે એનો ચૂનાનો છંટકાવ પણ કરવો જોઈએ. બીજું તમે વાત કરી પોષક તત્વોની તો જમીનની સુધારણા એટલે કે જમીન જો સારી હશે તો પાણીની ગુણવત્તા સારી હશે. એટલે એની અંદર કેવા પ્રકારના કાર્બન કેટલા પ્રમાણમાં છે, ફોસ્ફરસ કેટલો છે, નાઇટ્રોજન કેટલો છે એ પ્રમાણે આપણે એની અંદર ખાતરો પણ નાખવાના થતા હોય છે. કુદરતી ખાતર જે આપણે છાણિયું ખાતર છે એ પણ નાખવાનું થાય છે. એટલે એ પણ એક તબક્કો છે. એટલે જ્યારે માછલીનું બિયારણ આપણે કરતા હોય છે નાખતા હોય છે એ પહેલાં તળાવને આપણે વ્યવસ્થિત રીતે આ રીતે દરેક તબક્કામાં ધ્યાન રાખીને તળાવને તૈયાર કરવાનું હોય છે. અને જ્યારે પોષક તત્વોથી ભરપૂર એવું પાણી જ્યારે ફળદ્રુપ પાણી તૈયાર થશે ત્યારબાદ આપણે મત્સ્ય બીજનું સંગ્રહ કરવાનો.
1: બરાબર છે. પણ ડૉક્ટર સાહેબ જે અમારા માછીમારો છે એમને પ્રશ્ન એવો થતો હોય કે ઘણી વખત જલીય વનસ્પતિ પણ નીચે હોય છે, શું એ નુકસાન કરે અથવા તો એને દૂર કરવાના અમે કયા પગલાં લઈ શકીએ?
0: હા, બહુ સરસ ક્વેશ્ચન. જલીય વનસ્પતિ બહુ મોટું નુકસાન કરે છે. આમ તો જલીય વનસ્પતિ એટલા માટે થઈ જાય છે કે એમાં માછલી નથી. શરૂઆત જો પહેલી વખત તમારો ક્રોપ કરવાનો હોય ત્યારે ગામ તળાવ પણ તમે જોતા હશો તો બહુ ખડાયેલા હોય છે. તો આવી જે જલીય વનસ્પતિમાં સપાટી પર તરતી વનસ્પતિ પણ હોય છે જેવી રીતે અઝોલા લેમના એ પ્રકારની છે તો એને આપણે જો દૂર કરવી હોય તો મિકેનિકલ પદ્ધતિ છે કે આપણે એક વાંસનો મોટો વાંસ લઈ બે બાજુ દોરડું બાંધીએ અને આપણે ઢસડીને બહાર કાઢીએ તો પણ આ બધી નીકળી જતી હોય છે, નેટિંગથી પણ નીકળી જતી હોય છે. ઘણા આપણા ખુરપી કે હૂક હોય છે કે દાંતરડું હોય છે એનાથી પણ એના દાડખા કાપીને દૂર કરી શકાય. ઘણી વખતે વીડ કટર આવે છે, મશીન આવે છે કે એક પ્રકારનું એવું કટર હોય, ધારદાર કટર હોય છે મશીનથી ચાલતો, એમાં બોટ સાથે લઈને પણ આપણે વધારે જો વનસ્પતિ હોય તો દૂર કરી શકીએ. બીજું રાસાયણિક પદ્ધતિ પણ છે જેવી રીતે 2,4-D છે એનો પણ આપણે છંટકાવ કરીને આપણે કરી શકીએ છીએ. ગ્લાયફોસેટ છે એનો પણ, સિમેજાઇન છે. એટલે એને પણ કેટલી વનસ્પતિ છે એના પ્રમાણમાં આપણે રાખીને આપણે 4-10 કિલોગ્રામ આ કેમિકલનો ઉપયોગ કરીને આપણે એને

0: જેનું પ્રમાણ છે એ તળાવની અંદર વનસ્પતિનું પ્રમાણ કેટલું છે એના આધારે આ કેમિકલનો ઉપયોગ કરવાનો હોય છે. એટલે જ્યારે આપણે આ કેમિકલ નાખવાનો થાય ત્યારે જનરલી એને આપણે 2 કિલોથી લઈને વધુમાં વધુ 10 કિલો પ્રતિ હેક્ટરે આપણે નાખી શકતા હોય છે. એટલે એના પહેલાં તો મેકેનિકલ પદ્ધતિ વાપરવાની, પછી રાસાયણિક પદ્ધતિ વાપરવાની. અને મેં તમને કીધું કે જૈવિક કંટ્રોલ, તો માછલી ખુદ આમાં આનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય છે. એવી ઘાસ કાપ પણ જો આપણે નાખીએ તો આપણી વનસ્પતિ ઘણી બધી કંટ્રોલ થઈ શકે છે. એટલે આ રીતે આપણે કંટ્રોલ કરી શકીએ. બરાબર.
1: પણ ડૉક્ટર સાહેબ, હવે તમે જેમ માછલી ઉછેર વિશે વાત કરી રહ્યા છો, અને માછીમારોને પણ હું કહી દઉં કે ઘણી વખત સાહેબ એવું થતું હોય ને કે અન્ય શિકારી માછલીઓ અંદર હોય, કેટલાક ડૉક્ટર અને નિષ્ણાંત એવું કહે છે કે આ અન્ય શિકારી માછલીઓને દૂર કરવી જોઈએ. મારો પ્રશ્ન એ છે કે કેમ દૂર કરવી જોઈએ, અને જો દૂર કરવી જ જોઈએ એટલી જરૂરી હોય તો કઈ રીતે દૂર કરી શકાય?
0: આમ તો શિકારી માછલી કે પરચુરણ માછલી, કે ઘણી માછલીઓ જે પરચુરણ હોય છે કે જે શિકાર નથી કરતી, પણ એક તો આપણું મત્સ્ય પાલન મેઇન ટાર્ગેટ છે. આપણી જે નક્કી કરેલી જાતની માછલીને મોટી કરવી છે. આપણે બીજી માછલીને મોટી નથી કરવી કે જેની માર્કેટમાં ડિમાન્ડ છે. હવે સિમ્પલ છે કે જ્યારે આપણે જે બિયારણ નાખતા હોઈએ, એ બિયારણમાં સાથે જો આ બધી પરચુરણ માછલીઓ હોય તો પહેલાં તો જગ્યા રોકે, બીજું ખોરાકની અંદર હરીફાઈ કરે. ચલો ખોરાકની અંદર હરીફાઈ કરતી તો ખોરાક આપણે આપી દઈએ, એનો વાંધો નથી. પણ ઓક્સિજન જે તળાવમાં પાણીમાં ઓગરેલો ઓક્સિજન છે એમાં પણ કોમ્પિટિશન થશે. એટલે આપણું જે ડિઝાયર માછલી છે જેને આપણે ઉછેરવી છે એ માછલી માટે પણ ઓક્સિજન ઓછો પડશે, ખોરાક પણ એ ખાઈ જશે, એટલે આપણે ખોરાકનો ખર્ચો થશે. સાથે સાથે માછલી માટે એનો ખોરાકની જગ્યા અને એનું એક્સક્રીટા, એનું ફિકલ મેટર બધું એ તળાવની અંદર છોડે છે. એટલે એમોનિયા પણ માછલી છોડતી હોય તો એ એમોનિયા પણ છોડશે અને પાણી ગંદુ કરશે, સાથે સાથે પોતાની ફિકલ મેટર છોડશે અને પાણીને ગંદુ કરશે. એ રીતે આ માછલી ખોરાકમાં પણ હેરીફાઈ કરે છે, જગ્યા પણ રોકે છે અને પાણીને પણ ગંદુ કરે છે. એટલા માટે બેન આપણે આ માછલીઓને 100% કાઢવી જોઈએ. એટલે આવી બધી પરચુરણ માછલીઓ પણ કાઢવી જોઈએ. અને ઘણી શિકારી માછલી હોય છે, જેવી રીતે ફ્રેશ વોટર શાર્ક છે, સિંગી છે, કેટફિશ છે, મરેલ છે, આ માછલીઓ પણ વહેલા પ્રજનન કરતી હોય છે. એટલે આપણે માછલી જ્યારે આપણી કાર્પ માછલીઓ નાખવાની હોય એ પહેલાં મોટું બિયારણ થઈ ગયું, એટલે આપણે નાના બચ્ચાને ખાઈ જાય. એટલે એટલા માટે આપણું જે કહેવાય ને કે સર્વાઈવલ, જીવંત દર સારો મળે અને આપણી માછલી જે ડિઝાયર માછલી છે એનો સારામાં સારો ઉછેર થાય, એટલા માટે આપણે પરચુરણ માછલીઓ મિત્રો કાઢવી જ જોઈએ. અને ત્યારબાદ જ આપણે આપણી જે માછલીને જે ઉછેરવાની છે એના યોગ્ય સાઈઝના બિયારણ.
1: આમ તો સાહેબ એવું કહી શકાય કે તમારી પાસે એટલું બધું સરસ જ્ઞાન છે કે એમ થાય કે હજી પણ ઘણા બધા પ્રશ્નો પૂછી લઉં, પરંતુ સાહેબ સમયની મર્યાદા છે, આપણે અટકવું પડશે. પણ કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરથી આપ અહીંયા પધાર્યા અને અમારા જે દર્શક મિત્રોને સરસ મજાની માહિતી આપી, એ પહેલાં મારે તમારી પાસેથી જો ધારો કે મત્સ્ય ઉદ્યોગને લઈને કોઈ સંદેશો લેવો હોય તો હું લઈ શકું સાહેબ? એક સંદેશો આપશો?
0: મારો એક જ સંદેશો છે મિત્રો કે જેવી રીતે આપણો પડોશી દેશ જેમ ચાઇના એટલો બધો એગ્રેશન સાથે, એમ હમણાં તમે જોતા હશો કે ટકલામેકન ડેઝર્ટ છે, ડેઝર્ટની અંદર મિત્રો એને રણની અંદર ખારું પાણી, એટલું બધું ખારું પાણી, એટલી બધી આલ્કલિનિટી હતી, એવા પાણીને એને પોતાની ટેકનોલોજી વાપરીને એમાં એ પાણીને તૈયાર કર્યું અને એની અંદર 1000 ટન એટલે કે 30,000 મેટ્રિક ટન જેટલી માછલી પેદા કરી, ઝીંગા પેદા કર્યા. એવા ટકલામેકન ડેઝર્ટમાં જો એ લોકો કરી શકતા હોય તો મિત્રો ભારતની અંદર, ગુજરાતની અંદર આપણો એટલો બધો વેટલેન્ડ વિસ્તાર છે કે જેની અંદર યુવાનોએ ખરેખર અવેલેબલ ટેકનોલોજી, જેટલી ટેકનોલોજી છે એનો એકદમ જાગૃત થઈને એકદમ એગ્રેશન સાથે આપણે કલ્ચર પણ કરવું પડશે, સાથે સાથે આપણું ડોમેસ્ટિક માર્કેટ વધે, પર કેપિટા કન્ઝપ્શન વધે. એટલા માટે આપણે જે વેલ્યુ એડિશનની મેં વાત કરી એ પણ મિત્રો કરવું પડશે. એટલે હું એટલું કહી શકું મિત્રો મારા અનુભવથી કે મત્સ્ય ઉદ્યોગની અંદર, મત્સ્યપાલનની અંદર ખૂબ જ ડિમાન્ડ છે અને આ ફિલ્ડની અંદર બ્લુ ઇકોનોમિક જે કહીએ એનો માટેનો એક ઉત્તમમાં ઉત્તમ ઝરિયો છે. એટલે મિત્રો, યુવાન મિત્રોએ તો આની અંદર ખાસ ઝંપલાવવાની જરૂર છે, જે દેશની આર્થિક સદ્ધરતાને એકદમ પરિપૂર્ણ કરશે અને જે રોજગારીના પ્રશ્નો છે એ પણ આપણા સોલ્વ થશે.
1: જી સાહેબ, અને ખરેખર તમે જે સરસ સુંદર મજાનો સંદેશો આપ્યો તે બદલ તમારો આભાર. આપ ગાંધીનગરથી અહીંયા પધાર્યા અને અમારા માછીમાર

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

0: મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.
1: હરે

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે? પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: કરી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર. ઘર સૂર્યઘર
1: પાલનપુરના ફરમાઈશ કાર્યક્રમમાં હું અર્જી પ્રિયંકા આપ સર્વે શ્રોતા મિત્રોનું સ્વાગત કરું છું. આપના બહોળા પ્રતિસાદના કારણે અમે ફરમાઈશ કાર્યક્રમમાં કમિટી દ્વારા પસંદ કરાયેલા શ્રોતાઓનો પત્રનું વાંચન કરીએ છીએ. સાથે સાથે આપને ફરમાઈશ પણ સંભળાવીએ છીએ. તો બસ આમ જ અવિરતપણે અમને પ્રતિભાવ મોકલતા રહો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં આપ સર્વેને આપની ફરમાઈશ અને પ્રતિભાવ વિશેની માહિતી આપી દઉં છું. રેડિયો પાલનપુર 90.4 FM વોટ્સઅપ નંબર 9512-9668-88 પર આપ વોઇસ રેકોર્ડિંગ કે સંદેશો લખીને મોકલી શકો છો. તો શરૂઆત કરીએ આજના ફરમાઈશ કાર્યક્રમની.

0: जाने दो ना।
1: ओ छोकरा, चलो चलो अंदर चलो, जल्दी करो।

મેં ગુજરાતી ગીતની ફરમાઈશ કરી છે.

આપણને ફરમાઈશ કરી છે

ફરમાઈશ કરી છે અમિત ત્રિવેદી દ્વારા કમ્પોઝ કરવામાં આવેલા એક ગીતને. અમિત કહે છે કે એમને અમિત ત્રિવેદીના ગીતો બહુ ગમે છે, અને જો કે એમનું નામ પણ અમિત છે એટલે નોર્મલી અમિતના સોંગ સાંભળતા હોય છે. એમને જીડી સોંગ કમ્પોઝ કર્યા છે. અમિતે આપણને ફરમાઈશ કરી છે મહીમ

0: શ્રોતા મિત્રો, ફરી મળીશું આવતા રવિવારે આપની બીજી ફરમાઈશ અને પ્રતિભાવ સાથે. યાદ રાખજો, આપની ફરમાઈશ અને પ્રતિભાવ સંદેશ સ્વરૂપે, ઓડિયો અને ટેક્સ્ટ સ્વરૂપે અમારા વોટ્સઅપ નંબર 9512-6688 પર મોકલી આપો. યાદ રાખજો, જો ગીત 1965 પહેલાંના હશે તો અમને સરળતા રહેશે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત પાલનપુરનો અવાજ અને આપણા સમુદાયનો એકમાત્ર સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે રેડિયો પાલનપુર 90.4 FM. રેડિયો પાલનપુર 90.4 FM ને માણતા રહો. અને હું છું આરજે પ્રિયંકા. ફરી મળીશું આવતા રવિવારે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
1: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ લંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. PM સૂર્ય ઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્ય ઘર .gov.in પર.

0: લાવી દીધી, થાય સરખામણી તો ઉતરતા છીએ.
1: નમસ્કાર, હું છું આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. બેફામ નામ બોલતાની સાથે જ તેમની ઓળખ બની ચૂકેલું ઉપરનું શેર યાદ આવી જાય, થાય સરખામણી તો. આ ગઝલ એક સીધા સાદા આમ આદમીની છે. જિંદગીમાં બધા જ સફળ થતા નથી હોતા, જિંદગીમાં બધા જ મહેલોના રહેનારા નથી હોતા, જીવનમાં બધા જ મંજિલે પહોંચનારા નથી હોતા, ને બધાને કોઈ સાથી કે સમજનારું પણ મળ્યું નથી હોતું. બધા તરી જતા પણ નથી હોતા, પણ એનો અર્થ એ નથી કે બધા નિષ્ફળ માણસો છે. ભલે નિષ્ફળ લાગે, પરંતુ એ નિષ્ફળ ગયા નથી હોતા. ખરેખર તો જીવનમાં એ માણસ નિષ્ફળ ગયેલો છે જેને કોઈ પ્રયત્નો જ નથી કર્યા. આ ગઝલ બહારથી નિષ્ફળ લાગતા માણસની મુઠ્ઠી ઉંચેરી ખુમારીની ગઝલ છે. આજે આપણે સરસ મજાની વાતો કરવાના છીએ, જે વાત મેં સદ્દલ મેગેઝિનમાંથી લીધેલી છે. તો નાનકડા બ્રેક પછી ફરીથી મળું ઓન્લી ઓન રેડિયો પાલનપુર 90.4 FM પર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: જલાવી દીધી, થાય સરખામણી તો ઉતરતા છીએ.
1: ઘણીવાર જિંદગીમાં એમ લાગે છે કે જો સરખામણીઓ કરવા બેસીએ તો કોઈને આપણે સાવ ઉતરતા છીએ એવું લાગે, ભલે કોઈને આપણા પ્રયાસોની નોંધ ના લીધી હોય, ભલે આપણા પ્રયાસો બહુ મામૂલી લાગ્યા હોય, પણ આપણા એ પ્રયાસોને લીધે જ બીજો કોઈ માણસ જીવનમાં સફળ થયું હોય છે. અમે અમારી જિંદગીમાં શું કર્યું છે એની સાબિતીઓ નથી આપવી, અમારે કોઈને હલકા સાબિત નથી કરવા. ભલે અમારી પાસે કોઈ શ્રીમંતાઈ નથી, પણ અમે જ્યાં છીએ, જેવા છીએ, ત્યાંથી અમારી આબરૂને દીપાવી દીધી છે. ના, અમે બહુ મોટો ભોગ આપ્યો છે, અમે બહુ મોટો ત્યાગ કર્યો છે, એવી કોઈ બડાસની આ વાત નથી. માત્ર નમ્રતાથી એટલું જ કહેવાનું છે કે એમના મહેલને રોશની આપવા માટે અમે તો અમારી ઝૂંપડી પણ જલાવી દીધી છે. ભલે અમારે રહેવા માટે કોઈ આશરો ન રહે, ભલે અમારી એકની એક ઝૂંપડી બળી ગઈ, પણ અમને અંદરથી સંતોષ છે કે અમે એમના મહેલને રોશની આપી શક્યા છીએ. કેટલી સુંદર રજૂઆત છે.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

ના નડ્યા, કોઈ આપણને નડે તો આપણે એને નડવું, આવું સંસારમાં ચાલ્યા કરે છે. પણ આમ કરવાથી માત્ર દુઃખ અને વેરભાવ જ વધે છે. ઘણા વિઘ્ન સંતોષીઓ આપણને અટકાવવા માટે બધા પ્રયત્નો કરતા હોય છે.

નડતા હોય છે. કોઈ આપણને નડે તો આપણે અન્યને નડવાનો વિચાર ન કરવો જોઈએ. કોઈ અમને નડ્યું તો અમે ઊભા રહી ગયા, પણ અમે ઊભા રહ્યા તો એવી રીતે ઊભા રહ્યા કે કોઈને નડીએ જ નહીં. ઘણા લોકો ચાલતાય નથી હોતા અને ચાલવા દેતાય નથી હોતા. ખરેખર તો જિંદગીમાં નિષ્ફળ ગયેલા એ માણસો છે. અમે જીવનમાં ભલે મંઝિલ સુધી પહોંચી ન શક્યા, પણ અમને સંતોષ છે કે કંઈક ભૂલા પડેલાને, કંઈક ભટકી જનારાને સાચો રસ્તો બતાવી શક્યા છીએ. ખુદ અમે તો ન પહોંચી

0: પૂછ્યું કેમ છું, એની આખી કહાની સુણાવી દીધી, થાય સર ખામણી તું ઉતરતા છે.
1: આ જગતમાં પ્રત્યેક માણસ એકલો છે, પ્રત્યેક માણસને કંઈક કહેવું છે, પણ અમારી જિંદગી તો છેકથી છેક સુધી સૂની જ રહી. પ્રત્યેક પળે કોઈ મળે એવી જંખ ના રહી અને સાવ એકલા જ રહ્યા. આ એકલતા કેવી હશે? આ વર્ષો જૂની એકલતા કેવી માણસ ભૂખી હશે? કોઈને મળીને જ્યાં અમસ્તું જ પૂછ્યું કે કેમ છો, અને જવાબ તો અમારે આપવાનો હતો મજામાં છીએ, પણ એની પાસે આખું હૃદય ઠાલવી નાખ્યું, એની પાસે જિંદગીની બધી જ વાત કરી દીધી. પ્રત્યેક માણસને કોઈ સાંભળનાર મળી જાય તો એ કેટલી મોટી વાત બની જાય.

આપણે થોડાક સાંભળીએ એ પણ બહુ મોટું પુણ્યનું કાર્ય છે. આ જગતમાં કોઈને કોઈ કોઈ વાત સાંભળવાનું કોઈ ટાઈમ જ નથી, સાચે ને?

0: ની જાણ થઈ, સાચવી રાખવાની જે વસ્તુ હતી, સાચવી રાખવાની જે વસ્તુ હતી, એ જ વસ્તુ અમે તો લૂંટાવી દીધી. થાય સર ખામણી તો ઉતરતા છીએ.
1: હું અંજલિ નાનકડા બ્રેક પછી ફરીથી મળું ઓન્લી ઓન રેડિયો પાલનપુર 90.4 FM પર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આપણા જીવનમાં સૌથી વધારે કદાચ કિંમતી વસ્તુ કોઈ આપણી હોય તો તે હૃદય છે. તમારું હૃદય જ તમારું ના હોય ત્યારે કેટકેટલું મૂળમાંથી બદલાઈ જતું હોય છે. સૌથી મોટી વાત એ છે કે દિલ કંઈક પૂછીને જતું નથી હોતું. દિલ આપી દીધા પછી જ ખબર પડતી હોય છે કે કોઈનું બની ગયું હોય છે. કેટલી સરળ વાતને કેવી સરળતાથી તેમણે રજૂ કરી દીધી છે કે સાચવી રાખવાની વસ્તુ હતી, અમે તો એ વસ્તુ લૂંટાવી દીધી. જીવતો માણસ જો તરતા ના આવડતું હોય તો દરિયામાં ડૂબી જાય છે. એ કેમ ડૂબી જતો હશે? જો એના વજનને લીધે ડૂબી જતો હોત તો ખરેખર તો જીવતો માણસ હલકો હોય છે, અને લાશ તો પાણી પી જવાને લીધે વધારે વજનદાર થઈ ગઈ હોય છે. કવિ આ બધી માથાકૂટમાં નથી પડતા. એ તો સહજ ભાવે કહે છે કે મને ભગવાન ઉપર જે ભરોસો હતો એ જુઓ મરણ બાદ સાચું પડ્યું. ખુદાને ઘેર દેર છે પણ અંધેર નથી. એમણે મારી જિંદગી ભલે તરાવી નહીં પણ જુઓ મારી લાશને તરાવી દીધી.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: ઘણા ઓછાને ખબર છે કે બેફામ સાહેબે શરૂઆતમાં બેફામ ભાવનગરી એવું નામ રાખવાનું વિચારેલું. સામાન્ય રીતે એ જમાનામાં ઉપનામ અથવા તખલ્લુસ રાખવાની પ્રથા હતી, પરંતુ બેફામને શાયર રૂપે જાહેર થવામાં સંકોચ થતો હતો. બરકત વિરાણીની જાતને છુપાવી રાખવા માટે તેમણે તખલ્લુસ રાખવાનું નક્કી કર્યું. કિસ્મત કુરેશી પાસે તેમણે સારું તખલ્લુસ કયું રાખવું તે અંગે માર્ગદર્શન મેળવ્યું અને કિસ્મતભાઈએ તેમને બરકત નામ સૂચવ્યું. પણ બરકત તો તેઓ ખાનગી રાખવા માંગતા હતા, એટલે બીજા બે નામ સૂચવ્યા, બેઝાર અને બેફામ. બેઝાર જેવી સ્થિતિ એ જમાનામાં એમની એવી જ હતી. તેઓ જણાવે છે કે બેઝારી ઓછી કરવાના ઉપાય રૂપે તેમણે બેફામ તખલ્લુસ પસંદ કર્યું. ફારસી ભાષામાં બે એટલે રહિત અને ફહેમ એટલે સમજ, સમજ વગરનો માણસ. પણ ફારસી ભાષામાં ખુશ ફહેમ શબ્દ વપરાય છે, બે રૂહેમ શબ્દ નથી વપરાતો. ગુજરાતી ભાષામાં આ બે ફહેમ શબ્દ બેફામ બની ગયો અને અર્થ બદલાઈ ગયો. એમની એક બીજી ગઝલ છે, થઈ ગયા વીરાન ઘરની સૂના આંગણ રહી ગયા, અવસરો વીતી ગયા ને શુષ્ક તોરણ રહી ગયા, મનને પીડે છે હજુ ભૂતકાળના સંભારણા, ના રહ્યો સામાન કિંતુ એના ભારણ રહી ગયા, એક સંકી લાઈ ગઈ જીવન કથા તારા વિના, થઈ ગયું પુસ્તક પૂરું ને કંઈક પ્રકરણ રહી ગયા. હર પ્રસંગે યાદ આવે છે હજી પણ એમની, એ પરાયા થઈ ગયા ને તોય સગપણ રહી ગયા. એટલે બેફામ મારે જીવતા મરવું પડ્યું, ઝેર તો પીધા પરંતુ એના મારણ રહી ગયા.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: અને આજે બેફામ સાહેબની એક રચનાને આપણે સાંભળી. મેં મારા અવાજમાં ટ્રાય કર્યું થોડું ગાઈને તમને સંભળાવવાનું, કદાચ સારું લાગ્યો કે ન લાગ્યો હોય, જો ન લાગ્યો હોય તો માફ કરશો, પરંતુ એને સમજવાનું પણ ટ્રાય કર્યો આપણે. દરેક વાક્યને આજે આપણે ડિટેલમાં સમજ્યા, ઇલેબોરેટ કર્યું એને, અને ઘણું ઊંડાણપૂર્વક લખાયું હોય તેવું લાગ્યું. આજે જે પણ મેં તમારી સમક્ષ રજૂ કર્યું છે એ મેં સદ્દલ મેગેઝિનમાંથી લીધું છે અને તમારી સમક્ષ રજૂ કર્યું છે, અને મને લાગે છે કે તમને આ જે લેખ લખાયો છે એ ઘણો ગમ્યો હશે. નેક્સ્ટ ટાઈમ આવી જ રીતે કંઈક અનોખી વાતો સાથે હું ફરીથી મળીશ, ઓન્લી ઓન રેડિયો પાલનપુર 90.4 FM પર. તમે મને સાંભળી શકો છો જ્યાં હોય ત્યાંથી, એટલે કે રેડિયો એપ્લિકેશન, એટલે કે આપણા રેડિયો પાલનપુરની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, એન્ડ રેડિયો પાલનપુર રેડિયો ગાર્ડન પર પણ અવેલેબલ છે. તો તમે દેશના કોઈ પણ ખૂણામાંથી આપણું રેડિયો પાલનપુર સાંભળી શકો છો. તમે અમને તમારા પ્રતિભાવો, તમારા ફીડબેક મોકલી શકો છો આપણા વોટ્સએપ નંબર 9512966888 પર. અમે સોશિયલ મીડિયા પર પણ છીએ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ફેસબુક પર, યુટ્યુબ પર, જ્યાં તમે તમારા કમેન્ટ અને મેસેજ પણ મોકલી શકો છો. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશ રેડિયો પાલનપુર 90.4 FM પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઈટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા પાકો, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, અને આપની સાથે આ ગુજરાતી ભાષાની સુંદર મજાની અનુવાદિત નવલકથા ડોલર વહુને હું વહેંચતા ખુશ થઈ રહ્યો છું. કારણ કે સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત આ નવલકથા ક્યાંય પણ એવું નથી લાગતું કે ગુજરાતની તાસીર પર નથી નિર્માણ પામી. ગત એપિસોડમાં આપણે ટ્રેનની શ્યામની નોકરીએ વલસાડ જવાની મુસાફરી અને ટ્રેનમાં પૂછાયેલા પ્રશ્નો વિશે વાત કરી હતી, ત્યાંથી શરૂઆત. વલસાડ રહેતા એના દૂરના સગા સાથે એને રહેવાનું હતું. બહુ વર્ષો પહેલા કિશનના પિતા વલસાડમાં વસવાટ કરવા ગયા હતા અને ત્યાં એક બંગલો પણ તેમણે બાંધ્યો. હવે તો કિશનને પણ ત્યાં જ નોકરી મળી ગઈ હતી. આજે તેને લેવા કિશન જ સ્ટેશને આવવાનો હતો. અલબત્ત શ્યામ કંઈ કિશનને ઘેર લાંબો વખત રહી તો ન જ શકે, બહુ તો એક અઠવાડિયું રહેવાય. તેણે કિશનને પહેલેથી જ કહી રાખ્યું હતું કે તેના માટે ઘરની કે રહેવાની કંઈક ગોઠવણ કરી રાખે. આનંદ આવ્યું ત્યારે પેલા કાળી ટોપીવાળા ભાઈએ શ્યામને પૂછ્યું, તમે મારા ભાથામાંથી કંઈ લેશો? ના ના, શ્યામે ખૂબ લાગણી ભર્યા આ સવાલનો નરમાશથી ઉત્તર આપ્યો. જુઓ ને, તદ્દન અજાણ્યા માણસ સાથે આવો માનવતાભર્યો વ્યવહાર રાખી શકે તેવા લોકો આજે ક્યાં છે? વિસ્મયથી માથું ધુણાવતા તેણે બારી બહાર પોતાની નજર ફેરવી. ઘણી વાર આ મુસાફરીના, લાંબી મુસાફરીના પ્રસંગોમાં આપણને આવા નવા સંબંધો મળી જતા હોય છે, અને એટલે જ શ્યામને પણ કંઈક મગજમાં આ બધી ગડમથલો ચાલી રહેલી એવું લાગ્યું હતું. પછી શું થયું એ બધી જ વાતોને આપણે માણીશું 90.4 મેગાહર્ટ્ઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલન.

કેવું સરસ હતું આ ગીત. એક નાની છોકરી જે આ ગીત ગાતી હતી તેનો અવાજ જ જાણે પેલી કોયલના જેવો મીઠો હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, સમુદાયિક રેડિયો સ્ટેશન પર, આરજે એઆરના સ્વરમાં ડોલર બહુ નવલકથા, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. સંગીતના આ સુંદર મજાના નાનકડા ગીત પછી એ અનુભવ જ જાણે જુદો જ લાગી રહ્યો હતો શ્યામને. સંગીતના જાદુએ આખા એ ડબ્બાના મુસાફરો પર અસર કરી. વાતો કરનારા બુઢ્ઢાઓ સહિત બધા જ લોકો બોલતા બંધ થઈ ગયા અને પોતાનું ભાતું ચૂપચાપ ખાવા લાગ્યા. થોડી ક્ષણો માટે શ્યામ પણ સ્થગિત થઈ ગયો. જ્યારે ગીત પૂરું થયું ને ત્યારે તેને ભાન પાછું આવ્યું. પેલી બધી છોકરીઓના હસવાના અવાજો હવે સંભળાયા. ફરી એકવાર મીનુ એકવાર ફરીથી ગાને તે છોકરીઓ આગ્રહ કરતી હતી. તો આ લતા મંગેશકરનું નામ હતું મીનુ. એનું આખું નામ શું હશે? મનાલી કે મંદાકિની કે શું બીજું કંઈ? તેને અચાનક જ ખૂબ જ ઈચ્છા થઈ આવી કે જોવું તો ખરો કે આ છોકરી કેવી દેખાતી હશે જેની પાસે આટલો સુંદર સોનેરી અવાજ છે. આપણને પણ ક્યારેક અવાજ પરથી કેરેક્ટરને ભાસવાની અને ભાકવાની એક વૃત્તિ મનમાં સાહજિકતાથી ઊભી થતી જોવા મળે છે. આવું જ શ્યામ સાથે એ ટ્રેનમાં થઈ રહ્યું હતું. પછી શું થયું એ વાતને માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો.

ના ના, બહુ થયું ગાવાનું. ખબર છે કઈ, રાતના 10 ને 30 થઈ ગયા છે. આપણે અત્યારે નહીં સૂઈએ તો આપણે છેક મુંબઈ પહોંચી જઈશું, નહીં કે વલસાડ. હા અચ્છા, તો એ પણ વલસાડ ઉતરવાની હતી. તમે સાંભળી રહ્યા છો ડોલર વહુ નવલકથા, જેના લેખિકા છે સુધા મૂર્તિ, અનુવાદ કર્યો છે સુધા મહેતાએ, અને હું આરજે એઆર આપ સૌને સંભળાવી રહ્યો છું રેડિયો પાલનપુર 90.4 મેગા હર્ટ્ઝ પર. અચ્છા, તો એ પણ વલસાડ ઉતરવાની હતી. છોકરીઓની ચટર પટર ચાલી રહી. મીનુ, પેલી ગીત સ્પર્ધામાં ખરેખર પહેલું ઇનામ તને જ મળે એવું હતું. અમે તો જાણતા જ હતા કે એ ઇનામ તને જ મળશે. તો આ ટોળું કોઈ ગીત સ્પર્ધામાં ભાગ લેવા ગયું હતું અને તેમાં મીનુને પ્રથમ ઇનામ પણ મળ્યું હતું. કંઈ નવાઈ લાગે તેવું તો નથી. તેના સ્વરોમાં જે અદ્ભુત મીઠાશ હતી ને, તે સાંભળી મને પણ એવું જ લાગેલું. શ્યામના મનમાં આ વિચારો આવ્યા. ગઈકાલે જ્યારે તે પેલું ગીત ગાયું ને, મારે ટોડલે બેઠો મોર ક્યાં બોલે, ત્યારે તો જજ પોતે પણ ઝૂમતા હતા. હોકે એક સખીએ મીનુને આ કહ્યું. ભલે ભાઈ ભલે, હવે બસ કરો, મીનુએ નિર્ણાયક સ્વરે કહ્યું. હવે આગળ કશું ગાવા બાવાનું નથી. કાલે બપોરે જ્યારે આપણે લેડીઝ રૂમમાં ભેગા થઈશું ને, ત્યારે હું ગાઈશ. બસ વાત અહીંયા પૂર્ણ વિરામ થાય છે એવું આપણને સંવાદોમાં લાગે છે, પણ વાસ્તવમાં વાત ક્યાંક બીજે પણ ઉગી નીકળી હતી, એટલે કે શ્યામના મનમાં. પછી શું થયું એ માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

આનો અર્થ એમ થયો કે મીનુ કોઈ કોલેજમાં ભણતી હતી. જ્યારે મીનુએ એવું કહ્યું ને કે આપણે લેડીઝ રૂમમાં મળીશું ત્યારે ગાઈશું, એ શ્રીમાન તમે મારી સીટ ઉપરથી ઉઠશો જરા. એની આંખો એકદમ ઊંચી થઈ. આ તો મીનુનો અવાજ. એની સાથે તે જ વાત કરી રહી હતી. ખૂબ જ વિશાળ અને સુંદર આંખો, સીધી અને ધારદાર નાકની દાંડી, લાંબા ઘટ્ટ કાળા વાળ, એક નાગણ જેવો સાદા ચોટલામાં ગૂંથાયેલો ચોટલો હતો. જરા સંકોચશીલ અને જરા ગભરાયેલ પણ જણાય. કદાચ એક અજાણ્યા યુવક સાથે વાત કરી રહી હતી તે પણ કારણ હોય. તેના એક હાથમાં ચાદર તક્યો હતા અને બીજા હાથમાં ટ્રેનની ટિકિટ હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર ડોલર વહુ, સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત નવલકથા, આરજે એઆરના સ્વરમાં. શ્યામ તાકતો રહ્યો. એક સરસ મજાની પુણેરી સાડી પહેરીને તે આવી હતી. તેના શણગારમાં ફક્ત હાથની લાલ કાચની બંગડીઓ હતી. સોનેરી અવાજવાળી છોકરી તો ખરેખર રૂપનો કટકો પણ નીકળી. કૃપા કરીને હવે સીટ પરથી ઉઠશો, આ મારી સીટ છે, સહેજ અધીરા અવાજે તેણે ફરીથી કહ્યું. શ્યામ પાછો જમીન પર આવ્યો. ઓહ ના ના, તમારી કંઈ ભૂલ થાય છે, તેણે કહ્યું. આ સીટ મારી છે, G28. પણ હું કહું છું ને કે આ સીટ મારી છે, લ્યો જુઓ આ રહી ટિકિટ, G28. મીનુએ સામે કહ્યું. શ્યામે ટિકિટ જોઈ. લ્યો, બંને જણને ભૂલથી એક જ સીટ અપાઈ હતી કે? નવો પ્રશ્ન, નવી વિમાંસા. પણ હૃદયમાં તો રોમાંચ પણ હતો. શું થાય છે એ માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શું બંનેને એક જ નંબરની ટિકિટ આપી હતી? જે ક્લાર્કે આ ભૂલ કરી હતી તે તો નિરાંતે અમદાવાદમાં ઘોરી રહ્યો હશે, અને અહીં કેવી રીતે સુવું તેવો પ્રશ્નનો ઉકેલ કાઢવાનું કામ અમારે માથે પડ્યું. શ્યામ ઉઠીને ટિકિટ ચેકર પાસે ગયો તો તેણે કહી દીધું, ભાઈ ગોઠવી લ્યો ને આપસમાં. તમે સાંભળી રહ્યા છો ડોલર વહુ નવલકથા, સુધામૂર્તિ લિખિત, સુધા મહેતા ગુજરાતીમાં અનુવાદિત, રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો આરજે એઆર ના સ્વરમાં. શ્યામ ઉઠીને ટિકિટ ચેકર પાસે ગયો અને તેણે તો કહી દીધું કે ભાઈ ગોઠવી લો ને આપસમાં, ભલે હું આવતા સ્ટેશને કંઈક કરું છું, એવું વચન આપી અને તેણે તો ચાલતી પકડી. શ્યામે નિશ્વાસ નાખ્યો. તેને ખબર હતી કે ગોઠવી લો ને આપસમાં એનો સાચો અર્થ શું કરવો. તમે આ સીટ લ્યો, હું મારો બિસ્તરો જમીન પર નાખીશ અને સુઈશ, તેણે મીનુને કહ્યું. મેં તમને ઘણા હેરાન કર્યા, મીનુએ નરમાશથી કહ્યું. ચાલશે, વાંધો નહીં. મીનુએ આગળ કશી વાત ન કરી. થોડા જ વખતમાં તે તો સૂઈ ગઈ. શ્યામે પણ જમીન પર સુવાનો પ્રયત્ન કર્યો. ટ્રેનના નિયમિત હલનચલન અને આ સોનેરી કંઠ ધરાવતી સુંદર છોકરીના વિચારો કરતો છેવટે તે પણ સૂઈ ગયો. ને પછી શું થયું એ માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

ટ્રેનમાંથી તો તે ઉતાવળે ઉતાવળે ઉતરી પડ્યો. હજી તો તેણે લુંગી જ પહેરી હતી, કેમ કે કપડા બદલવાનો સમય જ નહોતો. હે ભગવાન, લુંગીમાં જ! તેણે વલસાડના પ્રથમ દર્શન માટે આસપાસ નજર કરી તો તેને લાગ્યું કે જાણે સ્ટેશન પર બધા લોકો તેના તરફ ખંધાયેથી હસી રહ્યા હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ સમુદાયિક રેડિયો સ્ટેશન પર સુધામૂર્તિ લિખિત નવલકથા ડોલર વહુ, અને જેનો અનુવાદ ગુજરાતીમાં કર્યો છે સુધા મહેતાએ, તેના અંશો આરજે એઆરના સ્વરમાં. એક નાનું સ્ટેશન હતું વલસાડ, ગાંધીનગર જેવું, સ્વચ્છ પણ ખરું, અને પ્લેટફોર્મ પર બહુ લોકો આંટાફેરા નહોતા કરતા. હવે ટ્રેન આગળ ચાલી ગઈ હતી અને ત્યાંથી ફેલાયેલી શાંતિથી તે થોડો બેચેન થયું છે. શ્યામે ફરીથી આસપાસ નજર કરી, કદાચ સાથે ચઢનારા મુસાફરો જોવામાં આવે. જો કે વધુ પ્રામાણિકતાથી કહીએ તો તેની નજર પેલી છોકરીને શોધી રહી હતી, પણ તે તો ત્યાં હતી જ નહીં, પહેલા જ જતી રહી હશે. એણે નિશ્વાસ નાખ્યો, પોતાનો સામાન તેણે નીચે મૂક્યો અને ફરીથી નજર આસપાસ ફેરવી, આ વખતે મીનુને શોધવા માટે નહીં પણ કિશનને શોધવા માટે. અરે આ શું! કિશને તેની મસ્કરી કરતા કહ્યું, તું આ ટ્રેનમાં આવ્યો કે આખો રસ્તો ચાલીને? મિત્ર તો મળી ગયો, પણ એને આવતા જ આ એક કપરી પરિસ્થિતિને સિચ્યુએશનમાં ફસાયેલા શ્યામની પણ મજાક કરી. હવે શું થાય છે, જવાબ શું મળે છે, એ માણવું છે. તો મારી સાથે જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર. આ ગીતના વિરામ બાદ હું ફરી પાછો.

અરે આશુ, કિશને તેની મશ્કરી કરતા કહ્યું, તું આ ટ્રેનમાં આવ્યો કે આખો રસ્તો ચાલીને? પાછળથી આવીને શ્યામને ધબ્બો મારતા કિશન બોલ્યો, અને ધબ્બો પણ કેવો, તેનો આખો વરડો દુખી આવ્યો, કરોડરજ્જુ પણ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ સામુદાયિક રેડિયો સ્ટેશન પર સુધામૂર્તિ લિખિત ડોલર વહુ નવલકથા, જેનો અનુવાદ સુધા મહેતાએ કર્યો છે અને મારા સ્વરમાં તમે સાંભળી રહ્યા છો, એટલે કે RJER ના સ્વરમાં. ઓહ સોરી કિશન, હું જરા વધુ ઘેરી ઊંઘમાં સૂઈ ગયો હતો. એ તો TCA વલસાડ સ્ટેશને જગાડ્યો. તો જો TCA તને જગાડ્યો ન હોત તો તું છેક મુંબઈ જ પહોંચી જાત, કિશને જોરથી હસીને કહ્યું અને શ્યામની બેગ ઉચકી લીધી. અરે ઊભો રહે ભાઈ, હું આવી રીતે લુંગીમાં તારી સાથે ન આવી શકું. જો 5 જ મિનિટ મને આપ પ્લીઝ. શ્યામ સ્ટેશનના વેઇટિંગ રૂમ તરફ વળ્યો. જ્યારે સ્ટેશનની બહાર તે નીકળ્યો ત્યારે શહેરની છેલ્લી બસ નીકળી ચૂકી અને કિશન રિક્ષાવાળાઓ સાથે ભાવતાલ કરી રહ્યો હતો. સવારનો માહોલ અને સુંદર મજાના રિક્ષાઓ સાથેના ભાવતાલ દ્વારા પહોંચવાનું રેલવે સ્ટેશનથી ઘર પર એ સ્વાભાવિક હોય, પણ આ માહોલને પણ સુધામૂર્તિએ કેટલો અદ્ભુતતાથી અહીંયા રજૂ કર્યો કે છેલ્લી બસ નીકળી ગઈ છે એટલે હવે રિક્ષા જ છે, અને રિક્ષાવાળા પોતાનો ભાવ મો માંગ્યો લે એટલે એને ભાવતાલ પણ કરવો પડે. આવી સુંદર વાતો સાથેની આ નવલકથાને આમ જ માણતા રહીશું RJER ના સ્વરમાં રેડિયો પાલનપુર, અને અમે ગુજરાતી સાહિત્યને તમારા સમક્ષ લહેતા પણ આવીશું સતત તમારી મનની ઈચ્છાઓને પૂરી કરવા માટે. પરંતુ આ ગીતના વિરામ બાદ તમને આ નવલકથા કેવી લાગે છે એ વિશે તમારે શું પ્રતિભાવ અને કેવી રીતે આપવાના છે એ હું જણાવીશ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

શ્રોતા મિત્રો, ડોલર વહુ સુંદર નામ છે નવલકથાનું, અને જેને લખી છે સુધામૂર્તિ, સામાજિક કાર્યકર્તા, ઇન્ફોસિસના પ્રણેતા, અને જેનો અનુવાદ કર્યો છે ગુજરાતીમાં સુધા મહેતાએ, સુધા નિખિલ મહેતા. અને મારા સ્વરમાં, એટલે કે આરજેઆરના સ્વરમાં, સમુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર પરથી તમે સાંભળી રહ્યા છો. સુંદર મજાની ગુજરાતી સાહિત્યની કૃતિઓ મારે તમારી સમક્ષ લઈ આવી હોય છે, અને એમાં પણ માનવતા અને લાગણી ભર્યા સંબંધોની વાત હોય તો પછી કહેવું જ શું. અને આ સુંદર મજાની વાતોને તમારા સુધી પહોંચાડવાનો મને જે આનંદ મળે છે ને, એ તમને પણ મળતો હશે. તો તમારા પ્રતિભાવ મને મોકલી આપો. યાદ રાખજો, તમારે માત્ર વોટ્સએપ કરવાનું છે, અવાજને રેકોર્ડ કરીને કે પછી ટેક્સ્ટ મેસેજીસથી 95-12-99-66-88 પર. અને આ સાથે સાથે તમે ઇન્સ્ટાગ્રામ, એક્સ અને ફેસબુક પર પણ અમને ડીએમ અને કોમેન્ટ કરી શકો છો, પ્રતિભાવ આપી શકો છો. તમે અમારી સાથે જોડાવા માટે મોબાઈલની અંદર એન્ડ્રોઇડ ફોન છે તો ગૂગલ પ્લે સ્ટોર પર, આઈફોન છે તો આઈટ્યુન સ્ટોર પર જઈ રેડિયો પાલનપુર લખી અને અમારી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. એમાં પણ સોશિયલ મીડિયા છે, તેમાં જઈને પણ તમે તમારી વાતોને અમારા સુધી મોકલો. અને અમારા સુધી જોડાઈ રહેવા માટે વિશ્વના કોઈપણ ખૂણામાં ઇન્ટરનેટના માધ્યમથી આ મોબાઈલ એપ્લિકેશનથી તમે જોડાઈ શકો છો, બીજા મિત્રોને પણ જાણ કરી શકો છો. અને ઇમેલ radiopalanpur@gmail.com પર પણ તમારા પ્રતિભાવ આપી શકો. આવતા એપિસોડમાં ફરીથી આ વાર્તાનું, આ નવલકથાના અનુસંધાન સાથે હું ફરી મળીશ. માણતા રહો સુંદર મજાની સાહિત્ય કૃતિઓને ગુજરાતી ભાષાના સંરક્ષણ સાથે, સંવર્ધન સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો. અલવિદા દોસ્તો. રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

0: અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાવું જ પડશે.
1: પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્ય ઘર .gov.in પર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડા જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતાં વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: એ સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: છું પાલનપુર, હું છું આરજી પૂજા. આજે રૂપલ બેન આવ્યા છે, જે એક સરસ મજાની વાનગી લઈને આવ્યા છે, જે મારી પણ પર્સનલી ફેવરેટ છે. તો રૂપલ બેન, તમે અમારા શ્રોતા મિત્રોને જણાવશો કે તમે કઈ વાનગી લઈને આવ્યા છો?
1: સૌપ્રથમ તો મને અહીંયા બોલાવવા માટે આભાર તમારો પૂજા.

0: આજે હું વાનગી લઈને આવી છું, એનું નામ છે અંગૂરી બાસુંદી.
1: અચ્છા, તો અંગૂરી બાસુંદી એટલે આમાં થોડું આ નામ વિશે જણાવશો?
0: નામમાં તો એવું છે કે અંગૂરી બાસુંદી એટલે કે આમાં જે આપણે જે મટીરીયલનો યુઝ કરવાના છીએ એની જે ગોળીઓ બનશે ને એ અંગૂર જેવી નાની નાની હોય છે. અને બાસુંદી એટલા માટે કે આપણે આ વાનગીમાં દૂધનો ઉપયોગ કરીશું,
1: હા દૂધ.
0: એટલે હા એટલે એનું નામ આપણે બાસુંદી આપીએ છીએ. આનું ડિટેલમાં નામ કેમ પડ્યું એનું તો મને પણ ખ્યાલ નથી, બટ આ વાનગી કેવી રીતે બનાવી એનું મને ખ્યાલ છે.
1: હા, તો જરૂર અમારા શ્રોતા મિત્રોને જણાવશો. પણ મને પણ આમ નાનપણથી હું જોઉં, મારી મમ્મી પણ ઘરે બનાવતી હોય, પણ એટલી મસ્ત અને મીઠી લાગે ને કે આમ કેટલાય આમ થાય કે કેટલી વાર પી જઈએ આપણે.
0: હા, અને કેવું હોય છે કે આ એવી વાનગી છે કે આપણે મેરેજ ફંક્શનમાં પણ તમને જોવા મળશે, યા તો
1: તમારી જગ્યાએ આપણે જોતા જોઈએ છીએ કે રિસેપ્શનમાં મેરેજમાં આનો એકદમ મોટો ઉપયોગ થતો હોય છે.
0: હા, અને તમારા ઘરમાં પણ અચાનક કોઈ ગેસ્ટ આવ્યા હોય ને કંઈક અગર પ્રી પ્લાનિંગ હોય કે કોઈ આવવાનું છે
1: એટલે કે ઇન્સ્ટન્ટ બનાવી શકીએ.
0: હા, ઇન્સ્ટન્ટ એટલે કે ખબર હોય કે 1 કલાક પહેલાથી આપણને ખબર હોય કે કોઈ ગેસ્ટ આવવાનું છે તો આ વાનગી આપણે ઘરે બનાવી શકીએ. અને 1 કલાક જેટલો સમય લાગે છે વાનગી બનાવવા માટે.
1: તો તમે આ વાનગી ક્યાંથી શીખ્યા?
0: એકચ્યુઅલી આ વાનગી મને મારી મમ્મીએ શીખવાડી. મારી મમ્મી બહુ સારા એવા કૂક છે.
1: તો એકવાર જરૂરથી તમારી મમ્મીને પણ અમારા સ્ટુડિયોમાં જરૂરથી લઈને આવજો.
0: શ્યોર શ્યોર પૂજા, નેક્સ્ટ ટાઈમ અગર આવો કોઈ પ્રોગ્રામ હોય યા કંઈ નવી વાનગી હોય તો હું શ્યોર મારી મમ્મીને સ્ટુડિયોમાં લાવીશ અને એમના થ્રુ આપણે એક નવી વાનગી શ્રોતા મિત્રોને શીખવાડીશું, યા તો એમને પણ આ નવી કોઈ વાનગી એ શીખવાડે તો વધારે ફરક પડશે.
1: અચ્છા, તો આમાં કઈ કઈ સામગ્રી જોઈશે?
0: આમાં જે સામગ્રી જોઈશે ટોટલ આપણે ઘરમાં 5 સભ્યો માટે બની જાય એટલા પ્રમાણની સામગ્રી છે.
1: હા, તો નોર્મલી આ વાનગી બનાવવા માટે ઘરમાં વસ્તુ મળી જશે કે બહારથી લાવવી પડે?
0: મોસ્ટ ઓફ તો મળી જતી હોય છે. જો ઘરમાં આપણે અવારનવાર કંઈક નવી નવી વાનગીઓ બનાવતા હોઈએ તો મમ્મી લોકોને ખબર હોય છે મોસ્ટ ઓફ તો મળી રહેશે, પણ અમુક જો એવું હોય કે 1-2 વસ્તુ ખૂટતી હોય તો એ તમારા નજીકના કરિયાણા સ્ટોર્સમાં મળી રહેતી હોય છે. વધારે એટલું કંઈક યુનિક નથી નામ કોઈ સામગ્રીનું કે ના મળી રહે.
1: હા,
0: તો આમાં આપણે કઈ કઈ સામગ્રી જોઈશે એ હું તમને કહી દઉં છું અને શ્રોતા મિત્રોને પણ વિનંતી છે કે નોટ ડાઉન કરી લે. 2 લિટર દૂધ, 50 ગ્રામ પનીર, 1 ટીસ્પૂન મેંદો, 2 કપ ખાંડ, 1/2 ટીસ્પૂન ઇલાયચીનો ભૂકો, 2 ટેબલ સ્પૂન બદામની કતરી અને 1 ટેબલ સ્પૂન ચારૂલી.
1: એકવાર ફરીથી જણાવી દેશો જેથી કોઈ જો રહી ગયું હોય તો ફરીથી નોટ ડાઉન થઈ શકે.
0: હા શ્યોર, કેમ નહીં. 2 લિટર દૂધ જોઈશે, 50 ગ્રામ પનીર, 1 ટીસ્પૂન મેંદો જોઈશે, 2 કપ ખાંડ જોઈશે, 1/2 ટીસ્પૂન ઇલાયચીનો પાવડર એટલે કે ભૂકો, એન્ડ 2 ટેબલ સ્પૂન બદામની કતરી, 1 ટેબલ સ્પૂન ચારૂળી. આ સામગ્રી જોઈશે આપણને.
1: સરસ, તો સામગ્રી તો હવે આપણને ખબર પડી ગઈ છે કે આ આ વસ્તુઓ લેવાની. હવે નેક્સ્ટ શું કરવાનું?
0: નેક્સ્ટ હવે તમારી પાસે આ સામગ્રી આવી જાય એના પછી તો બહુ ઈઝી છે બનાવવું. પનીરમાં મેંદો બરાબર મિક્સ કરી લેવો અને પછી એની નાની દ્રાક્ષ એટલે કે આમાં અંગૂર જે નામ પડ્યું છે ને અંગૂર બાસુંદી એટલે કે દ્રાક્ષના આકારની નાની નાની ગોળીઓ બનાવી દેવી.
1: એટલે કે અંગૂર દ્રાક્ષ એટલે દ્રાક્ષ આપણે ગુજરાતીમાં કહીએ છીએ, અંગૂર એ હિન્દી નામ છે.
0: હા હા, એ હિન્દી નામ છે અને આ જે નામ પડ્યું છે અંગૂર બાસુંદી એવી હિન્દી છે, બટ આપણે લોકોને પણ ખબર પડે કે દ્રાક્ષના આકારની એટલે કે અંગૂરના આકારની ગોળીઓ બનાવવાની છે.
1: હા,
0: તો દ્રાક્ષ જેટલી નાની ગોળીઓ બનાવી લેવાની અને ખાંડમાં પાણી નાખીને ઉકાળી લેવું એટલે કે ચાસણી બની જશે. અને ચાસણી એવી રીતે બનાવી કે એનો 1/2 કહેવાય ને કે આમ આંગળીથી ચેક કરવું પડે અને કે 1/2 તાર બને ને તો ચાસણી પરફેક્ટ થઈ એમ કહેવાય. તો આ માટે આપણી ચાસણી બની જાય ખાંડમાં પાણીમાં ખાંડ નાખીને ચાસણી બનાવી લેવી અને ચાસણી બની ગયા પછી જે પનીરની આપણે ગોળીઓ બનાવી છે એમાં નાખી દેવી. એ ફૂલી જાય થોડા સમય એને રાખી મૂકવી અને આપણને એનો જે આપણને દેખાઈ આવશે કે ફૂલી ગઈ છે, કેમ કે અંદર પાણી શોષાતું હોય ને. આપણે કંઈ પણ મટીરિયલ ચાસણીમાં ઉમેરીએ, ગુલાબજાંબુમાં પણ એવું મોસ્ટ ઓફ થાય છે કે આપણે ગોળ એના રવા બનાવીને ચાસણીમાં મૂકી દઈએ એટલે ઓટોમેટિક એ એનું ઓબ્ઝર્વેશન કરી લેતું હોય છે,
1: આપણને ખ્યાલ આવી જ જાય છે.
0: એટલે કે આ જે આપણી દ્રાક્ષ નાની

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो। रेडियो पालनपुर 90.4 FM।
1: હવે નેક્સ્ટ જે સ્ટેજ છે એમાં આપણે એક વાસણમાં દૂધ નાખી લેવું, ઉકાળવું બરાબર, અને ત્યાં સુધી ઉકાળવું જ્યાં સુધી એ જાડું ના થઈ જાય, લાઈક બાસુંદી જેવું આપણને ના લાગે ત્યાં સુધી એને ઉકાળવું, પછી એને ગેસ પરથી ઉતારી લેવું, એટલે કે ઠંડુ કરવા મૂકી દેવું, પછી બાસુંદી ગળી થાય તેટલી ચાસણી નાખી હલાવું। હવે એમાં પણ આપણે થોડું મીઠાસ એટલે કે ચાસણી નાખવી પડશે, કેમ કે એટલું દૂધ હશે તો એનું જે મીઠાસ છે કેવું હોય છે કે ગોળીઓ તો આપણે ચાસણીમાં મૂકી જ છે, એમાં ઓલરેડી મીઠાસ પકડાઈ ગઈ છે, પરંતુ દૂધમાં પણ થોડી મીઠાસ હોવી જરૂરી છે જેથી કે બાસુંદીનો ફ્લેવર આવે।
2: પણ દૂધ તો આપણે જોતા જોઈએ છીએ કે મીઠાસવાળું જ હોય છે, તો એમાં કેટલી ખાંડ અને આમ વધારે ગળી ના થઈ જાય એ પણ જોવા જેવું હોય છે, કારણ કે બહુ ગળી તો પછી હેલ્થ માટે પણ।
1: એક્ચ્યુઅલી કેવું હોય છે કે દૂધ જ્યારે કાચું હોય છે ને ત્યારે આપણને મીઠું લાગતું હોય છે, પણ જેમ મેં કહ્યું કે દૂધ આપણે ગરમ કરવું પડશે, ઉકાળવું પડશે, ત્યારે એની મીઠાસ રહેતી નથી, તો એના માટે આપણે એમાં ચાસણી નાખવી પડે છે જેથી એનો ટેસ્ટ એકદમ મીઠો અને સ્વીટ બને, એટલે એ ટેસ્ટ મેન્ટેન કરવા માટે એને ચાસણી નાખીને હલાવવાનું। એન્ડ ધેન આફ્ટર કે જે પનીરની ગોળીઓ જે આપણે બનાવી છે દ્રાક્ષની, હા, એમાં નાખી દેવી, એન્ડ ઇલાયચીનો, ત્યાર પછી ઇલાયચીનો જે ભૂક્કો આપણે કીધું હતું સામગ્રીમાં એ, પછી જે બદામની આપણે છોલેલી જે કતરી છે એન્ડ ચારોળી એ નાખી દેવું એમાં, પછી આખું જે બની જાય છે એને પછી ફ્રીજમાં મૂકી દેવું।
2: બરાબર, ઓકે,
1: ફ્રીજમાં એટલા માટે મૂકવું કે ગરમ ગરમ અંગૂરી બાસુંદી ખાવાની એટલી મજા નથી આવતી જેટલી કે ઠંડી
2: ઠંડી ખાવાની મજા આવે છે। એ વાત તમારી બહુ

0: બટ એક વસ્તુ ધ્યાનમાં રાખવી કે વધારે પડતું ગરમ હોય આ વાનગી, એટલે કે અંગૂરી બાસુંદી જ્યારે આપણે બનાવી છે ત્યારે વધારે પડતી ગરમ હશે, તો એને થોડું હોમ ટેમ્પરેચરમાં મૂકી રાખો. થોડી ગરમ થઈ ગયા મતલબ એનું ટેમ્પરેચર નીચું આવી ગયા પછી એને રેફ્રિજરેટરમાં મૂકો, એટલે કે ફ્રીજમાં મૂકો, જેથી એનું જે મેન્ટેન છે એનું જે હીટ ડિગ્રી ટેમ્પરેચર મેન્ટેન થશે અને સારી રીતે એનો ટેસ્ટ ઓબ્ઝર્વ કરશે. અને એવું પણ છે, એક આપણે કંઈક નવું યુનિક કરી શકો કે તમે પનીરની ગોળીઓમાં કહેવાય ને ગ્રીન કલર યુઝ કરો, ફૂડ કલર્સ આવતા હોય છે તો એ તમે યુઝ કરો તો એ વધારે એટ્રેક્ટિવ બની શકે છે.
1: એનાથી લાગવામાં દેખાવમાં એકદમ અલગ.
0: અને તમે કેસરનું પણ ગાર્નિશ કરી શકો છો એના ઉપર. તો આ પ્રમાણે અંગૂરી બાસુંદી 1 કલાકમાં રેડી થઈ જાય છે 5 લોકો માટે. ઘરમાં 5 લોકો સભ્ય હોય તો જે પ્રમાણેનું મેં મટીરિયલ કીધું એ તમે યુઝ કરી શકો છો, અને એના કરતાં વધારે સભ્યો હોય તો તમે મટીરિયલની થોડું વધઘટ કરી શકો છો.
1: સરસ. તો આ 1 કલાકમાં જ તૈયાર થાય એવી વાનગી છે. ખૂબ જ સરસ. થેન્ક યુ રૂપલબેન, તમારો બહુ જ આભાર કે તમે આજે આટલી સરસ વાનગી અમારા શ્રોતા મિત્રોને જણાવી.
0: તમારો પણ આભાર પૂજા, અહીંયા મને રેડિયો સ્ટેશનમાં બોલાવવા માટે એન્ડ આ વાનગી સાંભળવા માટે.
1: અને એક વાત પાક્કું કે તમે હવે જ્યારે પણ આવો ત્યારે તમારી મમ્મીને જરૂરથી સાથે લાવજો.
0: હા, શ્યોર.
1: ઓકે. તો મિત્રો, તમે આજે સરસ મજાની વાનગી અંગૂરી બાસુંદી વિશે જાણ્યું ડિટેલમાં. તો હવે આપણા આવતા વાનગી એપિસોડમાં એક નવી વાનગી સાથે હું આરજે પૂજા. ત્યાર સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તો આપ પણ આપના સ્નેહીઓને આ જ પ્રકારે બર્થડે વિશ કરી શકો છો વોઇસ મેસેજીસ દ્વારા. રેડિયો પાલનપુર 90.4 FM ના વોટ્સએપ નંબર 9512996688 પર કે આપણા ફેસબુક પેજ પર તમે તમારા સ્નેહીનું નામ, બર્થડે તારીખ અને આપનો સંદેશો મોકલી આપો. રેડિયો પાલનપુર આપના તરફથી તેઓને બર્થડે વિશ કરશે. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

બાપાનો છેલ્લો કાગળ ખોલતા પહેલા રતિલાલના હાથ થંભી ગયા. વાઢણાની વેળામાં બાપાએ વૈકુંઠ વહાલું કર્યું હતું. રતિલાલને તો મોડી ખબર મળેલી, ક્રિયાપાણી પતી ગયા કેળે. આમેય છેલ્લા દાયકામાં બાપ બેટા વચ્ચે અબોલાશ થઈ ગયેલા. એ પહેલાંય મન દુઃખ અને એકબીજાના અહમ

થઈ ગયા છે. બનેવીએ મોકલેલો બાપાનો છેલ્લો કાગળ ફોડતા પહેલા પાછું રતિલાલનું મન ભરાઈ આવ્યું છે. પોતાના રૂમમાં છાનામાં જઈને આંખોમાં ભરાયેલા આજ સુધીના બધા આંસુ વહાવી દેવા એ જાણે આઘા પાસા થઈ રહ્યા. નાનકડા બંગલાના કમ્પાઉન્ડમાં એક તરફ ઉસરેલા પારિજાત નીચે ખુરશીમાં કાગળ લઈને એ બેઠા છે. પોતાના પાર વિનાના કામ અને ઘણી બધી સમસ્યાઓને યાદ કરીને રતિલાલ અડગ થયા. જૂના અને પીળા પડી ગયેલા લીટીવાળા કાગળોમાં બાપાએ લાંબો પત્ર લખ્યો હતો. સિની વયે ભૂસતે હાથે અને ઝાંખી આંખે એમણે એવું તે શું લખવાનું હશે, મને તે આટલું કષ્ટ કર્યું હશે એમ વિચારતા રતિલાલે કાગળ ખોલી ઘોડા ઉપર સામાન માંડતા હોય એમ મનને સાબદું કરી વાંચવા માંડ્યું. સ્વસ્તી શ્રી ગામ રાજપુરા મધ્ય વસનાર ભાઈ શ્રી રતિલાલજી, અખંડ સૌભાગ્યવતી રેવતી વહુ અને મોટા થઈ ગયેલા બાળકોને એકાંત શ્રી ગામ કોળિયાથી ચાહી કરીને યાદ કરનાર તમારા બાપા લવજી કોદરના છેલ્લા વેલા રામ રામ વાંચજોજી. અહીં બધા રાજી ખુશીમાં છે ત્યાં તમે સૌ મનમોજમાં હશો એવી ગોકુળનાથજીને પ્રાર્થના. દ્વારકાનો નાથ તમને સૌને લાંબી ઉંમર આલે અને તમારી કમાણીમાં બરકત ને અર્જે એવા મારા આશીર્વાદ લેજો. કાગળ પેનના ઠેકાણા નથી, આંખોમાં ઝાખપ હોવા સાથે લખતા લખતા પોણી વળે છે. ચશ્મા કાઢી કાઢીને લૂસવાના અને લખવાનું તે વિપત ઓછી નથી. અધૂરામાં પૂરું ધરુસતો હાથ, પણ હવે જીવતરમાં ચ્યાં જાજુ લખવા રહેવાનું છે. ગમે તે એક દનની હવાર પડશે ને હું નહીં હોઉં એ દાડાના ઉજ્જ્યા આથમના જેટલી નક્કી વાત છે. તમને ઘણા વર્ષો સુધી માનપાનથી કાગળ લખ્યા અને બોલાયા, આજે તું કહીને લખવાનું છેલ્લવારનું મન છે. અક્ષરો ને શબ્દો ગોઠવાતા કહટાવાનું થાય છે, લખવા બોલવાનું બધું શેળભેળ થાય છે, તો નભાવી લેજે. તું જાણે છે એમ હું સ્ટેટ વખતમાં 4 અંગ્રેજી ભણેલો ને માસ્તરની નોકરી મળવાની હતી. ત્યાં મોટાભાઈ મરતા મારે મારા ઘરડા બાપને હળલાકડામાં મદદ કરવા ખાતર બધું મેલી દેવું પડેલું. જો એમ ના થયું હોત તો તમારું ઘડતર ને સૌનો ઉશેર જુદા હોત. તને મારા વાસ્તે જે ફરિયાદો રહીશે એ ના હોત. પણ જિંદગીનો નકશો આપણા હાથમાં નથી હોતો ભાઈ. કાળના ગર્ભમાં આપણી જીવનવાટ ઉપરવાળા કોઈ કે દોરેલી તૈયાર હોય છે. હું માસ્તર થયો હોત તો નોકરી છૂટવાની ઉંમરમાં તો કેળવણી ખાતાનો કોક અમલદાર થયો હોત. પણ ક્રમમાં લખેલા ડોળિયા કે જીયા ક્યાંથી ખાવાના. પણ રતિભાઈ સાચું કહું તો મને આ બધી વાતોના હૈયા બળેવડા નથી થયા. કામ કરતો ગયો, કામ લેતો ગયો અને જે મેળવ્યું તે વેચી ખાધું. તને એવું કેમ લાગતું રહ્યું કે હું તને ફળાવો આંબો ગણીને વેડતો રહ્યો છું? મારા મનનો આ કોયડો આ જન્મારે તો ઉકલવાનો નથી. મેં તને મહિનાની આખરમાં કાગળો લખ્યા. પૈસા માગવામાં હું કદી તારા બાળગોપાલની અને વ્યવહારની વાતને ધ્યાનમાં લેવાનું ચૂકી ગયો હોઈશ. પણ મારે અહીં બચરવાર ઘર ચલાવવાનું હતું અને ન્યાતમાં બંધાયેલી ચા ફાસવવા સમાજની ફકર ચિંતા કરવાના હતા. મારા હાથ પગ બંધાયેલા હતા. ઘરનો દીકરો શહેરમાં કમાતો હોય ત્યારે હાથ હુસીના પૈસા એ લોકને ચાલતો, એટલે તારી ખેત જાણ્યા કેડે હું પૈસા માગતા રહેલો. લોક ઉસીના લીધેલા તે માગવા આવે અને બીજા તારી આવક જાણીને ઉચીને હારું વસન નાખતા આવે. ત્યાં હું ચા જવાનો હતો? આકાશી ખેતી અને ટૂંકી જમીન, રસ્તા માથે ઘર અને મોટો વસ્તા. હું રાતદન રઘવાયો રહ્યો છું ને એમાંથી ચીડિયો સ્વભાવ. તને ઘણીવાર આકરા વેણ કહીને પસ્તાયો છું, પણ તને એની ક્યાંથી ખબર? તારી બાનો મંદવાળ અને ભાઈ બહેનોના ખર્ચા. તારી સાથે કદી જીવ ઠારીને વાત થઈ હોત તો આટલો બળાપો જીવતરના આ છેડે ના રહ્યો હોત. પણ નકશામાં વિધાત્રીએ જે દોર્યું એ ના દોર્યું થોડું થાય છે?
બધાએ મને આક્રો

ગણ્યો ત્યાં સુધી તો ઠીક મારા ભાઈ, પણ હું કઈ લાગણી વિનાનો બોથડ કે ઝડથો તો નહોતો જ. તોય આજે જે મારી પાસે રહીને મને ખાવા પીવાનું આપવામાં ઉપકાર સમજે છે, એ તારા ભાઈઓ ભોજાઈઓ મને ક્યારેક કઠોર ને ક્યારેક કપાતર ગણે છે. એમનું આલેલું તુચકારથી હડસેલી આલેલું ન ભાવતું ખાવાનું ગળે ઉતારી ગયો છું, પણ બધા મને કઠોર કહે એ નથી બેઠાતું. હવે મારું દૂજતું રુદ્યું તને જેમ કરીને દાખવું, મારી આપદાઓનો કોઈ આરોવારો નથી. હવે તો દોરી તૂટે ને અંગૂઠે આગ મેલાય એ જ ઉપાય. આ કાયામાં જીવને ભરાઈ રહેવાનું કોઈ કારણ નથી. તોય તું આગ મુક્તિ વેળા હાજર હોય, હું ચાઈન કહું છું કે તું મારું મરણ સુધારવા આવજે. તું બોલજે, નાચજે પ્રાણીયા આગ આવે. થોડા ખુલાસા કરવા મારો જીવ કદાચ ત્યાં કશે ઘુમરાયા લેતો હશે. જોજે. રતિલાલના ગળે ડૂમો બાજ્યો. કોઈ જોતું નહોતું. એમણે આંખો સાફ કરી ગળું ખૂંખાર્યું. વેગળા પડી ગયેલા બાપા, એમની આપદાઓ, આ કાગળમાં લખાયેલી વાતો, તો શું એમણે જે બાપા જોયા હતા એ એવા નહોતા? અરે, એકવાર જે ધારણા બંધાય તે કદી ખરી ખોટી છે એમ મૂલવાય પણ નહીં. બાપા વાસ્તે તો સવે એકવાર જે દેવ સ્થાપ્યા એ સ્થાપ્યા. એકવાર ઉનાળે રતિલાલ ઘરે વતનમાં ગયેલા. ભાઈ બહેનોના સંતાનો માટે સગાઈની ઉતાવળ કરીને બાપાએ કેટલુંક નબળું સગું કરાવેલું. તે વિશે એમણે બાપાને બે વાતો કહેવી હતી, પણ એની ગંધ પારખી ગયેલા બાપા બે દિવસ સુધી રતિલાલથી આઘા ને આઘા રહેલા. વાણ ભરેલા ખાટલાઓની આડશને પેલે પારે ઊંધું ઘાલીને ચકડીમાં ભીંડી વીંટતા હતા. બીજી વાર ગયા ત્યારે રતિલાલે જ એમની ઉપેક્ષા કરેલી. બાપા પછી વાત કરવા ઈચ્છતા હતા ને રતિલાલની આસપાસ ફરતા હતા, પણ રતિલાલે ખબર જ નહીં પૂછેલી એટલે અકળાયેલા. છતાં જો આંખો મળે તો તક લેવા બાપા તૈયાર હતા. રતિલાલને વતનમાં ઘણી વાર અડવું લાગતું. તે દિવસે એમને એકલવાયું પણ લાગેલું. ઘર આંગણે ચણતા કબૂતરોમાં એક ધોળું કબૂતર આવી ચડેલું. રતિલાલ એને જોઈ રહેલા. ક્યાંથી આવ્યું હશે? ને પેલા ઘર ગામના કબૂતરો, એ પાસે આવે છે કે અળગા? આઘા પાછા કેમ થઈ જાય છે? એ બિચારું બધાની સાથે ઉડતું ને પાછું આવતું, બધાની સાથે ને સાથે હતું, તોય જાણે કે અજાણ્યું એકલું કેમ લાગતું હતું. મોટા ભાઈના આંગણામાં ઘરડો બળદ નિવૃત્તિ ભોગવતો હતો. બીજા ઢોર ખેતરોમાં ચરવા જતા. આંગણામાં એ એકલો બાંગડતો ને પાછો શાંત થઈને બેસી રહેતો, થોડું વાગોળતો અને અટકી જતો. બાપા સામા ઘરની ખાલી પડસાળે ખાટલે સુનમુન બેસી રહ્યા હતા ને રતિલાલ બસ પકડવા નીકળી ગયેલા. બાપા જરાક સળવળી ઉઠવા જેવું કરીને પાછા બેસી રહેલા. એમના ચહેરાની ઉદાસી, ના ના, માત્ર ઉદાસી જ નહીં, પીડા, વેદના ભરી એકાકીતા રતિલાલને આખે રસ્તી દેખાયા કરેલી. આજે પત્ર વાંચતા પુનઃ એ બધા દ્રશ્યો એમને ઘેરી ઉભા. એમણે પત્ર આગળ વાંચવા માંડ્યો. જોકે હવે છેલ્લે ખુલાસા કરવાનો કશો અર્થ નથી, પણ જીવને લાલચ છૂટતી નથી. તું તો મારાથી વધારે ભણેલો છે ને શેરમાં મોટો માણસ ગણાય છે. તને બે ત્રણ વાતો કહીને હળવા ફૂલ થઈ જવું છે. જાણું છું કે જૂની વાતો ઉખેડવા હળવા થવાને બદલે ભાર વધી જવાનો છે, પણ હવે આજે પેટ છૂટી વાતો લખવા બેઠો છું તો ભલે ને? તું હોશિયાર હતો એટલે તું ઘણું ભણીને મોટો માણસ થાય એવી મારી મંશા હતી, પણ મારી ત્રેવડ નહોતી. સમાજનો સંપાયેલો, દેવામાં ડૂબેલો, મેં તને જટ જટ પીટીસીનું ભણીને માસ્તર થઈ જવાનું કહેલું,
એમાંય તારી બુદ્ધિ

ઘર કુટુંબ માટે ઉપયોગ કરવાની મારી ગણતરી હતી. જ્ઞાતમાં દાંડિયા અને હાંડિયા બેઉને તું પહોંચી વળે એમ હતો. ગામમાં એ લડવાડિયા હોય ત્યારે મોટો તો ભોળ્યો, એનું કામ નહીં. મને હતું કે તું જો આટલામાં માસ્તર થઈ જાય તો આ પેઢીઓથી હેન્ડી આવતી આગેવાની અને ભાંજગઢમાં પહેલી પંગત ફસવાઈ રહે. બાકી ધાર્યું ધણીનું થાય તે થઈને જ રહ્યું. તારા મનમાં મારા કાજે થઈને એક ડંખ રહી ગયાનું તું થઈને કહેતો હતો. તું પહેલી વાર નોકરીએ નીકળ્યો તાર તને ઠેઠો ઠેઠ મૂકવા આવવાનું મન હતું. ઘરમાં પૈસા નહોતા તોય ઉસીના લાવત, પણ પછી થયું કે તું તો સાબદો છે, એકલો એકલો શેરોમાં ફરનારો ભણનારો, જાતે બધું ઉસકીને જઈશ ને એમ પહોંચી વળેશ. તને એકલો કાઢ્યો એ ભળભાખડું હું હજી ભૂલ્યો નથી, પણ તું કશેથી પાછો નહીં પડે એની ધરપત બેઠેલી. આજે આ મોટા નાનાની ચિંતા છે એટલી તારી ફકર નથી થતી. માળામાંથી જે ચકલું વહેલું ઉડી જાય એ વહેલું ગોઠવાઈ જાય છે. તું નહીં માને પણ હું તારી જેમ આખો જન્મારો, મને એકલો કશા આધાર વનાનો નોંધારો લાગ્યો છું. મને એ ટાઈમે જે જોઈએ એ કદી નથી મળ્યું. વાલાઓએ વખની વેણા આણી હતી ને દખના દાડાઓમાં બધા પોતપોતાના હકમાં ડૂબેલા હતા. મારી આંખોમાં તારી જેમ મહુડા જેવા અહવા આવ્યા છે ને મહી માતાના સોગન, મારા એ ઘોઘળે ડૂમો ને સાતીમાં ડસુરો બાજ્યો છે. ખપરવા દાડોમાં અને પ્રસંગ ટાણે હાથ ટૂંકા પડ્યા અને તમને ભાઈ બહેનોને દુભાઈ લે મોઢે ઉભેલા જોયા એટલી બધી વાર હું મૂંઝાયો છું, પણ મરદથી પોચકા ના મુકાય રતિભાઈ. હું બધું હઠાવવા આકરો થઈને ઘરોકવા માંડતો, ગુસ્સાના જોરમાં બધા કામ થઈ રહેતા. સૌથી વધારે દુશ્મન તો તારી મરનારી બાનો થયો છું, એણે તો કામ કુટવામાં આડે હક ભાડ્યું જ નથી. એમાં રાજરોગનો રંજાડ ઓછું હોય એમ મારા ડાકાને ઘુરક્યા. કદી પ્રેમથી એને પવાલું પાણી પાયાનું પૂર્ણ નથી પામ્યો. મારી આજે જે વલે થઈ છે એમાં એના નેહાકા નહીં હોય તો એની કકળતી આંતરડીનો પંછાયો હશે એમ હું માનું છું. પણ હાસું એ છે કે મેં મારા હક માટે કાંઈ નથી કરાવ્યું, બધું સંસાર નભાવા ખાતર. હોય તને શાંત પાડતા કહે છે કે પાકતા એ લેંબોળી મેઠી ના થઈ, તે જાણું છું, પણ ક્યાંથી થાય? લેંબોળીને વરસાદના ઝાપટા ટાઢવે, ભીના વાયરા ટાઢા લેપ કરે, એમ હવામાન સારું બંધાય ત્યારે કડવી લેંબોળી જરાક મેઠાશ પકડે. આજે થાય છે કે તમને સૌને ભેગા કરીને વાતો કરું, હસીએ ને ઘડી ભાર ઉતારીએ. પણ આ તારી ભોજાઈઓના બોલ તો તને ખબર છે, જાણે બાપને ત્યાંથી બાંધી લાવ્યું હોય એમ કડવા વેણ બોલે છે. બે ટકના રોટલાને નાવા ધોવાની સોય કરતા ઝટકા વાગે. 5-15 લાખની મિલકતના ધણીની આવી વનોગત દુશ્મનની ના થઈજો ભાઈ. રતિલાલ પાસા અટક્યા. વેળા ગરમાવે ચઢી ગઈ છે. રેવતીએ ઘરનો ઘણો સામાન બગીચામાં કમ્પાઉન્ડમાં આડેધડ મૂકી દીધો છે. કામવાળી અને બીજા બે નોકરો ઘર સફાઈ અને સામાન ઝાપટવામાં પડેલા છે. આ ફેરા બધોય જૂનો સામાન કાઢી નાખવો, ભંગારમાં આપી દેવો અને રહી જાય તો બધો બાળી દેવો છે, રેવતી કહે છે. બધું ચોખ્ખું ને માફકસર જોઈએ. આ જૂના પેટી પટારા ને બડા બુટોય ના જોઈએ. હવે જૂનાને શું સાંતીએ મારવાનું છે? ગયેલાનો મોહ રાખવો એ જ ખોટું છે. સંઘેરો સાપ કામમાં આવતો એ જમાનો ગયો, લીધું દીધું ને ભૂલી ગયા, વાત પૂરી. રતિલાલને શણવાર પોતાનું ઘર વેરવિખેર થઈ ગયેલું લાગતા કશીક મૂંઝવણ થઈ આવી. આજ સુધી પોતાના બધા આયોજનો પાર પડ્યા છે, એમની ગોઠવણને કોઈ આઘી પાછી કરી શકતું નહીં, ને આજે આ રેવતી, કે પછી રહી રહીને અંદરથી ઊભા થઈ જતા બાપા લવજી કોદર, બધા 2 દસકેથી એમને ડોહાજ કહીને બોલાવતા. રતિલાલને આજે એ શબ્દ કહેઠો

અરે દાદા પણ નહીં? ગળામાં જરા ખખરી બાજી, ખુરશી પર તડકો આવતા પાછા પારિજાતની સાયામાં સર્યા. કેટલાક ફૂલ હજી કરમાયા નહોતા. લવાણિયા ડુંગરાની નેળમાં પારિજાતનું વન હતું. બાપા અને મોટાભાઈ દિવાળી પછી એની ડાળીઓ સોટીઓ કાપીને ભારા બાંધી લાવતા. ગાલ્લાની સાદડી અને ઉરેડા એમાંથી વણાતા. લોક એને શાળિયા કહેતા. રતિલાલ પણ આ શાળિયા એ જ પારિજાત છે એવું ઘણા વર્ષો પછી જાણતા થયેલા. એમને થયું પારિજાત જેવા દેવતરુને પણ નહીં જાણનારી જાડી પ્રજા વચ્ચે બાપાનો આખો જન્મારો જ પૂરો થઈ ગયો. અફસોસ. કમ્પાઉન્ડ વોલ પર એક કાગડો આવી બેઠો. શ્રાદ્ધ પક્ષ પણ પૂરો થઈ ગયો છે ત્યાં ગિરનારી કાગડો. રતિલાલ ટીકીને જોઈ રહ્યા. જાણે કે બાપાનું બાકી તર્પણ માગવા ના આવ્યો હોય એમ જોતો તાકતો બેઠો છે ને જતોય નથી મારો વાલો. રતિલાલે કાગળ આગળ વાંચવા માંડ્યો. મને બરોબર સાંભળે છે, તને કોલેજ વખતે પૂરતા પૈસા નતા અપાતા. ત્યાંથી ના મળે ત્યારે માણેક કાકા પાસે જતો ને એ આલતા. સગા પાસે તો મેં ખાસ કરીને વ્યવહાર પૂરતા માંગેલા ને દૂધની ભેંસો વેચીને એવા દેવા ભરેલા. તું માંદો થઈને પૈસા લેવા આવેલો અને હું હાસેઠ છૂટી પડેલો. તું ભાંગલા પગે પાછો વળી ગયેલો. એ ઘડીએ બહુ લાચારી હતી. મુદ્દાની વાત એટલી કે તે છાપમાં વેસીને ભણવાના પૈસા જોઈડા તો મેં વાંસ પુવાડનો વેપાર કર્યો. તને બપોરની ચા મિત્રો પાસેથી મળતી ને મારે તો એ નહીં. વાંસ પુવાડની ટક ભરવા જતો તો ત્યાં ફાંકો ભૂસું ખાઈને બબ્બે તન કાઢવા પડતા. પેટમાં ચૂકનું દર્દ મને ભજવતું. ઘર આખામાં પેટ દાબીને ગબડતો ને લહણ ડુંગળી શેકી ખાઈને વાયુ ચકરી મટાડતો. ઝેર ખાવાય પૈસા ક્યાં મળતો? પછી ખાવાની તમાકુથી એ દર્દ કાબુમાં આવેલું, પણ તમાકુ એ કાયાને ઓગાળી મેલી. છેવટે એ સોડી તો આજે ડીલમાં હાંધે હાંધે વાસે ભાઈ. પણ હવે તો બોધ ગઈ થોડી રહી વાળી વાત છે. આપણે ક્યાં રાજાને રાવ કરવા જવાના હતા હે? ને રાજાએ જોઈ લીધા છે મેં તો. પણ એક વાત લખતા લખતા આજે આંખો મહી માતાનું રૂપ ધારી લેશે તે વાત થાય છે કે રહેવા દઉં નહીં કહેવી. તારી સમજણમાં એ આઈ જશે. આપણી તો નાતરિયા નાક. હું 40ની જોવનાઈમાં ગર્ભંગ થયો ત્યારે 2-3 રંડાપો ગાળતી ને છૂટાછેડવાળી બાઈઓના માગા આવેલા. હું ન પૂરો ઘરમાં કે ન પૂરો ઘર બારો. જાણે અડધી વાટે હતો અને તારી બા એકલો કરી ગઈ. હાથે બળવાનું અને ફજેતી જેવી ખેતી સંભાળતા સંભાળતા ગોબરા સમાજને પહોંચી વળવાનું. ઘણાએ વણમાગી સલાહ આલેલી, લવજીભાઈ નાતરું તો કરવું પડે, ઘર ચમનું ન ભે. પણ તારા ભેબુનોના તમારા હવના નભાયા મૂઢા ભાળીને મેં જોવનાઈને કબજે કરેલું. હવ હારાવાના થયા એમાં મારે ઓછું વેઠવાનું નથી આવ્યું. તે વેઠું વેવામાં કસર નહીં રાખી તોય મારું શું થયું? મને શું મળ્યું એમ પૂછ્યું તો તને નહીં ગમે ને મારે કાંઈ જોઈતું નથી. પણ જશને માથે જૂતિયાવાળી કે સાચી ઠરી. અરે જશની માને કૂતરા પૈણી ગયા. પણ લાખોના ધણીની 2 ટકના રોટલા માટેની થાળી ઉલા ઘેરને પેલા ઘેર ઠેલાયા કરે છીછરા પેટની. જોકે ખાનદાન વેલાની ગણીને ઓરેલી 2 વહુઓ માણસાઈમાંથી ગઈ. દોષ કોનો? જેવા આપણા નસીબ. મેઠા વેલાના તુમડામાંય કડવાશ પેઠી ભલા ભગવાન. ઘરડો માણસ છું તે સીડાતોય રહું, ખોટું થતું કે બગડતું ના દેખાય એનોય ટકટકારોય. તમે ના પાડેલી તોય ઉઠતો નથી. દહેજથી તું વેગળો થયો તોય તેણે ભયનું મેં તો હરખું ભલું ચાયું છે. ભલે મોટી વાતોના મારા અભરખા અડધી વાટે અટવાયા. જૂનું ઘર પાડી ઉતારીને નવી વસાહતમાં લાવ્યાની વાત તને નથી.

એ હું જાણું છું. મને મારું કરેલું નવા જેવું ઘર પાડતા મનમાં કળશી વલોપા થયેલો, પણ હું તો આવનારી પેઢીના ભલામાં રાજી. નદીના પોણી ભારે વરહે ગોમમાં પેસે, કાયમ ભો ને ભો રે. નવી વસાહતની મોખાની જગ્યા પછી ચા મળવાની હતી, એમાંય કડાણાનો ડેમ બંધાયા પછી મારું મન નહોતું માનતું. મોરબીનો ડેમ તૂટ્યો ને શેર જેવું શેર તણાયું, તણે આ તો મગતરા જેવડું ગામ. એને તણાતા વાર થાય કઈ ને મેં ગાંઠ વાળેલી. આજે ટેકરી માથે નેર પાસે ચાર રસ્તાની બગલમાં બધાને વસેલા જોઈને પેલી કશી ચિંતા નથી રહી. જૂના ઘર આંગણામાંના તારી ધોરી ન જેવા તે પોણી પાઈને ઉછરેલા લેમડા કાપતા કપાવતાય મારું કાળજું કાપેલું, પણ પૈસાના વખા ત્યાં શું કર્યા વના ચાલે. ભાઈઓ તને તારો બધો ભાગ ગણીને આલે એવી જોગવાઈ મેં તો કરી છે. અત્યારે એમનામાં કશો કળજગ નહીં પેઠો. કાલની વાત જાણે દ્વારકાનો નાથ. છેલ્લી વાત, મારી પાટી ચોખ્ખી રાખીને જીવવો છું. કોઈનું ખોટું તાક્યું નથી ને ભાંજગઢમાં ન્યાયને પક્ષે રહ્યો છું. જ્ઞાતમાં ખવડાઈને હાથ ઉપર રાખ્યો છે ને સમાજમાં વ્યવહારો હસવીને આબરૂ કમાયો છું. વાટે જતા નહીં બોલાઈને ખવડાયું છે. બાપ દાદાના જમીન ઘર હસવીને એમાં શક્તિ ઉમેરણ કરી શક્યો છું. ઉજળો વસ્તાર છે, વધારે શું જોઈએ. ઘટફણમાં જે બેઠું છું એ મારા કર્મ હશે. આ મોટો નાનો તો આ સમાજમાં સમાવેશ પામે એવા છે. તારા મોટા છોકરે મનગમતું લગ્ન કર્યું તેમાં સંમતિ હાલી. જેવું ઘડતર એવું વરતવું પડે. તું હામે સડીને કન્યા જોવા કોલેજમાંથી સીધે સીધો ગયેલો ને એ વાતે હું નામક્કર ગયેલો, તને યાદ હશે. પણ ના પાડી નહીં મેં તારી મરજી વિના તને નહોતો પવિણાયો. રેવતી તને ગમેલી, સાચું કહું તો મને એ સમજી હકેલી. એની પાસે મને ફાવતું. એ જેટલું ઘેર રહી એટલા દન એને કોઈ વાતે કહેવું નથી પડ્યું, પણ મને શેરને જ સતું. ને આ પણ બેને ઊભા રે ના બને, ત્યાં રેવતી બહુ લાખ રૂપિયાની હોય તોય મારે તો આ લગડા તળેની લખણજીઓને જ વેઠવાની ને. તારો ઉજળો વસ્તાર ડુંગરોમાં વાટ પાડી લેનારો છે એટલે વધારે તો શી ચિંતા. પણ નાથ સમાજ છોડીને લવજી કોદરનો છોકરો એના વસ્તારને બહાર વરાવે એ ટીકાનો વિષય તો રહેવાનો જ. મને વહમું લાગે, પણ જમાનો બદલાયો અને શહેરમાં ઉછરેલા પાછરેલા ને અહીં વનવગડાની જાડી પ્રજામાં અઘરું પડે. સમજું છું, લોક તો બેઉ બાજુની કરવત છે, તો ઘણા વાયરો જોઈને ઉપડનારા છે. આ લોકો પછાત વિચારના છે, એમાં મીનમેખ નથી. જડતા જાજી, જાડું ખાય, જાડું પહેરે ને જાડું બોલે વર્તે. તારે હરક જોઈતું હોય તો હવે આપ આ લમણો ના વાળેશ. આ મલકને ભૂલવામાં જ તારી ભલાઈ છે. અહીં તો ભણેલાય જૂની પેઢીને સારી કેવડાવે એવા નખે જ છે. મને જે એક વાતે દખ રહી ગયું તે એટલું કે જો તારા જીવતરનો એકાદો અવસર આ બાપ દાદાના ગામમાં ઘર આંગણે ઉજવાયો હોત ને જ્ઞાતને એઠો હાથ કરાવ્યો હોત તો તને અહીં મોટા ઉજળા થવાની તક મળી હોત. ભલે તે એવું ના ધાર્યું હોય, મારે તો હવે નાથ સમાજમાં કશા ધખારા નથી રહ્યા. ને ટીકા કરનારાએ જાણે છે કે રતિલાલે જે કહ્યું છે એ કાંઈ ખોટું નથી. જ્ઞાત સમાજને ટકવું છે એટલે એ તો એને કાટલે બધાને જોખે. આપણે તો આવનારી કાલને ભાળવી. જે થયું તે ગયું. લાંબી વાતના ગાલ્લા થાય, ઓછું લખ્યું ને જાજુ કરીને માનશો. ને રતિભાઈ, વખતે આ નાના મોટાની ખબર તો રાખજો, દૂરથી થાય એ ટેકો કરજો. મારો રામ તમને ઘણું હાલ છે. જીવતે જીવ ના મળીએ તો મારા ખોળિયાને ખભો હાલવા આવજે. હું મસાણની આગ સુધી તારી વાટ જોતો હોઈશ. એ જ લિખિતંગ લવજી કોદરના રામ રામ. સહી દસ્તક પોતે. રતિલાલ માંડ માંડ ટકી રહ્યા. આ ક્યાં

કલવજી કોદર હતા. જાતને સો સો ફટકા મારવાનું મન થયું. આંખો સૂકા ખક કુવા બની રહી. રતિલાલ તો જાણ્યું નહીં ને કમ્પાઉન્ડમાં વેરાયેલું ઘર પાછું સંકળાઈ ગયું હતું. કમ્પાઉન્ડને ખૂણે રદ્દી કાગળ કાપડ ધૂસા સળગતા હતા ને સાંજ ઘેરાતી હતી. રતિલાલ આગ તરફ વળ્યા. જાણે એમને કોઈ દોરતું ન હોય, બધું બળતું હતું. એ નીચે નીકળ્યા. કોઈએ પકડાવ્યું હોય એમ એમણે સળગતી દંડી પકડી. મનોમન એ તાપણાની ગોળ ગોળ ફરતા હતા શું? શણવાર થયું કે ના, એ આગમાં લવજી કોદર નહીં, પણ રતિલાલ લવજીની કાયાને ખડકવામાં આવી છે. દંડીનો દેવતા ઢગલામાં ચાપતા એમનાથી બોલાઈ ગયું, નાજે પ્રાણિયા આગ આવે. બધું બળીને ખાક થઈ ગયું ત્યાં સુધી એ બેસી રહ્યા. પછી ઉઠીને બારણા તરફ ગયા. બારણું જાણે જોજનું છેટું હોય એમ એ હાફી ગયા. શેક પાસે પહોંચ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે લાઈટ ગઈ છે. એ અટક્યા. આખો કાગળ પાછો મનમાં વંચાવા લાગ્યો. એ ટીપે ટીપે ઓગળતા હોય એવું અનુભવી રહ્યા. પાછી બધે નજર કરી તો કશું જ નહોતું. બધી બાજુથી ઉતરી આવેલો અંધકાર વધુ ને વધુ ઘટ્ટ થતો જતો હતો.

હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજે અંજલિ. તમારી માટે એક અદ્ભુત નવો શો લઈને આવી ગઈ છું. હવે આપણે આ સફરમાં જાણીશું ભારતના અલગ અલગ પર્યટન સ્થળો વિશે. કેમ કે આપણને બધાને ખબર છે કે ભારત એ વૈવિધ્યસભર વારસો સમાવીને બેઠું છે. અલગ અલગ જગ્યાઓમાં અલગ અલગ ખાસિયતો છે, અને આ જ વાતો તમારી સમક્ષ લાવવાનો એક પ્રયત્ન કરી રહી છું. અને આ શો ઘણા સમય સુધી ચાલશે, જ્યાં સુધી મારી પાસે નવા નવા સ્થળો વિશે માહિતી આવતી રહેશે ત્યાં સુધી આપણે આ શોને સાંભળતા રહીશું. તો શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. હું તમારી સમક્ષ જે માહિતી શેર કરવાની છું એ હું એક પુસ્તક, અનન્ય ભારત પ્રવાસ અને પર્યટન પથ દર્શન, એના ઉપરથી શેર કરીશ. એમાં અમુક મારા અનુભવ જોડી અને અમુક અનુભવો તમે પણ મારી સાથે શેર કરી શકો છો. આ બુક અન્નડા પ્રકાશન દ્વારા બહાર પાડવામાં આવી છે, અને આ બુકના અનુવાદક ગુજરાતી ભાવાનુવાદ જેમણે કર્યો છે ડૉક્ટર અંજનીબહેન મહેતા, વડોદરા. ચાલો શરૂ કરીએ. ભારત પ્રવાસ અને પર્યટન. ધ વન લેન્ડ ધેટ ઓલ મેન ડિઝાયર ટુ સી એન્ડ હેવિંગ સીન વન્સ By even a glimpse would not give the glimpse for all the show of all the rest of the globe combined. Mark Twain on India. જેમને ઇન્ડિયા વિશે આ એક સુંદર મજાનો એક ક્વોટ આપેલું. વિશ્વનો મેઘાવીન સ્તંભશીર્ષ ભારત વિસામો લઈને માણી શકાય એવો વૈવિધ્યસભર શક્તિના મૃત સ્વરૂપમાં

લટકતા ચંદ્રક જેવો ઉપખંડ છે. યુરોપ જેવા કદનું જમીન વિભાગમાં વિસ્તરેલું ભારત દક્ષિણ એશિયામાં આવેલું છે. ઉત્તરમાં હિમાલયની ગિરમાળાથી રક્ષાયેલું, દક્ષિણ તરફ ફેલાયેલું અને કર્કવૃતની નીચે પૂર્વ બંગાળનો ઉપસાગર અને પશ્ચિમે અરબ મહાસાગરની વચ્ચે હિન્દ મહાસાગરમાં સાંકડી પટ્ટી બનીને વિસ્તરેલું છે. કલ્પના કરી શકીએ એવા બધા જ પ્રકારના કુદરતી સૌંદર્યથી તે ભરપૂર છે. ગગનચુંબી હિમાલયની હિમાચ્છાદિત ગિરિમાળાઓ, મોજાની જેમ ગડબડતા પથરાતા રેતીના ઢૂંઢાવાળું રાજસ્થાન, સિંધુ ગંગાના ફળદ્રુપ મેદાનો, પૂર્વમાં જળબંબોળ કળણમાં ઝૂલતા શણના વૃક્ષોથી શોભતા સુંદરવન, પ્રખ્યાત ભવ્ય બંગાળી વાઘ, 7500 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી લાંબી દરિયાઈ હારમાળા, લક્ષદ્વીપ, આંદમાન અને નિકોબારના અક્ષત ટાપુ. તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન પથદર્શન. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

ઇતિહાસના 5000 વર્ષોથી આકારિત થતું રહેલું અનન્ય ભૂસ્તરીય વિવિધતાવાળું આ રાષ્ટ્ર વિભિન્ન સાંસ્કૃતિક વારસાથી ભરાયેલું છે. વિશ્વની 5માંથી 1 માનવ જાતિનું એ ઘર છે. 1 અબજ કરતાં વધારે લોકો, 1625 વિવિધ ભાષાઓ, બોલીઓ, 190 ધર્મો અને પંથો, 3452 જ્ઞાતિઓ અને ઘણું બધું. અનેક વિવિધતામાં રહેલી આ દેશની એકતા આશ્ચર્યજનક છે, કારણ દુનિયાના કોઈ પણ ખૂણામાં આવો દાખલો જોવા નહીં મળતો. તેનું સમૃદ્ધ અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસો ભારતની દુનિયામાં કોઈ પણ પર્યટન સ્થાનો કરતાં અલગ તારવે છે. અહીં પ્રાચીન અને અર્વાચીનનો સુભગ સમન્વય થયેલો છે અને ભારતની મુસાફરી એ સાતત્યનો પુરસ્કાર છે. 5000 વર્ષ જૂની ભારતની સંસ્કૃતિ વિશ્વમાં જૂનામાં જૂની સંસ્કૃતિ છે. કેટલાય સામ્રાજ્યોની ચડતી અને પડતીનું એ સાક્ષી છે અને વિવિધ સંસ્કૃતિ અને સંસ્કાર વારસાને એને આત્મસાત કરેલ છે. 5000 વર્ષોથી ઉદાર શાસકો દ્વારા કલા, કારીગરી અને હુનર કસબને જે આશ્ચર્ય અને ઉત્તેજન આપવામાં આવ્યું છે તેનું પ્રતિબિંબ કલા તજજ્ઞ શિલ્પીઓ દ્વારા તૈયાર થયેલા શિલ્પોમાં જોવા મળે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન પથદર્શન.

તાજમહેલ આગ્રાનો કિલ્લો, આગ્રાનું ફતેપુર સિકરી, કોણાર્કનું સૂર્ય મંદિર, ખજુરાહોના શિલ્પો, મહાબલીપુરમના સ્મારકો, સ્તંભો, બ્રહ્મેશ્વર મંદિર, તાંજાવુર હમ્પીના સ્મારકો, અજંતા અને ઇલોરાની ગુફાઓ, દુનિયાના કેટલાય ભવ્ય ઉચ્ચ સ્મારકો છે જે ભારતમાં સ્થિત છે. ભારતના જ્વલંત ઇતિહાસના આ સંસ્મરણીય સ્મારકો તેમના ઘડવૈયાનો વિલક્ષણ બુદ્ધિના સાક્ષી છે અને તેમની પોતાની ભવ્ય ગાથા ગાય છે. ભારતના પર્વ, ઉત્સવ અને મેળા, સુંદર રંગબેરંગી ભરતકામ, જડતર કામ, લોકોની જીવનશૈલી, રહેણી કરણી, શોખ, ઉત્સાહ અને ઉમંગ પ્રત્યેની તેમની સૂક્ષ્મ દ્રષ્ટિનું દર્શન કરાવે છે અને ભારતના સંસ્કાર અને સંસ્કૃતિના મુગટ પર એક હીરાની જેમ ચમકે છે. બધા ધાર્મિક અને ઐતિહાસિક પર્વો, ઋતુનો બદલાવ, પાકની લણણી, કાપણીના ઉત્સવો અહીં ઉજવાય છે. પ્રત્યેક ઉત્સવ વખતે પ્રભુ પ્રાર્થના, દેવ દર્શન, આશીર્વાદ અને શુભેચ્છાઓનું આદાન પ્રદાન, ગૃહ સજાવટ, નવા વસ્ત્રો, ગીત સંગીત, નૃત્ય, ખાણીપીણી આ સૌ કેન્દ્રમાં હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન.

સંપ્રદાય નિરપેક્ષ આ રાષ્ટ્ર વિશ્વના અધ્યાત્મલક્ષી રાજ્યોમાંનું એક છે. ભારતમાં ધર્મ એ જીવન રીતિ છે, જ્યાં નદીઓને પવિત્ર માનવામાં આવે છે. ગંગામાં ડૂબકી મારવાથી દુનિયાવી પાપો ધોવાઈ જવાનું મનાય છે, તેમજ ગાયો પણ પૂજાય છે. ઐશ્વર્ય

હર પ્રતિભાવંત આ રાષ્ટ્ર સ્મરણાંતિત સમયથી સારા વિશ્વના સાધુ સંતો વિદ્વાનો વિદુષીઓનું આકર્ષણ કેન્દ્ર બની રહ્યું છે. વાસ્તવમાં ભારત ફક્ત હવાફેર કે વ્યક્તિફેર માટેના વિશિષ્ટ સ્થાનો કે ભવ્ય સ્મારકો કે દેશી પરદેશી વન્ય જીવનનો જ પ્રદેશ નથી, પરંતુ એ પાંચ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો દ્વારા વિવેક જ્ઞાન સંપન્ન કરવા માટેનું, બુદ્ધિ અને આત્માના ઉદ્ભવીકરણ માટેનું, આત્મદર્શન અને સ્વપરિતોષ પામવા માટેનું યાત્રાધામ છે. ભારત તેના યાત્રિકોને જ્ઞાન પ્રકાશ અર્પનારા પવિત્ર દિવસો પૂરા પાડે છે, જે યાત્રિકોને, પર્યટકો, પ્રવાસીઓને વધુ ઉત્કૃષ્ટ માનવી બનીને પરત ફરવાને શક્તિમાન બનાવે છે. ભારતનું ક્ષેત્ર, પહોળાઈ, લંબાઈ કે તેની ઝળહળતી વિવિધતા તેને હજારો રસિકો પ્રવાસીઓ માટે પ્રવાસધામ બનાવે છે અને વિશ્વનું સંપૂર્ણ તાત્વિક યાત્રા સ્થાન એને બનાવે છે. ગમે તેવા રસ વૈવિધ્યવાળી વ્યક્તિ ભારતમાંથી કંઈક મેળવે છે અને મુલાકાતીઓ તેમની અપેક્ષા કરતાં વધુ અહીંથી મેળવવાને ઉત્પ્રેરિત બને છે. તમે સાંભળી રહ્યા છો ભારત દર્શન અને પર્યટન. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા પાકો, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.

જમ્મુ અને કાશ્મીર ચકાચોંધ કારક પ્રાકૃતિક સૌંદર્યથી વિભૂષિત થયેલું રાજ્ય ભારતનું મુગટ છે, ઉપરાંત એશિયાનું હૃદય છે. ભૌગોલિક રીતે અને સાંસ્કૃતિક રીતે પણ આ તદ્દન ઉત્તરના રાજ્યનું ત્રણ સ્પષ્ટ રાજ્યો

ભાગોમાં વિભાગીકરણ થઈ શકે. દક્ષિણમાં ઊંચાઈ પર આવેલો લદ્દાખનો રણ પ્રદેશ, મધ્યમાં મુગટ ચડેલા ચઢળતા હીરા સમૂહ કાશ્મીરનો પર્વતીય ખીણ પ્રદેશ. આ પર્વતીય રાજ્ય 6 ગિરિમાળાઓથી છવાયેલ છે. શિવાલિક, પીર પંજલ, હિમાચલ, જંક્શન, લદ્દાખ અને કારાકોરમ. 3 મહાન નદીઓ સિંધુ,

મોહક શ્રીનગર જમ્મુ અને કાશ્મીર જિલ્લાનું ઉનાળાનું પાટનગર જેલમ નદીના બંને કાંઠે લાલિત્યપૂર્ણ વિસ્તરેલું છે. રાજતરંગણીના લેખક કલહનના કહેવા પ્રમાણે સરોવરો અને બગીચાઓના શહેરનું મૂળ નામ શ્રીનગરી હતું અને સમ્રાટ અશોકે તેની સ્થાપના કરી. હાલનું શ્રીનગર પ્રવર સેન બીજાએ ઊભું કર્યું હતું. તેનો ઉલ્લેખ હ્યુએન સંઘના સચિત્ર પ્રવાસ વર્ણનમાં કરેલો છે. શહેરના કલાકારીગરી અને સંસ્કારિતા સંસ્કૃતિ ઉપર અફઘાન બાદશાહ જૈન ઉલ આબિદીન દ્વારા આરોપાયેલી પર્શિયન છાપ જોવાની મળે છે. પરંતુ શહેરનું અત્યારે દેખાતું સૌંદર્ય, એની રોનકદાર ઇમારતો એ મોગલ શાસકોએ પ્રેરેલા ઉત્તેજન અને આશ્રયને આભારી છે. શ્રીનગર મોગલોનું ઉનાળાનું નિવાસ સ્થાન હતું. તેમણે ત્યાં ફુવારા સાથેના મનોહર બગીચાઓ, જળમાર્ગો, પાકા શમિયાણા, ચિનાર, લવચીક વૃક્ષોની વચ્ચેના ઉપવનોમાં ચોતરા બંધાવ્યા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આવતા એપિસોડમાં હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખથી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PMSuryaghar.gov.in પર.

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્ય ઘર.gov.in પર.

0: અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે.
1: પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોસ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.